મિત્રો, આ સાથે જ ભક્તિ રસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડી ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર વિક્રમ સંવત 2082ની જેઠ સુદ બીજ, શક સંવત 1948, જ્યેષ્ઠ દિનાંક 26, તારીખ 16 જૂન 2026. અત્યારે સવારના 5:53 થઈ છે. અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ છીએ. અરુણ ઉદય થયો, નવીન ચેતન વહ્યા, જીવન જીવન વિશે જ્યોતિ જાગી, જાન્ય જીવ આળસુ જો લીલા વિશ્વની, સુસ્તતા સેજને નિંદ ત્યાગી. શ્રી કેશવ શેઠની આ પંક્તિઓ સાથે અમારી પ્રથમ પ્રસારણ સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા 6:30. આજનો વિષય પ્રાર્થના, વક્તા શ્રી અશ્વિન અણધાણી. શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું 6:35. 6:45 સુર સરિતા અને 7 સદાબહાર ગીત, જૂની ફિલ્મના ગીતોના કાર્યક્રમ. ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને 9:30. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે રજૂ કરીશું 9:00. 10:02 આરોગ્ય જગત. ફિલ્મ સંગીત રજૂ કરીશું 10:30. 10:45 સુગમ સંગીતના કલાકાર મિતાલી મુખર્જી. 11:02 ફોન ઇન કાર્યક્રમ, પ્રસ્તુતિ સેજલ કાપડિયા. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. બપોરે 12:02 અને 2:40 રજૂ કરીશું ગુજરાતી ગીતો. 12:30 સહિયર બહેનો માટેનો કાર્યક્રમ, પ્રસ્તુતિ હિતેશ માવાણી. 1:10 સુદીપ મુખર્જીના સ્વરમાં સુગમ સંગીત રજૂ કરીશું. ફોજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો વિશેષ કાર્યક્રમ જય ભારતી 1:30. સાંધ્ય પ્રસારણમાં 5:10 ગુલમહોર અને સુર માધુરી 8:00 ફિલ્મ સંગીતના કાર્યક્રમો. લોકસંગીત રજૂ કરીશું 5:45. જે અંતર્ગત દેવજીભાઈ માછીના સ્વરમાં પ્રાચીન ભજનો રજૂ થશે. આ ઉપરાંત લોકગીતો રજૂ કરશે શ્રી રોહિતકુમાર બારોટ. અમારા યુવા દોસ્તો માટે વિશેષ કાર્યક્રમ યુવાણી 6:30. ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22. ગુજરાતી ગીતો રજૂ કરીશું 8:30 અને રાત્રે 10:00. ફિલ્મ સંગીતનો પ્રસારણ સમય રાત્રે 9:15 અને 10:30. પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ દ્વારા વિશેષ શ્રેણી 12 સુશાસનના, જે અંતર્ગત ભારતીય રેલવે વિકાસની નવી સફર, આ વિષય અંગે અમદાવાદ પશ્ચિમ રેલવેના DRM શ્રી વેદ પ્રકાશ સાથે અપર્ણા ખૂંટનો સંવાદ. પ્રસારણ સમય 9:30. રાત્રે 11:10 દિલ્હી કેન્દ્રથી સમાચાર વિભાગ દ્વારા વિશેષ શ્રેણી રજૂ થશે. તો

મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. અત્યારે સવારના 6 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મહેન્દ્ર કપૂર, પામેલા સિંઘ અને સાથીદારોના સ્વરમાં જૈન સ્તવન, રચના શાંતિલાલ શાહની છે.

0: સામાન્ય અર્થ જોઈએ તો અરજ, વિનંતી, નમ્ર માગણી, ઈશ્વર સ્તુતિ અને ઉપાસના એવો થાય છે. તેથી સહજ કહી શકાય કે પ્રાર્થના એ ભક્ત અને ભગવાન, ખુદા અને બંદા વચ્ચેનો એક સેતુ છે. પ્રાર્થનાના માધ્યમ વગર પ્રભુ પાસે પહોંચવું અશક્ય છે. પ્રાર્થના એક એવો સંદેશ છે જેના માધ્યમથી ભક્તને કયા પ્રકારનું ભૌતિક અને આધ્યાત્મિક સુખ જોઈએ છે તેની ભગવાનને સ્પષ્ટ ખબર પડી જાય છે. આથી જ કવિશ્રી ઉમાશંકર જોશીએ પ્રાર્થનાને આત્માની માતૃભાષા ગણાવી છે. પ્રાર્થનાના અન્ય પર્યાય વિચારીએ તો પણ બંદગી, આજીજી, વંદના, અભ્યર્થના જેવા શબ્દો યાદ આવે. પ્રાર્થના એ અંતરનો પોકાર હોવાથી ભગવાનની અંતઃકરણપૂર્વક કરવામાં આવતી ભક્તિનું સ્થાન લઈ લે છે. એકાગ્રતા અને શાંત ચિત્તથી કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા આપણું મન સર્વેશ્વરના સ્મરણથી ઉત્સાહ તેમજ ઉમંગથી ભરાઈ જતું હોવાથી અનેક પ્રકારના અનિષ્ટ તત્વોથી આપણે સ્વાભાવિક રીતે જ બચી જઈએ છીએ. આથી પ્રાર્થના એટલે શાશ્વત સુખોની પ્રાપ્તિ માટે પરમ તત્વને કરવામાં આવતી આજીજી એવો એક અર્થ પણ તારવી શકાય. મિત્રો, પ્રાર્થના આપણને એક અનોખા પ્રકારની શાંતિ પ્રદાન કરે છે. પ્રાર્થનાથી આપણું મન શુદ્ધ અને શાંત થાય છે. તેથી જ શાળા, મહાશાળા અને અમુક સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરતા પહેલા પ્રાર્થના કરવાનો રિવાજ પણ જોવા મળે છે. સમૂહમાં કરેલી પ્રાર્થના આપણે ક્યારેય ભૂલી શકતા જ નથી. આજે પણ આપણને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પ્રાર્થના સભામાં કરેલી પ્રાર્થના સંપૂર્ણપણે સ્મરણમાં છે જ. આમ પ્રાર્થનાથી શરૂ કરેલો દિવસ સુખ અને શાંતિમય રીતે પસાર થાય છે. પ્રાર્થના સદાચરણનું સાધન બની આપણી અંદર સત્ય, પ્રેમ, કરુણા અને ડાહપણ જેવી હકારાત્મક ઉર્જાને જાગૃત કરે છે. વળી આ પ્રાર્થનાની એક અલૌકિક સુંદરતા એ છે કે પ્રાર્થના ગમે તે સ્થળે અને ગમે ત્યારે કરી શકાય છે. પણ મોટાભાગે આપણને પ્રાર્થના ત્યારે જ યાદ આવે છે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ. તેથી અંતે કબીરનો આ દુહો આપણને ઘણું બધું કહી જાય છે, એટલા માટે હું આપને યાદ કરાવીશ. દુઃખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ. દુઃખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ. જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આપણે સૌ પ્રાર્થના દ્વારા પ્રભુ પ્રત્યેનો પથ સુખદ રીતે સંપન્ન કરીએ. નમસ્કાર.
1: ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારાનો આજનો વિષય હતો પ્રાર્થના. વક્તા હતા શ્રી અશ્વિન આંદાણી.

0: આ હતો ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. આજનો વિષય પ્રાર્થના. વક્તા શ્રી અશ્વિન અંદાણી.
1: પ્રાર્થના પ્રાર્થનાનો સર્વ

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર રંજના જોગલેકર, સ્વરકાર સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા રંજના જોગલેકર, સ્વરકાર સતીશ ભાટિયા. અને શ્રોતા મિત્રો, હવે અમે આપને લઈ જઈએ છીએ જૂની હિન્દી ફિલ્મી ગીતોની સફરે. કાર્યક્રમ છે સુર સરિતા. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં સુબહ ફિલ્મનું ગીત, શબ્દરચના પંડિત નરેન્દ્ર શર્માની, સંગીત હૃદયનાથ મંગેશકરનું છે.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગુલઝાર સાહેબની ગીત રચના આર ડી બર્મનના સંગીત નિર્દેશનમાં. ફિલ્મ છે રિશ્તે બાંધતે હૈ, ગાયક કલાકાર આશા ભોંસલે.

શ્રોતા મિત્રો, આશા ભોંસલે ગાયેલ આ ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 6:55 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કુલદીપસિંહના સંગીત નિર્દેશનમાં જાવેદ અખ્તર સાહેબની ગીત રચના. યુગલ સ્વર જગજીતસિંહ અને ચિત્રાસિંહનો અને ફિલ્મ છે સાથ સાથ.

શ્રોતા મિત્રો, જગજીત સિંઘ અને ચિત્રા સિંઘના યુગલ સ્વરોમાં આ હતું સાથ સાથ ફિલ્મનું ગીત. અને આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યુ

0: યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદારીઓ માટે અમદાવાદના સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ આધારિત પેલિકન ટ્રાફિલ સિગ્નલ લગાવાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. 12 વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા, જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની જે બોલવું તે કરી બતાવવાની કાર્યશૈલીને કારણે જ દેશમાં ઐતિહાસિક અને મોટા નિર્ણયો સાકાર થયા છે. ગુજરાતમાં એક સમયે પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી સંપૂર્ણ દૂર થયો છે. આ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિષદ દરમિયાન પ્રકાશિત થયેલી સિદ્ધિઓ અને સરકારની વિકાસ પહેલ પર પોતાના વિચારો જણાવ્યા હતા.
1: और 2014 के बाद जिस तरह से गांव गरीब और खेडूत के लिए नरेंद्र भाई ने काम किया है, मध्यम वर्ग के लिए काम किया है, नियो रोज के लिए, नियो रिच के लिए काम किया है, इसी तरह हर एक डिपार्टमेंट में जो विकसित भारत का जो रोड मैप है वो विकसित भारत रोड मैप में अलग अलग रास्ते से गुजरात और पूरा देश आगे बढ़ रहा है.
0: બનાસકાંઠા ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના નીરે સરહદી વિસ્તારના વિકાસને એક નવી દિશા આપી છે. સંમેલન પૂર્વે મહાનુભાવોએ નડાબેટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી, તેમજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રિદિવસીય પ્રદર્શની નિહાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જામનગર ખાતે વિકાસ અને કલ્યાણકારી પહેલો પર પ્રકાશ પાડતી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી તથા જામનગરમાં 12 વર્ષના વિકાસ કાર્યો દર્શાવતી એક ગેલેરી પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવડિયાએ દેશને નવી દિશા આપવાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો હતો.
2: મોદી સરકારને જો અગલે 67 યર્સ ઇતના કામ સિર્ફ 12 સાલ મેં ઉન્હોને કિયા, વંદે ભારત સે લેકર મેટ્રો રૂટ તક બહોત સારા કામ ઉસી ક્ષેત્ર મેં ભી હુઆ. કિસાનો કે લિયે કિસાન સન્માન નિધિ કે તહત 11 કરોડ કિસાનો હર સાલ 6,000 રૂપિયા સન્માન નિધિ કે રૂપ મેં ડાયરેક્ટ DBT કે માધ્યમ સે ટ્રાન્સફર કિયા જા રહા હૈ. દેશ મેં 74 કરોડ લોકો કો મુફ્ત રાશન દિયા જા રહા હૈ.
0: તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમનું એક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમયગાળા દરમિયાન દેશમાં થયેલ જનકલ્યાણ યોજનાઓ, વિકાસ કાર્યો વિશ્વાસ પહોંચાડવાના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી હોવાનું સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું.
3: નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો, કે જેમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે, ત્યારે પ્રજાની અંદરનો આ વિશ્વાસ કાયમ રહે. વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી નથી, પરંતુ વર્ષ 2047ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
4: દેશની GDPમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ

0: એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ. કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ, કોઈક સેક્ટરની અંદર 35% તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા અમે રોકીએ છીએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વ્યસ્ત વેપારી વિસ્તાર એવા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ નવું સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કામગીરી અને નાગરિકોના વપરાશ માટે સોંપવામાં આવ્યું છે. પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને વ્યસ્ત રોડ ઓળંગવો હોય ત્યારે તેમણે સિગ્નલના થાંભલા પર લગાવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો માટેની લાઇલ લાઇટ થઈ જશે. આનાથી વાહનો ઉભા રહી જશે અને પદયાત્રીઓને કોઈપણ ભય વિના સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે પૂરતો સમય મળી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD વિભાગ દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ વિવિધ લોન સાયકલોમાં સમાવિષ્ટ કુલ 165 લાભાર્થીઓને લોન મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર રીતેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મેળામાં યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આશરે 190 શેરી ફેરિયાઓની નવી લોન અરજીઓનું બેંકમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. સુરતના સલાબતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. 1992 ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ટેકનિકલ અને માનવ દેખરેખનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સુરત DCP કાનન દેસાઈએ વધુ માહિતી આપી.
2: हमें टेक्निकल सर्वेलेंस और मोर ओवर ह्यूमन सर्वेलेंस से हमें पता चला कि जो 1992 से 33 ईयर्स से जो अक्यूज वांटेड था, जिसके खिलाफ 70 का वारंट भी इश्यू हुआ था, हमने तुरंत वहाँ पे टीम भेजी. लूटधड़ का वो आरोपी था, 9 सालों से फरार था, उसको हमने पकड़ा है. और उसी के ड्राइव चलते हुए एक जयंती भाई ईश्वर भाई पटेल था, दिनेश ईश्वर भाई पटेल. लेकिन ये जब ड्राइव की एक्सरसाइज हमने की तब पता चला कि लूटधड़ के ये दोनों आरोपी भी अभी डिंडोली सूरत में ही रह रहे हैं. तो ह्यूमन सोर्स से ही हमने इन दोनों को भी अभी पकड़ लिया है और अभी पुलिस हिरासत.
1: આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 આવતીકાલથી પ્રારંભ થશે. ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 જૂન દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 13 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 ભારતની 13 રાજ્યોની ક્લબોની ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શનાર્થે ઉમટ્યા હતા. જય માતાજીના ગુંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણી, તબીબી સહાય, માર્ગદર્શન કેન્દ્ર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. સૌપ્રથમ સાંભળીએ વિનોદ જોશીની ગીત રચના ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ભાસ્કર વોરાની ગીત રચના.

શ્રોતા મિત્રો, મિતાલી સિંઘે ગાયેલા આ ગીત સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ગુજરાતી ગીતો સાથે આપણે ફરી મળીશું 9:30 કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 7:45 થવા આવી છે. સમય છે ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનો.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા.

0: કરી. ડીઆરડીઓ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફાન્સના એવિયનમાં G7 સમિટમાં ભાગ લેવા માટે 2 દિવસની મુલાકાતે પહોંચશે, જે તેમના 2 દેશોના પ્રવાસના 3જા તબક્કામાં છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी 2 देशों की अपनी यात्रा के तीसरे चरण में G7 शिखर सम्मेलन में भाग लेने के लिए फ्रांस के एवियो पहुंचेंगे. इसके बाद प्रधानमंत्री G7 देशों, साझेदार देशों और विश्व बैंक और अफ्रीकी विकास बैंक के प्रतिनिधियों के साथ फोर्जिंग न्यू पार्टनरशिप्स एंड रीबिल्डिंग इंटरनेशनल सॉलिडारिटी विषय पर आयोजित कार्य सत्र में हिस्सा लेंगे. प्रधानमंत्री की कनाडा, ब्रिटेन और संयुक्त अरब अमीरात के नेताओं के साथ द्विपक्षीय बैठक करने का भी कार्यक्रम है. इसके बाद वह फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों द्वारा आयोजित गाला डिनर में शामिल होंगे. प्रधानमंत्री मोदी लगातार 7वीं बार G7 शिखर सम्मेलन में भाग लेंगे. फ्रांस के एवियों से अंकित कुमार.
0: G7 સમિટમાં ભારતની નિયમિત ભાગીદારી શાંતિ, સુરક્ષા, વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું સંબંધિત વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં નવી દિલ્હીની ભૂમિકા અને યોગદાનને પ્રતિબિંબિત કરે છે.
2: G7 देशों के लिए भारत का बढ़ता महत्व अब केवल रणनीतिक और कूटनीतिक स्तर तक सीमित नहीं है, बल्कि यह आर्थिक और तकनीकी साझेदारियों में भी दिखाई दे रहा है. हाल ही में संपन्न भारत यूरोपीय संघ व्यापार समझौता, नीस में आयोजित भारत इनोवेट्स कार्यक्रम और पेरिस में होने वाले विवोटेक में भारत आधिकारिक AI साझेदार देश के रूप में भागीदारी इसकी स्पष्ट मिसाल है. इससे पता चलता है कि G7 देश भारत को केवल एक बड़े बाजार के रूप में नहीं, बल्कि प्रौद्योगिकी, नवाचार, विनिर्माण और मजबूत आपूर्ति श्रृंखलाओं के क्षेत्र में एक विश्वसनीय साझेदार के रूप में देख रहे हैं. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियो, फ्रांस.
0: ઈરાન સાથે કરારની જાહેરાત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા છે. અમેરિકા તરફથી ઈરાન સાથેના કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનું અને ઉર્જા બજારો અને અશાંત પ્રદેશોના સંઘર્ષને રોકવાનું છે. ગઈકાલે જાહેર કરાયેલા ઈરાન અમેરિકા વચ્ચેનો આ કરાર G7 નેતાઓ વચ્ચે ચર્ચાનો મુસદ્દો છે. કરારના મુખ્ય મુદ્દાઓ વિશે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી.
3: अमेरिका और ईरान के बीच शांति समझौते की रूपरेखा की घोषणा से पश्चिम एशिया में उम्मीद की नई किरण जगी है. औपचारिक रूप से इस समझौते पर शुक्रवार को स्विट्जरलैंड में हस्ताक्षर किए जाएंगे. समझौते में होर्मुज जलडमरू मध्य को फिर खोलने और वार्ता जारी रहने तक युद्ध विराम बढ़ाने का प्रस्ताव है. इस घटनाक्रम का असर तेल बाजार पर भी दिखा है. आपूर्ति में सुधार की उम्मीद के बीच तेल की कीमतों में गिरावट आई है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से મનોજ.
0: ટ્રમ્પ ફ્રાન્સના એવિયન લેસ બેન્સમાં વિશ્વ નેતાઓ સાથે 3 દિવસ મુલાકાત કરે તેવી અપેક્ષા છે. આવતીકાલે ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. લિક્વિડફાઈડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુદ્ધગ્રસ્ત લેન્ડ પાર કરનાર આ પહેલું ભારતીય LNG ટેન્કર છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા ચાર્ટર્ડ કરાયેલ 62,370 મેટ્રિક ટન LNG વહન કરતું LNG કેરિયર અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરારની જાહેરાત પછી સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે આ જહાજ આ મહિનાની 18મી તારીખે ગુજરાતના દહેજ પહોંચવાની અપેક્ષા છે. યુનિયન પબ્લિક કમિશન સર્વિસીસ UPSCએ આ વર્ષની સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 1,000થી વધુ ખાલી જગ્યાઓ સામે કુલ 13,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતિમ પરિણામ જાહેર થયા પછી જ માર્ક, કટ ઓફ માર્ક્સ અને આન્સર કી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ UPSC.gov.in પરથી પ્રિલિમ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. કમિશને જણાવ્યું હતું કે ગયા વર્ષે 1,087 ખાલી જગ્યા સામે કુલ 14,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ વિદ્યાર્થીઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શિત પરીક્ષા પ્રક્રિયા

0: પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિદ્યાર્થીઓની સરળ મુસાફરીની સુવિધા આપવા વિનંતી કરવામાં આવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, પોસ્ટ વિભાગના સચિવ, સીઆરપીએફ, સીઆઈએસએફ, બીસીએએસના ડીજી અને એનટીએના ડીજી અને સંરક્ષણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. ડીઆરડીઓએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ વિવિધ ડીઆરડીઓ પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મિસાઇલે તેના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત અને મજબૂત રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી તરફનું બીજું એક મહત્વનું પગલું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્રુઝ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ ડીઆરડીઓ ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વિજ્ઞાન અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલિસીની મુલાકાત લીધી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટેકનોલોજી પાર્ક આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા માટે સંશોધન, પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે એકસાથે આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ડબલ્યુટી મરુત પોર્ટલ લોન્ચ કર્યું. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે અને ભારતીય વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવ્યું છે. ક્રિકેટમાં શ્રીલંકાએ આજે દામુલામાં 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું છે. વિપ્રજ નિગમ અને સૂર્યાસ શેડગેની અડધી સદીથી ભારતે 49.2 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. શ્રીલંકા ટીમે 50 ઓવરમાં કુલ સ્કોર બરાબર કરી અને પછી સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકા અને એટલાન્ટા ખાતે સ્પેન અને કાબુ બોર્ડ વચ્ચે ગ્રુપ એચ મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉના દિવસે સ્વીડન અને મેક્સિકોમાં ગ્રુપ એફ મેચમાં ટ્યુનેશિયાને 5-1 હરાવ્યું હતું. સરકારે રાષ્ટ્રીય રમતગમત વહીવટી અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ માટે શોધ સહ પસંદગી સમિતિની રચના કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોએ અમેરિકા ઈરાન યુદ્ધ સમજૂતીના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકા ઈરાન અંતે શાંતિ જાળવવા સહમત, 19મી મહોર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાનને 28 લાખ કરોડ આપી યુદ્ધમાંથી છૂટશે ટ્રમ્પ. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પે તમાચો મારી ગાલ લાલ રાખ્યો. અને હેડલાઇનમાં ફુગાવો 9.68% પહોંચ્યો. યુકેમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આઈપીએલની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત જેવા વિવિધ સમાચારોનો સમાવેશ કરાયો છે. સ્થાનિક સમાચારોમાં માધાપરમાં ભોજન પ્રસાદ બાદ 46 બાળકોને ફૂડ પોઈઝનિંગ, પાટનગરમાં ખેડૂતોની હલ્લાબોલ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. અને ડીઆરડીઓએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની. બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા

ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સવારે સવારે.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, અમારા મનોરંજન અને માહિતી સભર કાર્યક્રમ સવારે સવારેમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. સવારનો આ ફૂલગુલાબી તડકો, પક્ષીઓનો કલરવ અને રેડિયોના ધ્વનિના તરંગો, આ બધું જ જિંદગીને એક નવો આયામ આપે છે. સમયનું ચક્ર નિરંતર ચાલતું રહે છે, પણ કેટલીક તારીખો, કેટલાક દિવસો અને કેટલીક વિભૂતિઓ ઇતિહાસના પાના પર પોતાની એવી છાપ છોડી જાય છે જે સદીઓ સુધી આપણું માર્ગદર્શન કરે છે. આજે એવી કેટલીક ક્ષણોને યાદ કરવી છે જ્યાં ત્યાગ છે, સમર્પણ છે, સંગીતના સૂર છે અને જિંદગી જીવવાનો રોમાંચ પણ છે. મિત્રો, આરંભમાં વાત કરવી છે હજારો આંખોની, જેમાં પોતાની પરિવારની ખુશીઓ માટે વતન છોડવાનો દર્દ છુપાયેલું છે. આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમિટન્સીસ. વિચારો શ્રોતા મિત્રો, આપણો જ કોઈ ભાઈ, દીકરો, પિતા 7 સમંદર પાર અજાણ્યા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે દિવસ રાત પરસેવો વહાવે છે. શા માટે? એટલા માટે કે વતનમાં બેઠેલો એનો પરિવાર સારી જિંદગી જીવી શકે, એના વૃદ્ધ મા બાપ સમયસર દવા લઈ શકે, નાની બહેનના લગ્ન સારી રીતે થઈ શકે, બાળકો સારી સ્કૂલમાં ભણી શકે. તે દર મહિને મહેનતના પૈસા એટલે કે રેમિટન્સ પોતાના ઘરે મોકલે છે, જે માત્ર કાગળના ટુકડા નથી હોતા, એમાં મહેનત અને પરસેવાની સુગંધ હોય છે, એમાં પરિવાર માટેનો અનંત પ્રેમ હોય છે. આજે આકાશવાણીના મંચ પરથી દુનિયાના ખૂણે ખૂણે વસતા એ તમામ પ્રવાસી ભારતીય ભાઈ બહેનોને કોટી કોટી વંદન. વતનથી દૂર રહેતા એ દિલની વેદના અને વતનની યાદને વાગોળતું પંકજ ઉદાસના સ્વરમાં નામ ફિલ્મનું આ ગીત સાંભળીએ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, ઇતિહાસ એવા લોકોને ક્યારેય નથી ભૂલતો જેઓ પોતાના જ્ઞાનની મશાલથી આખા દેશનો અંધકાર દૂર કરે છે. આજે વાત કરવી છે એક એવી વિભૂતિની જેમને જગત આચાર્યના નામે પૂજે છે. ભારતીય રસાયણશાસ્ત્રના જનક અને સાચા અર્થમાં દેશભક્ત એવા આચાર્ય પ્રફુલ્લચંદ્ર રે, આજે તેમની પુણ્યતિથિ. વિચારો શ્રોતા મિત્રો, 19મી સદીનો એ સમય જ્યારે અંગ્રેજો એવું માનતા હતા કે ભારતીયો માત્ર ગુલામી કરવા માટે જ સર્જાયા છે અને વિજ્ઞાન ક્ષેત્રે તેઓ કશું જ ન કરી શકે, એવા કપરા કાળમાં બંગાળની ભૂમિ પરથી એક એવા વૈજ્ઞાનિક જન્મ્યા જેમણે પશ્ચિમી જગતની આ ભ્રમણાને કાયમ માટે તોડી નાખી. તેમણે જ્યારે મર્ક્યુરસ નાઇટ્રાઇટ નામના સ્થિર સંયોજન, એમોનિયમ નાઇટ્રાઇટના શુદ્ધિકરણ અને ઓર્ગેનિક સલ્ફર સંયોજનોની શોધ કરી ત્યારે આખી દુનિયાના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે ભારતની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની બેંગોલ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્ક્સની સ્થાપના કરી. આજે આપણે જે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો એ સાચા પ્રણેતા હતા આચાર્ય પ્રફુલ્લચંદ્ર રે. તેમણે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, નાઇટહુડની પદવી, સરનું બિરુદ, લંડનની રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી દ્વારા સન્માન, અનેક વૈશ્વિક યુનિવર્સિટીઓ દ્વારા ડોક્ટરેટની માનવ પદવીઓ જેવા અનેક સર્વોચ્ચ સન્માનોથી સન્માનિત કરાયા છે. આવા મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રસંતની પુણ્યતિથિએ તેમને કોટી કોટી વંદન. સાંભળીએ હેપી ન્યૂ યર ફિલ્મનું ગીત, નીતિ મોહન, વિશાલ દાદલાની, કે અને શંકર મહાદેવનના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, આજે આપણે બંગાળની ભૂમિના અન્ય મહામાનવને પણ યાદ કરવા છે, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. હું વાત કરી રહી છું સ્વતંત્રતા સંગ્રામના તેજસ્વી સૂર્ય દેશબંધુ ચિત્તરંજન દાસની. આજે તેમની પણ પુણ્યતિથિ. કલકત્તા હાઈકોર્ટના એક એવા નામાંકિત બેરિસ્ટર જેમની વકીલાતની ધૂમ કમાણી હતી, વૈભવ એવો કે સાહેબી ઠાઠમાં જિંદગી જીવતા. અલીપુર બોમ્બ કેસમાં જ્યારે તેમણે ક્રાંતિકારી મહર્ષિ અરવિંદ ઘોષનો બચાવ કર્યો અને તેમને મુક્ત કરાવ્યા, ત્યારે આખો દેશ તેમની વકીલાતના સન્માનમાં ઝૂકી ગયો હતો. અને જ્યારે ભારત માતાએ આઝાદીની હાકલ કરી ત્યારે ચિત્તરંજન દાસજીએ કમાણી, રેશમી વસ્ત્રો અને ઐશારામની જિંદગીને એક પળમાં ફગાવી દીધી. મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાઈને તેમણે પોતાની મિલકત દેશને નામે દાન કરી દીધી. દેશબંધુ એટલે દેશના ભાઈ. તેમની આ પવિત્રતા જોઈ અને જનતાએ તેમને આદરપૂર્વક આ નામ આપ્યું. 16 જૂન 1925 રોજ દાર્જિલિંગની પહાડીઓમાં દેશના દેશબંધુએ હંમેશ માટે આંખો મીચી લીધી. દેશબંધુ ચિત્તરંજન દાસજી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો ત્યાગ અને દેશપ્રેમ યુગો સુધી ભારતવાસીઓના હૃદયમાં જીવંત રહેશે. આકાશવાણી પરિવાર વતી આજે મહાન દેશભક્તને કોટી કોટી વંદન.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो। हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो RBI नी ओम्बुड्समैन ने फरियाद करो। RBI कहे छे, जानकार बनो, सतर्क रहो।
2: શ્રોતા મિત્રો, હવે સુર અને સંગીતના એવા બગીચામાં પ્રવેશ કરીએ જ્યાં માત્ર અને માત્ર મધુરતા છે. આજે બોલિવૂડ સંગીત જગતના એવા સુવર્ણ સ્તંભની જન્મ જયંતિ છે જેમના અવાજમાં ગંગા નદી જેવી પવિત્રતા અને દરિયા જેવી ગંભીરતા હતી. એ નામ એટલે હેમંત કુમાર, એટલે કે આપણા વહાલા હેમંતદા. હેમંતદાનો અવાજ એટલે ઈશ્વરનું વરદાન. જ્યારે તેઓ ગાતા યે રાત યે ચાંદની ફિર કહાં, ત્યારે એવું લાગતું જાણે પ્રકૃતિ પોતે થંભી ગઈ છે. તેઓ માત્ર અદ્ભુત ગાયક નહોતા, પણ એક અદ્ભુત સંગીતકાર પણ હતા. લતા મંગેશકરજી એકવાર કહ્યું હતું કે જ્યારે હેમંતદા ગાય છે ત્યારે એવું લાગે છે જાણે કોઈ સાધુ મંદિરમાં બેસીને ભજન ગાઈ રહ્યા હોય. સાંભળીએ હેમંત કુમારના સ્વરમાં ખામોશી ફિલ્મનું યાદગાર ગીત.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो RBI नी ओम्बुड्समैन ने फरियाद करो। RBI कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: श्रोता मित्रों, जेमना आवाज में ईश्वरीय तत्व वणायेलू होय एमने दुनियाना कोई एवोर्ड नी जरूर नथी होती। छता जारे कोई कलाकार पोताना सूरथी जगतने जीती ले त्यारे सन्मानो पोते धन्य थई जाए छे। हेमंत दाने मळेला वैश्विक आदर अने पुरस्कारोनी जो वात करिए तो फिल्म नागिननी ए काल जई अमर धून जे आजे पण हवामां गूंजे छे अने लोक हृदयमां स्थान धरावे छे, तेमने सर्वश्रेष्ठ संगीत दिग्दर्शकनो पुरस्कार मळ्यो। આ ઉપરાંત નિમંત્રણ અને લાલન ફકીર માટે તેમને દેશના સર્વોચ્ચ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા તેમને 10થી વધુ વખત સંગીત અને ગાયક માટે એવોર્ડ્સ મળ્યા છે। આ ઉપરાંત તેમની અનોખી સંગીત સાધના માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ અર્પણ કરાયો। હેમંતદા આજે ભલે આપણી વચ્ચે નથી, પણ કોલકાતાનું હેમંત મુખોપાધ્યાય મેટ્રો સ્ટેશન અને મુંબઈનો હેમંતકુમાર સ્ક્વેર આજે પણ તેમના નામની સાક્ષી પૂરે છે। આવો મખમલી અવાજના એ અમર ગાયકના ચરણોમાં નાગિન ફિલ્મના ગીતની સ્વરાંજલિ

શ્રોતા મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના અથાક પ્રયાસોથી સમગ્ર વિશ્વ આપણી યોગની ધરોહરને અપનાવી રહ્યું છે અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. વર્તમાન યુગમાં આપણી તણાવપૂર્ણ અને ફાસ્ટ જીવનશૈલીને કારણે ઘણા બધા લોકો અસ્વસ્થ અને અધૂરી ઊંઘની સમસ્યાથી પીડાય છે. જો આપણે સૂતા પહેલા શાંત મને પ્રાણાયામ અને ધ્યાન કરીએ તો શાંતિપૂર્ણ ઊંઘ આવે અને આપણી બીજા દિવસની સવાર ઉત્સાહવર્ધક બને. તો આવો યોગને આપણા જીવનનો હિસ્સો બનાવીએ અને સ્વસ્થ રહીએ. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સરબજીત ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં.

સવારે સવારે શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, આપને માટે ફરી વાર રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ હરિહરનના સ્વરમાં સુરેશ દલાલની ગીત રચના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં હરીન્દ્ર દવેની રચના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નીનુ મઝુમદારની ગીત રચના સાંભળીએ મન્નાડીના સ્વરમાં.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અવિનાશ વ્યાસની ગીત રચના માણીએ શ્રુતિ ગાયકવૃંદના કલાકારોના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, સુમન કલ્યાણપુરે ગાયેલા ગીત સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 10 થયા છે. હવે સાંભળો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફાન્સ પહોંચશે. લિક્વિડફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વૈજ્ઞાનિક અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલીસની મુલાકાત લીધી. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું. કુમકુમ ભાગ્ય અને વાગલેકી દુનિયા જેવા લોકપ્રિય શોમાં ભૂમિકા માટે જાણીતી ટેલિવિઝન અભિનેત્રી સંચિતા ઉગલેનું અવસાન. અયોધ્યા રામ મંદિર દાનમાં ગેરરીતિના આક્ષેપો અંગે SIT તપાસ શરૂ કરી. અમેરિકાનું એરફોર્સનું B-52 વિમાન ક્રેશ, દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા. ઈરાન સાથે કરારની જાહેરાત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિની વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધી વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદરીઓ માટે અમદાવાદના CG રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટર સિગ્નલ સિસ્ટમ આધારિત પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવાયું. સુરતના સલબાબતપુરામાં 33 વર્ષ જૂના લૂંટ કેસમાં પોલીસે 3 વોન્ટેડ

0: ગુનેગારોની ધરપકડ કરી. યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શને ઉમટ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. સરકારે રાષ્ટ્રીય રમતગમત વહીવટી અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ માટે શોધ સહ પસંદગી સમિતિની રચના કરી. અને ક્રિકેટમાં શ્રીલંકાએ ટીમ 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આરોગ્ય પત્રિકા, જેમાં આજે જાણશો સિયાલ એન્ડોસ્કોપી વિશે. વક્તા હિરેન સોની.
2: નમસ્કાર શ્રોતા મિત્રો. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં સાયલેન્ડોસ્કોપી વિશેની આપણે જાણકારી મેળવીશું. આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ડૉક્ટર હિરેન સોની ઉપસ્થિત રહ્યા છે. ડૉક્ટર હિરેન, આપનું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્કાર.
2: હાલ જ આ સાયલેન્ડોસ્કોપીનું જે ઓપરેશન જેને કહેવાય એ ઓછા મૂલ્યથી એવું કરવાની શરૂઆત થઈ છે, જે આપણા સૌ માટે અને આજુબાજુના દર્દીઓ માટે ખૂબ જ સારી વાત છે. તો આ સાયલેન્ડોસ્કોપી એટલે લાળગ્રંથિની દૂરબીનથી સારવાર, આવું આપણે એને કહી શકે. આ સાયલેન્ડોસ્કોપી વિશેની થોડી જાણકારી આપણા શ્રોતા મિત્રોને આપશો.
3: સાયલેન્ડોસ્કોપી આપણે જેમ જાણીએ છીએ કે હવે ઘણા બધા રોગો માટે દૂરબીનથી સારવાર શક્ય છે, તેવી જ રીતે આપણા શરીરની અંદર જે લાળગ્રંથિ આવેલી હોય છે એમાં 10માંથી 8 કેસની અંદર એ રોગ થવાનું કારણ લાળગ્રંથિની નળી કે એના કારણે હોય છે. તો હવે આપણે એ નળીના મુખ દ્વારા જ જઈ અને દૂરબીનથી તપાસ કરી અને આ લાળગ્રંથિની જે કાંઈ રોગ હોય, બીમારી હોય, એનો ઈલાજ કે સારવાર શક્ય છે. પહેલાં જેના માટે આખી લાળગ્રંથિ કાઢી નાખવી પડતી હતી, એની જગ્યાએ આપણે લાળગ્રંથિ બચાવી અને દર્દીને સારો કરી શકીએ છીએ.
2: હિરેનભાઈ, આ સાયલેન્ડોસ્કોપી તમે કરો છો એટલે લાળગ્રંથિ કાઢવાનું જે કામ છે એ કેમ કરવું પડે છે આમ? એટલે કયા રોગોને લીધે આ લાળગ્રંથિ પર આવી અવળી અસર થાય છે?
3: આજકાલની આપણી જે લાઇફસ્ટાઈલ છે, ખોરાકમાં જે જંક ફૂડ ને એનો વધારો છે, જોવા મળી રહ્યો છે, એ આ બધા જ કારણસર અને કેટલાક કુદરતી કારણસર ઘણાને લાળગ્રંથિની અંદર પથરી થતી હોય છે.
2: ઓકે.
3: આ પથરીના કારણે, નળી બંધ થઈ જવાના કારણે લાળગ્રંથિમાં લાળનો ભરાવો થાય અને જ્યાં લાળનો ભરાવો થાય ત્યાંમાંથી ઇન્ફેક્શન લાગ્યા કરે, વારંવાર ચેપ થયા કરે. ઘણા દર્દીને તો ત્યાં સુધી હોય છે કે જેટલી વખત જમવા બેસે એટલી વખત એમને લાળગ્રંથિ ભરાઈ જાય અને સોજો આવી જાય, દુખાવો થાય. ઘણા દર્દી એના કારણે જમવા બેસતા પણ ડરે.
2: અચ્છા.
3: આ જાતની તકલીફ સાથે, દુખાવા સાથે, સોજા સાથે હોય છે. આપણે સાદી ભાષામાં જેને ગાલપચોડિયું કે એવું ગાલપચોડિયું વારંવાર થઈ જતું હોય છે ઘણા બાળકોમાં, તેનો પણ હવે આ રીતે દૂરબીનથી ઉપચાર શક્ય છે.
2: આમ તો જોઈએ તો લાળગ્રંથિ એ આપણી શરીરમાં જે પણ આપણે જમીએ છે અથવા ભોજન આરોગીએ છે એને પચાવવાનું જ કામ મૂળતઃ તો કરે છે ને?
3: લાળગ્રંથિ એ આપણા મોઢાની અંદર લાળનો સ્ત્રાવ કરે છે.
2: બરાબર.
3: આ લાળ આપણી ડિફેન્સ મિકેનિઝમ એટલે સુરક્ષા વ્યવસ્થા પણ છે અને લ્યુબ્રિકેશન પણ છે.
2: બરાબર.
3: જો આપણે જેટલો કોરો ખોરાક ખાઈએ છીએ, સૂકો, જો એમાં આપણે લાળ ભેળવી ના શકીએ તો ખોરાક આપણે ગળી જ નથી શકતા.
2: બરાબર.
3: એટલે ઘણા દર્દીઓને ઘણી વખત શેક લીધા પછી કે કેન્સર માટેના શેક લીધા પછી જે લાળગ્રંથિ નબળી પડેલી હોય છે તે લોકો આનો વધારે અનુભવ કરતા હોય છે, જેમાં ખોરાક ગળવામાં તકલીફ થતી હોય છે. એટલે લાળગ્રંથિ આપણા સ્વેલોઈંગ એટલે ખોરાક ઉતારવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
2: બરાબર. આ લાળગ્રંથિ કાઢવી પડે છે તમે કીધું છે એમ, તો આજે હવે સાયલેન્ડોસ્કોપી ના ઓપરેશન શરૂ થયા એટલે આમ કહીએ તો આ વાડકાપ વગરની વાતો કહી શકાય ને?
3: હા, એકદમ સાચી વાત કીધી આપને. જે કાંઈ તકલીફ હોય છે તે આપણે માનીએ કે લાળગ્રંથિની અંદર નળી કે જે

0: લગભગ એની સાઇઝ 2 થી 3 મિલીમીટર જેટલો જેનો વ્યાસ હોય તેની અંદર, જેમ આપણા ઘરના પાણીની પાઇપની અંદર કશુંક ભરાઈ જાય તો મોટર ભલે ચાલતી હોય
1: બરાબર
0: પણ આપણે પાણી મળી ના શકે,
1: બરાબર
0: તેવી રીતે લાળ ગ્રંથિમાંથી લાળ નીકળવા માટે નળી પૂરેપૂરી ખુલ્લી પણ હોવી જોઈએ અને એમાં કોઈ પથરી કે એવું કશું જમા થયેલું ના હોવું જોઈએ.
1: બરાબર
0: જે હવે આપણી પાસે જે દૂરબીન છે, જે લગભગ 2 મિલીમીટર કરતાં પણ નાનું છે, એવા દૂરબીન મારફતે આપણે જઈ અને આ રસ્તો આપણે ખુલ્લો કરી શકીએ. સાદી ભાષામાં કહીએ તો રસ્તો ખુલ્લો થઈ જાય
1: બરાબર
0: એટલે આપણી પાછળ જે લાળ ગ્રંથિ છે તેનું નોર્મલ એટલે સાધારણ રીતે કામ કરી શકે ને આપણો પર્પઝ સોલ્વ થઈ જાય.
1: બરાબર. પહેલાં આપણા મા બાપ આપણને એમ કહેતા કે એક કોળિયો હોય 25 વાર ચાવીને ખાવો જોઈએ, એ આ લાળ ગ્રંથિ બરાબર કામ કરે એના માટે કદાચ કહેતા હોવા જોઈએ.
0: હા, લાળ ગ્રંથિ જેટલું સારું કામ કરશે એટલું ખોરાકનું પચન સારી રીતે થઈ શકે.
1: આ પ્રકારના ઈલાજની શરૂઆત આમ જોઈએ તો ક્યારથી થઈ?
0: લાળ ગ્રંથિની જે દૂરબીનની તપાસ અને સારવાર છે તે ઘણા ઓછા સમયથી સારવાર આજ થઈ રહી છે હવે, પરંતુ આપણે જાણીએ તો આપણા ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે આપણે આની શરૂઆત થઈ છે આ સારવારની, અને આ રીતની સારવાર અત્યારે ફક્ત વડોદરામાં જીએમઆરએસ ગોત્રી મેડિકલ કોલેજ ત્યાં છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ પ્રકારની સારવાર ઘણા બધા દર્દીઓ લઈ રહ્યા છે.
1: અને આજે તમે કહ્યું કે આ ટ્રીટમેન્ટ છે એ દૂરબીનની મદદથી કરવામાં આવે છે, તો કયા કયા પ્રકારના સાધનો આમાં વપરાય છે?
0: આના માટે જે સાધનો વપરાય છે તે સાધનો ઘણા જ ડેલિકેટ આવે છે, એટલે આપણે માની શકીએ કે 2 મિલીમીટર કરતાં પણ નાનું દૂરબીન અને એની સાથે એની અંદરથી બાકીના સાધનો પણ મોકલવા, અને પથરી હોય, પથરી ઘણી વખત મોટી હોય તો આપણે એ દૂરબીનની અંદરથી જ બીજા સાધન દ્વારા પથરીને તોડવી અને તોડીને અડધી કરીને કાઢવી, એટલે ઘણું ચીવટ અને ધીરજ માંગી લે તેવું કામ છે. પરંતુ સદનસીબે હવે મેં જેમ કીધું તેમ જીએમઆરએસ ગોત્રીમાં આ માટેના તમામ સાધનો સરકાર તરફથી ઉપલબ્ધ છે અને વિના ખર્ચાએ આપણે આ સારવાર ત્યાં મેળવી શકીએ એમ છે.
1: એના સિવાય ક્યાં ક્યાં આ પ્રકારની સારવારો થાય છે?
0: હાલની પરિસ્થિતિ પ્રમાણે આ માટેની સારવાર દેશમાં બોમ્બે અને દિલ્હીમાં થઈ રહી છે અને આપણું જે સેન્ટર છે તે ગુજરાત ખાતે પ્રથમ છે અને અત્યારે એકમાત્ર છે.
1: એટલે આમ કહીએ તો આ લાળ ગ્રંથિને બચાવવાનું આ ઓપરેશન કામ કરે છે.
0: આપણી જે લાળ ગ્રંથિ છે તે લાળ મૂળામાં સ્ત્રાવ કરે છે,
1: ઓકે.
0: એટલે નળીનો જે મુખ કે ઓપનિંગ કહેવાય તે મૂળાના ભાગમાં હોય, એટલે આપણે મૂળાના ભાગમાં એ જે મુખ કે ઓપનિંગ છે તેને જ પહોળું કરી અને એના દ્વારા જ દૂરબીન ઉતારી અને જે કાંઈ તકલીફ હોય એનો યોગ્ય ઈલાજ આપણે કરી શકીએ.
1: ઓકે. આ મોઢામાં કઈ જગ્યાએ આમ જોવા મળે છે આના ઓપનિંગ્સ?
0: મોઢામાં જોઈએ તો આપણા શરીરમાં લગભગ બંને બાજુ બે બે મુખ્ય લાળ ગ્રંથિ હોય, એમાં એક પેરોટિડ છે જેનું જે મુખ ખરું તે બીજા નંબરની દાઢીની પાસે ખુલે, અને બીજી જે લાળ ગ્રંથિ છે તે સબમેન્ડિબ્યુલર ગ્લાઇન્ડ કહેવાય અને તેનું મુખ છે તે આપણા જીભની નીચેના ભાગમાં ખુલે.
1: ઓકે.
0: આપણે ત્યાંથી આ ગ્રંથિનો એ કરી શકીએ. ઘણી વખત ગ્રંથિની અંદર બીજી કાંઈ બીમારી હોય એટલે આ જે પદ્ધતિ છે તેનાથી નિદાન પણ થઈ શકે. ઘણી વખત દર્દીને તકલીફ હોય, આપણે સોનોગ્રાફી કરાવડાવી, એક્સરે કરાવડાવ્યો, એમઆરઆઈ કરાવડાવ્યો, સીટી સ્કેન કરાવડાવ્યો, પણ દર્દ પકડાતું નથી પણ તકલીફ ચાલુ છે. આવા સંજોગોની અંદર આપણે દૂરબીનથી તપાસ કરી અને જાણી શકીએ કે ખરેખર તકલીફ થવાનું કારણ શું છે.
1: બરાબર.
0: એક વખત નિદાન થાય તો સારવાર લગભગ વાંધો આવતો નથી, શક્ય બની જાય છે.
1: બરાબર. ખાસ કરીને બાળકોનો જો વિચાર કરીએ તો બાળકોમાં આ પ્રકારની જે તકલીફ છે એ કેવી રીતે લાગે છે આ?
0: બાળકોમાં આપણે ગાલપચોળું એ ઘણી જ સામાન્ય બીમારી માની શકાય અને દરેક બાળકને વહેલા મોડા ક્યારેક ગાલપચોળિયાની તકલીફ થતી હોય છે. ગાલપચોળિયું વાયરલ ઇન્ફેક્શનના કારણે થવાનો રોગ છે જે પોતાની જાતે જ મટી જાય છે, પણ બહુ ઓછા બાળકો હોય છે જેમને રિકરન્ટ જુવેનાઇલ પેરોટાઇટિસ એટલે જેમને એડોલસન્ટ એટલે ટીન એજની અંદર વારંવાર ગાલપચોળિયું થયા કરે. આપણે એક વખત ગાલપચોળિયું થાય તો સમજીએ, પણ દર મહિને 2 મહિને ગાલપચોળિયાની તકલીફ થવી તે સામાન્ય

0: બરાબર.
1: એ ઘણી વખત અંદરના ભાગમાં ઇન્ફેક્શન રહેતું હોય જેના કારણે થતું હોય છે. આ સારવારથી આપણે 2 કે 3 વખત વોશ આપીને બધું ક્લીન કરી દેવામાં આવે તો દર્દીને ખાસી રાહત થાય છે.
0: જે આપણા મિત્રો ધૂમ્રપાન કરે છે અથવા જે તમાકુનું સેવન કરે છે, એવા લોકોને આની અસર વધારે થાય એવું શક્યતા હોય છે કે?
1: ધૂમ્રપાન અને તમાકુનું સેવન કરવાથી બીજી ઘણી બધી તકલીફો થતી હોય છે, પણ તેના કારણે લાળ ગ્રંથિમાં સામાન્ય રીતે વધારે કોઈ તકલીફ થતી હોતી
0: નથી.
1: નથી. હા, તેના કારણે લાળ ગ્રંથિનો સ્ત્રાવ કરવાની જે કેપેસિટી ખરી
0: હા,
1: તે ઘટી જાય છે,
0: ઓકે.
1: પણ આપણને ઉપરવાળા એટલી સરસ લાળ ગ્રંથિ આપેલી છે કે જો એના 10મા ભાગમાં પણ કામ કરે ને તો પણ આપણું કામ ચાલી શકે છે.
0: બરાબર બરાબર. આમ કહેવાય છે કે આજકાલ આ મોઢાના કેન્સર, આ પ્રકારના ઓપરેશનથી એની કંઈક મદદ એમાં થાય છે કે કેન્સરના પેશન્ટ્સમાં?
1: કેન્સરના દર્દીમાં સારવાર માટે જ્યારે રેડિયેશન એટલે શેક લેવા પડે, ત્યારે એ શેક લેવાના કારણે તે મોટા ભાગે જે ગળાના ભાગનું, મોઢાના ભાગનું કેન્સર હોય ત્યાં શેક લેવાના કારણે આ લાજ જે લાળ ગ્રંથિ ખરી તે લાળ ગ્રંથિ પણ એના ભાગમાં આવે છે,
0: અચ્છા.
1: જેના કારણે જે શેક પછી લાળ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતો ઓછો થઈ જાય છે. આવા દર્દીઓને મોઢામાં વારંવાર ચાંદા પડી જવા તથા મોઢામાં સુકાઈ જવાના કારણે ખોરાક ગળવામાં તકલીફ થવી, કોળિયો બનાવવામાં તકલીફ થવી, આવી બધી તકલીફ થતી હોય છે. તેવા કેસમાં આપણે દૂરબીનથી લાળ ગ્રંથિની તપાસ કરી અને સીધી જ લાળ ગ્રંથિની અંદર દવા પહોંચાડી અને દર્દીને સારું થાય તે માટેનો
0: બરાબર.
1: પ્રયત્ન કરી શકાય.
0: એટલે બહુ સારી પ્રકારની આ પદ્ધતિ છે જેને આપણે સેલેન્ડોસ્કોપી કહીએ છીએ. પણ કઈ જગ્યા એવી છે કે જ્યાં આ પ્રકારની ટ્રીટમેન્ટની આવશ્યકતા નથી હોતી અથવા આ પ્રકારની ટ્રીટમેન્ટ નથી ચાલતી?
1: લગભગ 10માંથી 8 કેસની અંદર કે દર્દીની અંદર મોટા ભાગે જે કાંઈ બીમારી હોય છે તે આનાથી આપણે સારવાર કરી શકીએ છીએ, પણ તે છતાં જેમને લાળ ગ્રંથિની અંદર ગાંઠ હોય કે લાળ ગ્રંથિની અંદર કેન્સર થયેલું હોય કે લાળ ગ્રંથિની અંદર બીજી એવી બીમારી છે કે જેના કારણે પૂરેપૂરી લાળ ગ્રંથિની બધી જ નળી સંકળાશ થઈ ગઈ છે, તો તેવા દર્દીની અંદર આ જાતની સારવાર શક્ય ના બને તેવા કેસમાં ના છૂટકે આપણે લાળ ગ્રંથિ કાઢવી પડી શકે.
0: બરાબર.
1: અને તે પણ હવે અંદરથી, મૂળાની અંદરથી જ, એટલે બહારથી ચેકો મૂક્યા વગર
0: અચ્છા.
1: અંદરથી પણ લાળ ગ્રંથિ કાઢવાનો નવી પદ્ધતિ આવી છે, તો તે પ્રમાણે કરવાથી એવું શક્ય બને છે કે બહારથી કોઈ ચેકો કે વાળકાપ કરવી પડે નહીં.
0: નહીં.
1: એટલે લાળ ગ્રંથિના બધા જ દર્દનું આપણે આમ જોઈએ તો આપણે વાળકાપ વગર કે બહારથી આપણને નિશાન ના દેખાય તેવી રીતે આપણે સારવાર કરી શકીએ.
0: આમ આપણે જેમ કહ્યું કે સેલેન્ડોસ્કોપીનું ઓપરેશન આપણે કરીને આ દર્દથી છુટકારો આપણે મેળવીએ કે આપણી લાળ ગ્રંથિ ફરી રિએક્ટિવ કરીએ, તો આ ઓપરેશન કર્યા પછી ફરી એકવાર આપણે સામાન્ય જીવનમાં આવવા માટે કેટલો સમય લાગે છે?
1: આ ઓપરેશન જે વાળકાપ વગર દૂરબીનથી જ કરીએ છીએ, એટલે જે તે દિવસે ઓપરેશન પછીના દિવસે એકવાર તમે દર્દીને ચેક કરીએ અને એ જ બીજા જ દિવસે દર્દી પોતાની તમામ નિત્યક્રિયા અને પોતાનું કામ
0: હા,
1: એ ફરી શરૂ કરી શકે છે,
0: શું વાત છે,
1: એટલે ઘણી જલ્દી દર્દી પોતાના કામ પર પાછો ફરી શકે.
0: બહુ સરસ. મિત્રો, આ સાયલેન્ડોસ્કોપી વિશે ઘણી સારી અને આમ કહીએ તો ઊંડાણપૂર્વકની માહિતી આપણને ડૉક્ટર હિરેન સોનીએ આપી. અને આ પ્રમાણે જોઈએ તો આ જે સારવારની પદ્ધતિ છે, તે બહારથી વાળકાપ કરીને જે ઓપરેશન્સ કરીને નિદાન મેળવવું પડે છે એના કરતાં કોઈપણ જાતના એવા વાળકાપ વગરના આ નિદાનને બહુ ફાયદાકારક આપણે કહી શકાય સમાજમાં. અને ડૉક્ટર હિન્સોની આપ અહીંયા પધાર્યા અને અમારા શ્રોતાઓને આટલી સરસ માહિતી, વિગતવાર, સવિસ્તર જેને કહેવાય એ આપી, એ બદલ આપનો આકાશવાણી વતી અને અમારા શ્રોતાઓ વતી ખૂબ ખૂબ ધન્યવાદ.
1: ધન્યવાદ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર શ્રોતા મિત્રો,

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ કાર્યક્રમ આરોગ્ય પત્રિકા. મિત્રો, આજના આરોગ્ય પત્રિકા કાર્યક્રમમાં ઓર્થોડોન્ટિક

મિત્રો, કેટલીક વાર આપણે કોઈકને કહેતા સાંભળ્યું હશે કે દાંતમાં ખાવાનું ફસાય છે, દાંત દુખે છે, કે પછી આટલા આગળ પાછળ દાંત કેમ છે. મારી સાથે તો એવું પણ બન્યું છે કે કોઈકે કહ્યું હોય કે ડૉક્ટર તો દાંત પડવાનું કહે છે, હવે તો હું બતાવવા જ નહીં જોઉં ફરી. તો પછી આ બધી તકલીફ અને દુવિધાઓ છે શું અને તેનો ઉપાય શું કરી શકાય, ચાલો એ વિશેની વાત કરીએ. સામાન્ય રીતે આપણે સૌ સવારે ઉઠવા સાથે બ્રશ કરવાની ટેવથી વાકેફ છીએ, પણ ખરેખર તો દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ અને બને તો ફ્લોસ પણ કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ ખાધા પછી પાણી પીવાની કે કોગળો કરવાની આદત રાખવી જોઈએ. શક્ય હોય તો વર્ષમાં એક બે વાર ડૉક્ટરની વિઝિટ કરવી જ જોઈએ, જેથી આપણી જાણ બહાર કોઈ પણ તકલીફ થઈ હોય તો તેની સમય રહેતા સારવાર થઈ શકે. ક્યારેક આપણે અથવા આપણા મિત્રોને દાંતમાં

સડો થયો હોય તેમ આપણા ધ્યાનમાં આવે છે. દાંતમાં સડો થાય તો તેને મશીનથી સાફ કરીને એમાં ચાંદી કે પછી દાંતના કલરનો સિમેન્ટ પૂરી શકાય. અને જો સડો બહુ ઊંડો હોય અને દુખાવાનું કારણ બને તો એમાં દાંતની સારવાર કરવી પડે. આ દાંતની સારવારને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અથવા RCT કહેવાય છે. એવું પણ બને કે સડો ન થયો હોય પણ દાંત ખૂબ ઘસાઈ જાય ત્યારે પણ દાંતમાં સેન્સિટિવિટી થાય, અને આને ડીલ કરવા માટે આપણે નસની સારવાર કરીએ છીએ. આ જ રૂટ કેનાલ છે. આ રૂટ કેનાલના લીધે દાંતની સહેજ તાકાત ઘટી જાય છે અને એને ફરીથી મજબૂત કરવો પડે છે. આ મજબૂતી ફરી લાવવા માટે દાંતની ઉપર કેપ લગાવવી પડે. આ કેપ બે પ્રકારની હોય છે, ધાતુની હોય કે પછી સિરામિકની. બંનેમાં તફાવત માત્ર એટલો જ કે સિરામિકની તે દાંત જેવી દેખાય એટલે વધુ શોભનીય હોય છે. ક્યારેક જો દાંતની સારવાર ન થઈ શકે અથવા સડો ખૂબ વધારે હોય તો દાંત એની મજબૂતી ખોઈ બેસે છે અને એ વખતે આપણે દાંતને કાઢવો જરૂરી જ બને છે. જેમ આપણી તૂટી ગયેલી બિલ્ડિંગને સુધારવી હોય તો તેમાં ખાલી માટી ચૂનો ભરી દઈએ તો તે સારી ન બને, અને જો બને તો તેમાં ખતરો છે. એવી જ રીતે દાઢ જો બહુ સડી ગઈ હોય અને નબળી થઈ ગઈ હોય તો તેને બચાવી ન શકાય અને તેને કાઢવી જ પડે. આપણી દાપણની દાઢનું પણ એવું છે, એ મોટા ભાગે એની યોગ્ય જગ્યા કરતાં વિરુદ્ધ દિશામાં ઉગે છે અને એના કારણે તે મોઢું ખોલવામાં તકલીફ કરે, મોઢામાં સોજો કરે અથવા પરું પણ કરી શકે છે. બીજી અગત્યની વાત એ છે કે ચાવવામાં પણ દાપણની દાઢનો કોઈ ઉપયોગ નથી હોતો, એટલે એને માઇનર સર્જરી કરીને ચામડીમાં ચેકો પાડીને કાઢી નાખવામાં આવતી હોય છે. દાંત તો પાડી નાખ્યો પણ તેને પાડ્યા પછી નવો દાંત બનાવવો પડે છે. એ નવો દાંત બનાવવા માટે આપણી પાસે બે વિકલ્પ છે. પહેલો એ કે જે દાંત નથી અને એની આગળ પાછળના દાંત સ્વસ્થ અને સારા છે તો તેનો સપોર્ટ લઈને આપણે એ દાંતને બનાવી શકીએ છીએ. પણ જો આગળ પાછળના દાંત મજબૂત નથી અથવા આગળ કે પાછળ દાંત જ નથી તો એ કિસ્સામાં આપણે દાંતને સ્ક્રૂ વડે બનાવવો પડે. આ સ્ક્રૂને આપણે ઇમ્પ્લાન્ટ કહીએ છીએ. આ ઇમ્પ્લાન્ટની મદદથી આપણે ચોકઠું પણ ફિક્સ કરી શકીએ છીએ. મિત્રો, વૃદ્ધાવસ્થા તો સર્વને આવે છે અને જ્યારે આ વૃદ્ધાવસ્થામાં દાંત પડી જાય તો એ દાંતનો માપ લઈને આપણે ચોકઠું બનાવી શકીએ છીએ, જે જનરલી રિમૂવેબલ હોય છે, એટલે કે પહેરવાનું કે કાઢવાનું હોય છે. પણ ઘણીવાર આપણાને એ ચોકઠું ફિક્સ કરવું હોય તો 4 કે 6 ઇમ્પ્લાન્ટની મદદથી આ ચોકઠાને પણ ફિક્સ કરી શકાય છે. મિત્રો, આપણે ઘણીવાર જોયું હશે કે કોઈકને મોઢામાંથી દુર્ગંધ આવવાની તકલીફ હોય, પેઢામાંથી લોહી નીકળતું હોય, તો દાંતની સંપૂર્ણપણે અને સારી રીતે સફાઈ ન થાય તો દાંતની આસપાસ છારી જામી જાય છે. ઘણીવાર જે લોકોને વાંકા ચૂકા દાંતની તકલીફ હોય તેમાં પણ સફાઈ સરખી રીતે નથી થઈ શકતી, તો આ બધા કિસ્સામાં દાંતના પેઢા અને તેની આસપાસનું હાડકું નબળું પડે છે. આ સ્થિતિને પાયોરિયા કહેવાય છે. આ પાયોરિયાની અસરના કારણે સારા દેખાતા દાંત જેમાં કોઈ સડો જ નથી તે ધીમે ધીમે હલીને પડી જાય છે. ઉદય જેમ લાકડાને ખોખલું કરી નાખે છે એવી જ રીતે આ છારી પણ દાંતની આસપાસના હાડકાને ખોખલું કરી નાખે છે અને તેને હલાવીને પાડી નાખે છે. આ પાયોરિયાને રોકવા માટે આપણે સ્કેલિંગ એટલે કે સફાઈ કરવી જરૂરી છે. સ્કેલિંગની એક ગેરમાન્યતા એવી પણ છે કે લોકો એવું માને છે કે દાંતમાં જગ્યા થઈ જશે, દાંત હલી જશે, પરંતુ આ જગ્યા તો પહેલાંથી જ હતી, ખાલી એ છારીના કારણે દેખાતી નથી. આ જગ્યા થવાનું કારણ જ છારી છે એટલે એની સફાઈ કરવી પડે, નહીં તો પછી એ દાંતને હલાવીને પાડી નાખશે. શ્રોતા મિત્રો, કેટલાક લોકોને દાંતમાં પડીકી અથવા પાન ચાવવાના લીધે ડાઘ પડી ગયા હોય છે કે પછી સામાન્યતઃ પણ દાંત થોડા પીળા જ પડતા હોય છે, તો એને આપણે બ્લીચની મદદથી સાફ કરી શકીએ છીએ. બ્લીચ કરવાથી જેમ કપડાં સફેદ થાય એવી જ રીતે એ જ પદ્ધતિમાં એક કેમિકલ દ્વારા દાંતને સફેદ કરવામાં આવે છે. પણ આ ટ્રીટમેન્ટની આડઅસરના રૂપે દાંતમાં સેન્સિટિવિટી થાય છે, એટલે કે ઝંઝનાટી થાય છે. પણ આ સેન્સિટિવિટીને પણ ડૉક્ટરના યોગ્ય સૂચન પ્રમાણે દૂર કરી શકાય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક લોકોના દાંત વાંકા ચૂકા હોય છે અને દેખાવમાં સારા નથી લાગતા. આવા વાંકા ચૂકા દાંતની ઉપર આપણે બ્રેસિસ લગાવીને તેને સીધા કરી શકીએ છીએ. આ ટ્રીટમેન્ટને આપણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહીએ છીએ. આ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ જનરલી 1 થી 1.5 વર્ષ સુધી ચાલતી હોય છે અને તેમાં દાંતની ઉપર બ્રેસિસ અને વાયરના વડે બાંધીને તેની ઉપર ધીમે ધીમે ફોર્સ આપવામાં આવે જેથી તે સીધા થાય છે. આ ટ્રીટમેન્ટ કેટલીક વાર સ્વાસ્થ્ય માટે જરૂરી છે તો કેટલીક વાર માત્ર દેખાવ માટે જરૂરી છે. આ ટ્રીટમેન્ટ બાળકોથી લઈને

વૃદ્ધો સૌ કોઈમાં કરી શકાય છે. મિત્રો, આપણે ઘણીવાર જોયું હશે કે આપણે જનરલ હેલ્થને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ આપણે ડેન્ટલ હેલ્થને નથી આપતા. તો પછી મૌખિક આરોગ્યનો સામાન્ય શરીર પર કોઈ પણ પ્રભાવ છે ખરો? શું એ યોગ્ય છે કે આપણે ડેન્ટલ હેલ્થને જનરલ હેલ્થ કરતાં ઓછું મહત્ત્વ આપીએ? મોઢું અને પેઢા તંદુરસ્ત તથા નિરોગી હશે તો શરીરના ઘણા બધા રોગ નિયંત્રણમાં રહેશે અથવા તે થતાં જ અટકી જશે. આ વિશે આપણે થોડુંક વિગતવાર જાણીએ. પેઢામાં વારંવાર લોહી નીકળે છે, પેઢા લાલાશ પડતા થઈ જાય છે કે પછી તેમાંથી પરુ નીકળે છે. આ વસ્તુ જો વારંવાર થતી હોય તો આપણે ડાયાબિટીસની ચેક કરાવવી જોઈએ. કેટલીક વ્યક્તિઓને રોગ વિશે જાણ પણ નથી હોતી, પરંતુ ખૂબ તરસ લાગવી અને મોઢું સુકાવવું આ બધું વારંવાર થતું રહે તો તે ડાયાબિટીસનો એક ઇશારો જ છે. ડાયાબિટીસના દર્દીને ગાર રૂજવામાં સામાન્ય રીતે તકલીફ રહે છે, એટલે જો કોઈ સંજોગવશાત આપણે એ દર્દીમાં દાંત કાઢવો પડે

0: તો ખૂબ તરસ લાગવી અને મોઢું સુકાવવું, આ બધું વારંવાર થતું રહે તો તે ડાયાબિટીસનો એક ઇશારો જ છે. ડાયાબિટીસના દર્દીને ગાર ઉજવવામાં સામાન્ય રીતે તકલીફ રહે છે, એટલે જો કોઈ સંજોગવશાત આપણે એ દર્દીમાં દાંત કાઢવો પડે તો તે ગાને ભરાતા ઘણો બધો સમય લાગી શકે છે. મિત્રો, દાંતની તકલીફ તો ક્યારે પણ થઈ શકે છે, પરંતુ પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં આપણે એકવાર મૌખિક તપાસ તો કરાવવી જ જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ પ્રમાણમાં હોર્મોન્સ બનતા હોય છે અને આના કારણે સામાન્ય એવી દેખાતી છારીના પ્રમાણે પણ પેઢા ખૂબ લાલ થઈ શકે છે અને લોહી પણ નીકળે છે. ક્યારેક જૂનો સડી ગયેલો દાંત જે દુખતો પણ ન હતો તે અત્યારે અત્યંત દુખાવો કરે છે. એ વખતે મુશ્કેલી એ પડે છે કે પ્રેગ્નન્સીમાં આપણે દવા નથી લઈ શકતા, કારણ કે તેની આડઅસર બાળક પર પડે છે. દાંતની સારવાર કરવી હોય તો તે ગર્ભાવસ્થાના ત્રીજાથી લઈને છઠ્ઠા મહિના દરમિયાન જ કરી શકાય છે. જો એના સિવાયના સમયમાં સારવાર કરવામાં આવે તો તે બાળક અને માતા બંને માટે જોખમી હોય છે. કેટલાક તારણ દ્વારા એ પણ ખબર પડી છે કે જે માતાઓમાં પાયોની શરૂઆતી અસર છે એમને પ્રીટર્મ ડિલિવરી એટલે પ્રસૂતિ સમય કરતાં વહેલી આવી શકે છે અને શિશુનું વજન નોર્મલ કરતાં ઘણું ઓછું થઈ શકે છે. એક સૌથી અગત્યની વાત જે દરેક ગર્ભવતી માતાએ ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે તે એ કે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારનો એક્સરે ન જ લેવો જોઈએ, કારણ કે શિશુ પર તેની ખૂબ ખરાબ અસર પડે છે અને શિશુ ખોળ ખાપણવાળું જન્મી શકે છે. આજકાલના જમાનામાં આપણે હાલતા ચાલતા હાર્ટ એટેકના કિસ્સાઓ સમાચારમાં સાંભળીએ છીએ ત્યારે આપણને એમ થાય કે બધી જ બનતી કોશિશ કરીએ પણ હૃદયને સ્વસ્થ રાખીએ. મોઢામાં રહેલા બેક્ટેરિયા લોહી વાટે શરીરની શીરા ધમનીઓમાં ફેલાઈ શકે છે અને તે લોહીમાં લોહીના ગઠ્ઠા બનાવીને હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું કારણ બને છે. વાલ્વના દર્દીને ઓપરેશન પહેલાં અચૂક દાંતની સફાઈ માટે મોકલવામાં આવે છે, જેથી ભવિષ્યમાં વાલ્વમાં ઇન્ફેક્શન ન થાય અને તે લાંબા સમય સુધી કાર્યરત રહે. પાયોરિયાની અસરવાળા વ્યક્તિને હૃદય રોગ થવાની શક્યતા સામાન્ય કરતાં 2-3 ગણું વધુ હોય છે, એ અમુક અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે. આપણે ફિલ્મની શરૂઆતમાં ઘણીવાર વિડીયોઝ જોયા હશે અને એમાં બધાને જ યાદ હશે કે મોઢાનું કેન્સર અને લોકોના જીવનમાં તેની અસરનો કેવો પ્રભાવ પડી શકે છે. આરોગ્ય પત્રિકા માણસની રોજબરોજના જીવનમાં ખૂબ મુશ્કેલી ઊભી કરવાનું કારણ કેન્સર બને છે. મોઢું ન ખુલવું, અદમ્ય બળતરા અને ખાવા પીવામાં પણ ખૂબ તકલીફ થવી, આ બધું
1: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદ વડોદરા.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત.
3: જીવનની વાત સાંભળીને
4: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં માણીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યાદગાર યુગલ ગીતો. સૌપ્રથમ પ્યાર કા મોસમ ફિલ્મનું ગીત, શબ્દરચના મજરો સુલતાનપુરીની, સંગીત આર ડી બર્મા.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ એસ ડી બર્મન સાહેબના સંગીત નિર્દેશનમાં આનંદ બક્ષીની ગીત રચના. ફિલ્મ છે ઇશ્ક પર જોર નહીં અને યુગલ સ્વર લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો.

0: શ્રોતા મિત્રો, અનિવાર્ય સંજોગોને કારણે ઇશ્ક પર જોર નહીં ફિલ્મનું આ ગીત અમે આપને આગળ સંભળાવી શકતા નથી તે બદલ અમે દિલગીર છીએ.
1: ડરીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: કાર્યક્રમના અંતમાં સાંભળી લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં સહેરા ફિલ્મનું ગીત. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર રામલાલ.

મિત્રો, સહરા ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. કાર્યક્રમના આજના કલાકાર છે મિતાલી મુખર્જી. તેમના સ્વરમાં સૌપ્રથમ માણીએ હરીન્દ્ર દવેની રચના.

મિતાલી મુખર્જીના સ્વરમાં આ હતી ગોવિંદ દરજીની રચના. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ માધવ રામાનુજની શબ્દ રચના મિતાલી મુખર્જીના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, મિતાલી મુખર્જીએ ગાયેલી માધવ રામાનુજની આ રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિ સધાવાની શક્યતા વચ્ચે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે પણ તેજી. સેન્સેક્સ 400 અને નિફ્ટીમાં 100 અંક કરતાં વધુનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુખ અને સમૃદ્ધિના દરવાજા ફક્ત ધીરજ, વિવેક અને દૂરંદેશી સાથે લેવામાં આવેલા પગલાંથી જ ખુલે છે. પ્રધાનમંત્રીએ દરેક નિર્ણયમાં વિવેકના ઉપયોગના મહત્વ પર ભાર મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું કે વિરોધ પ્રદર્શનો સંબંધિત માનવાધિકાર ઉલ્લંઘનના લગભગ 2000 પીડિતોને વળતર અપાશે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમે FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ત્રિગુણી રસીકરણ અભિયાનનો આરંભ કરાવ્યો. ધનુર અને ડિપ્તેરિયાની રસી 10 અને 12 વર્ષના બાળકોને અપાશે. રાજ્યમાં પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. 26 લોકો સામે કેસો નોંધ્યા. વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ કેળવવા વલસાડના ધરમપુર તાલુકાની મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીનું સંચાલન બાળકોએ જ કર્યું. પાટણના ભગિની સમાજ દ્વારા સોમવતી અમાસના દિવસે તમામ વોર્ડની મળી કુલ 108 મહિલા સફાઈ કામદારોને સાડીનું કલેક્ટરના હસ્તે વિતરણ કરાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. અને ક્રિકેટમાં શ્રીલંકા એ ટીમે 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારત એને હરાવ્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ.
4: હેલો આકાશવાણી,
2: આપકી પસંદ, આપકા અંદાજ.
5: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.

0: फोन-इन कार्यक्रम। हेलो हेलो,
1: नमस्ते, आवकार, स्वागतम। श्रोता मित्रों, आकाशवाणी अमदावाद वडोदरा परथी प्रस्तुत छे फोन-इन कार्यक्रम हेलो हेलो, जेमा छे आप सौ मानवंता मित्रोनी साथे થયેલ મારી એટલે કે સેજલ કાપડિયા સાથેની વાતચીત અને આપની ફરમાઈશના ગીતો। તો ચાલો વાતો અને ગીતોની યાત્રાને શરૂ કરી દઈએ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો। હેલો હેલો, નમસ્કાર, કોણ બોલો છો?
2: હાજી નમસ્કાર
1: જી।
2: હેલો, હાજી નમસ્કાર
1: જી, બોલો।
2: હું ગિરનારની તળેટીમાં વસેલા શહેર જુનાગઢથી વાંજા દરજી કિરીટ સોલંકી વાત કરું છું।
1: હાજી કિરીટભાઈ,
2: મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી
1: જી, આપનું સ્વાગત છે અમારા હેલો હેલો પ્રોગ્રામમાં। શું પ્રવૃત્તિ કરો છો આપ?
2: પ્રવૃત્તિમાં બસ અમારું ડોક્ટર જેવું કામકાજ છે, જેમ ડોક્ટર પોતાની દવા કરીને શરીરને જેમ સુંદર બનાવે છે,
1: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એની સાથે વિશ્વ સંગીત દિવસ પણ છે, તો આપના જીવનમાં યોગ નું શું મહત્વ છે?
2: મારી પોતાની તો ટીક, પણ દરેક મનુષ્યના જીવનમાં સંગીત અને યોગ બંનેનું ખૂબ જ મહત્વ છે। અને અત્યારે આપણે જોવા જઈએ તો 40 થી ઉપર જેની ઉંમર થાય છે એને કંઈક ને કંઈક ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે આવી બીમારી લાગી જાય
1: છે, મેદસ્વી પણ જોવા મળે છે। બરાબર છે,
2: એટલે આનું કારણ એટલું જ છે, વાહનોનો વ્યાપ વધ્યો છે
1: એટલે
2: હલન ચલન માણસ ને થતું નથી।
1: બરોબર છે। મારે તમને એક સરસ વાત જણાવી છે કિરીટભાઈ, કે આ વખતે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ને 2026, તેનો વિષય છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ। એટલે આ જે થીમ છે એ યાદ અપાવે છે કે વિશ્વભરમાં લોકો યોગથી લાભ મેળવી શકે છે, અને ફક્ત શારીરિક કસરત નહીં, આખા શરીરનું હલનચલન, શ્વાસ લેવાની રીતો, એની સાથે મનનું સંતુલન પણ ખૂબ થાય છે અને આપણે તણાવ મુક્ત થઈને જીવી શકીએ છીએ, ખરું કે નહીં?
2: આ વખતે સ્પેશિયલ થીમ રાખવાનું કારણ પણ એ જ છે, દાખલા તરીકે તમે અને હું જોઈએ તો નાનપણમાં આપણે રમતો એવી રમતા કે એમાં યોગ સાથે ગમત પણ થતી।
1: જી જી,
2: હા, અને આજે બાળકોનું તમે જોવો તો મનોરંજનનું સાધન કયો કે કંઈ પણ હોય તો એક મોબાઈલ થઈ,
1: મોબાઈલ છે, એટલે એ લોકોને કસરત તરફ વાળવા પડે, આપણે એ લોકોને યોગાસન ની પદ્ધતિથી વાકેફ કરવા પડે। ચલો તો કિરીટભાઈ, હવે મને તમારું પસંદગીનું ગીત જણાવો।
2: આજના ફરમાઈશ મારી છે, ફિલ્મ નું નામ છે યારાના, અમિતાભ બચ્ચન વાળી, અને ગીતના શબ્દો છે સારા જમાના હસીનો કા દીવાના।

0: હેલો હેલો, નમસ્કાર, કોણ બોલું છો?
1: એ ખત્રી કોલોની કચ્છ જિલ્લાના નવા અંજાર ગામથી લઈને વાત કરું છું. મારું નામ છે અબ્દુલ કાદર ખત્રી.
0: જી જી, શું કરો છો આપ અબ્દુલભાઈ?
1: અમે કલર કામ ને બાંધણી કામ ને બધું કરીએ છીએ.
0: જી બરાબર છે. જે આપણે બાંધણી સિલ્ક ઉપર અને એના ઉપર જે
1: સિલ્ક ઉપર
0: કરવામાં આવે છે, એની સાડી પણ થાય છે, દુપટ્ટા પણ થાય છે.
1: હા, એ થાય છે. બીજો અહીંયા કચ્છમાં વણાટનું કામ પણ થાય છે, ભુજોડી ગામ છે ત્યાં કને, અને બીજો એક કોટડા રોહા ગામ છે અહીંયા ભુજની આજુબાજુ ત્યાં કને પણ સોડી ચપુરનો મસ્ત ઉદ્યોગ, સારો ઉદ્યોગ છે.
0: ખૂબ મોટો ઉદ્યોગ અત્યારે વિકસ્યો છે. આ વણાટનો જે ઉદ્યોગ છે એ ખૂબ મોટો વિકસ્યો છે, અને
1: કારીગરોને સાક્ષાત્કાર મળવો જોઈએ સરકાર તરફથી, અને મળે પણ છે, પણ અમુક લોકો એનાથી વંચિત છે. તો સરકાર શ્રી એ લોકોને થોડોક વધુ ને વધુ પ્રોત્સાહન આપે, આપે તો છે જ, પણ વધુ આપે એવી કોશિશ કરી.
0: બરાબર છે.
1: બેન, જૂના ગીતમાં ફરમાઈશ આવી છે.
0: આપને કયા કલાકાર ગમે છે જૂના ગીતોમાં?
1: મને કિશોર કુમાર, મોહમ્મદ રફી, લતા મંગેશકર. હા, મોહમ્મદ રફી ના ગીત સાથે જોઈન્ટ કરી દેજો. બરાબર છે,
0: મને
1: આવજો.
0: હેલો હેલો, નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ.
0: જી,
2: હું ગણેશ સોસાયટી ખંભાત થી જિગ્નેશ કારવા વાત કરે છું મેડમ.
0: હા જી, જિગ્નેશ ભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ?
2: હું અહીંયા રત્ન કલાકાર છું.
0: જી, એટલે હીરા, હીરાને પેલા ચમકાવવાનું જે અને કામ કરો છો?
2: હા, માણિકના નંગના.
0: માણિકના નંગ, અચ્છા. તો હીરા અને માણિક બધા જ જે પથ્થર સ્વરૂપે હોય તેને પહેલા ચમકાવવા પડે, પછી એને દાગીનામાં તમે બનાવો. બરાબર છે. જડતર એવું કહેવાય છે ને કે જડતર સૌથી ઝીણું હોય છે. જી જી, આજે જે પણ મિત્રો કોલ કરે છે તેમની સાથે અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરીએ છીએ કે આપના જીવનમાં યોગ અને સંગીતનું શું મહત્વ છે?
2: મારા જીવનમાં તો યોગનું ઘણું મહત્વ છે. હું નિયમિત રીતે સવારમાં યોગાસન કરું છું.
0: જી,
2: વર્ષોથી કરતો આવેલો છું.
0: અહહ, બહુ સારી વાત કહેવાય.
2: ઘણા બધા આસનો મને આવડે છે, ફાવે છે.
0: તો જ્યારે તમને રસ છે તો મારે તમને એક વાત જણાવવી છે કે આ વર્ષનો જે થીમ છે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026, એનો થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. તો આકાશવાણી @AIR નું જે હેન્ડલ છે તેમાં રોજ નવા અપડેટ્સ આવે છે અને વિવિધ આસનોની વિધિ તેમાં જણાવવામાં આવતી હોય છે. પછી ઉજ્જય શ્વાસ, અનુલોમ વિલોમ અને અનેક અનેક વસ્તુઓ એમાં બહુ રસપ્રદ હોય છે. તો આ તો તમને રસ છે એટલે મેં તમને જણાવ્યું કે હજી યોગ દિવસને 5 દિવસની વાર છે. તો હજી પણ આપ જોડાઈ અને એ જે પોસ્ટ આપ જોઈ શકો છો અને ઘણી માહિતી મેળવી શકો છો. તો ચોક્કસ
2: તમારા દ્વારા અમને જાણવા મળી છે, તો અમે ચોક્કસ તેનો લાભ
0: લઈશું. જોડાજો. આઈડી એટલે હેશટેગ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026, એમાં આપણે એક્સ હેન્ડલ છે આપણું, આકાશવાણીનું જ છે. તો એમાં એના ઉપર ખૂબ સુંદર માહિતી છે બધી.
2: હાજી, હું નિયમિત રીતે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન, યોગાસન, આસનો બધું કરું છું.
0: તો તમને ખૂબ જ ગમશે. તમે એ પોસ્ટ જોજો. રોજ 5 મિનિટનો નવો એક સારો વિડીયો અપલોડ થતો હોય છે જેમાં યોગ કોઈ પણ એક આસન કરવાની વિધિ બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે. તો આપ એનો લાભ લઈ શકો છો. શું સાંભળવા માંગો છો આજે? કયું ગીત આપ સાંભળવા માંગો છો?
2: ગીત સાંભળવા માંગુ છું ફિલ્મ હસ્તે જખમનું.
0: હસ્તે જખમ,
2: અચ્છા. ગીતના શબ્દો છે તુમ જો મિલ ગયો તો લગતા હૈ.
0: જી જી,
2: મોહમ્મદ રફી સાહેબના અવાજમાં ગીત છે.

0: હેલો હેલો, નમસ્કાર. કોણ બોલો છો?
1: હેલો હેલો, નમસ્કાર.
0: જી, આપ કોણ બોલો છો?
1: હું નિયતિ બોલું છું.
0: જી નિયતિબેન, ક્યાંથી બોલો છો?
1: હું મહાલક્ષ્મીથી બોલું છું, અમદાવાદથી.
0: જી જી. હા, તો આપની શું પ્રવૃત્તિ છે? આપ શું કરો છો?
1: હું યોગા ટીચર છું.
0: અરે વાહ.
1: અને યોગા ચલાવું છું, યોગા ક્લાસ ચલાવું છું.
0: બહુ સરસ, બહુ સરસ. તો તમે ખૂબ જ સાચા સમયે ફોન કર્યો છે, કારણ કે આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે.
1: યોગ દિવસ છે, હા.
0: જી, તો યોગાસન અને યોગનું આપણા જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ, તમને શું લાગે છે?
1: ત્યારે આપણી અંદરની જે શક્તિઓ છે તેને આપણે જાગૃત કરી શકીએ છે, જે પ્રાણાયામ દ્વારા કરી શકીએ છે, અને કસરત દ્વારા આપણે બહારનું શરીર સારું રાખી શકીએ છીએ.
0: હા, એટલે એમ કહેવાય કે શરીરને સ્વસ્થ રાખવા માટે આસનો છે, અને જે આપણી અંદરની પ્રક્રિયાઓ છે કે જેને કારણે આપણું મન અશાંત થઈ જતું હોય
1: એના માટે પ્રાણાયામ છે.
0: બરાબર છે. તો આપ એ બધું જ શીખવાડો છો?
1: યસ.
0: જી, તો આને કારણે આ એક ભારતને ગૌરવ અપાવવા જેવી વાત છે કે ભાઈ, આ ભારતની જે ધરોહર છે તે વિશ્વમાં હવે ખૂબ જ બધે ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. તો એને કારણે એમ કહેવાય કે લોકો તનાવ મુક્ત રહી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે. હવે આપ અમારા પ્રોગ્રામમાં કયું ગીત સાંભળવા માંગો છો?
1: તમે કોઈ ભી સંભળાવો ને, મને બધા ગીત બહુ જ ગમે છે.
0: આપને એક સરસ ગીત સંભળાવી દઈએ.

0: હેલો હેલો નમસ્કાર.
1: હા હેલો હેલો નમસ્કાર બેન.
0: હા જી, કોણ બોલો છો?
1: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રવિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલો, સિમંડળ માંથી.
0: જી નાથાજી, અત્યારે હાલ શું કરો છો?
1: હાલ રજકા બાજુમાં પોણી છે, આપણે પશુપાલન રાખ્યા છે, અમારી ખેતીવાડી છે.
0: જી
1: બધા સાથે મળીને તમારો પ્રોગ્રામ નિયમિત વાપરા છે. સર બેન, અમારે દેશી ગાય રાખા છે, કોંકરેજ ગાય.
0: હા, કાંકરેજ ની ગાય. એવું કે છે કે કાંકરેજ ની ગાય નું ઘી ખુબ જ ગુણકારી હોય છે.
1: હા, બહુ ગુણકારી હોય, એને દૂધ પીવા તો એનું સારું બેન.
0: અને બીજી અન્ય આપના પરિવારમાં બધા શું પ્રવૃત્તિ કરે છે? આપની સાથે ખેતીમાં જ છે બધા?
1: ના, ખેતી છે, મારે કરિયાણા સ્ટોર દુકાન છે, અને અમારે શિવજી નો આજે બહુ મોટે પાયે હવન થઈ રહ્યો છે. ગામના લોકો બધા
0: જી
1: જોઈ રહ્યા છે, ફોનમાં વાત કરું રસોઈ. અને હમું જ મારે મંદિર છે શિવજી નું, અને સત્યમ શિવમ સુંદરમ રહ્યું ને ગીતે મારે સાંભળવું છે.
0: તો આપની પસંદગી નું ગીત ચોક્કસ આપને આપને સંભળાવીશું. પણ મારી એક વાત તમને હું ખાસ કહેવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે મનાવવાના છીએ, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પહેલ કરાઈ હતી તેને કારણે વિશ્વભરમાં આવતા રવિવારે યોગ દિવસ ઉજવાશે. તો હું એવું ઈચ્છું છું કે જેમ આપનું ગામ ભેગા થઈને હવન કરે છે અને ગીતો સાંભળે છે અને બીજા અન્ય પ્રવૃત્તિ કરે છે, તો એવી રીતે બધા ભેગા થઈને યોગ પણ કરે અને પોતાનું સ્વાસ્થ્ય લાભ કરે. અને એ જ રીતે આપણે જે આપણી ભારતીય જૂની પરંપરાની જે આ ધરોહર છે તે બધાને ફેલાવીએ. સંસ્કૃતિની મૂળ ધરોહર છે, સાચી વાત છે. હા, તો ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગી. જી નામ આપી દો.
1: હા, પછી રેડિયો મિત્ર માં છે વર્ધનજી છે, કડવાજી છે, પછી મનોજભાઈ છે
0: જી,
1: અને અમારે ઘેર થી ઉમલાબેન છે, મારા નાનકડો દર્શન છે, જાનકી છે, ભગવતીબેન, સોનલબેન, પ્રકાશભાઈ.

0: हेलो हेलो,
1: हेलो
0: नमस्कार। आप कौन
1: जागृति
0: बोलो छो?
1: बहन,
0: हाँ, जागृति बहन, आप शू करो छो?
1: हाउसवाइफ छू।
0: जी, हाउसवाइफ छो। એટલે હાઉસવાઈફ એટલે એવું કહેવાય કે ઘણા બધા કામ એક સાથે કરવા વાળી વ્યક્તિ, ખરું ને? તો આપ યોગ કરો છો?
1: હા, યોગ કરું છું।
0: તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે, ખબર છે ને?
1: હા હા કેવું છે।
0: જી, ક્યારે? આવતા રવિવારે 21 જૂનના રોજ,
1: હા,
0: બરાબર?
1: ઇસમી અમે લોકો પર ગાર્ડન જવાના છીએ।
0: અચ્છા, અને આવી રીતે તમારું જે ગ્રુપ છે તે સાથે મળીને બધા યોગાસન કરવાના, બરાબર ને?
1: હા,
0: જી, તો બસ આ એક જાગૃતતા, હું એવું જ ઈચ્છું કે તમારી જેમ બધા જાગૃત થાય અને પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ કરે.
1: કરું છું।
0: જી, તો હવે આપની પસંદગીનું ગીત જણાવો.
1: હમણાં જ આપણે કે નો હમણાં 1 વર્ષ થયું ને, તો એની વિશે કોઈ પણ બી સોંગ આપી દો।
0: કેકેનું ગાયેલું કોઈ પણ એક સોંગ આપને
1: હું
0: સાંભળવું
1: કોઈ
0: છે,
1: પણ બી એક છું,
0: ચોક્કસ સંભળાવી દઈશું આપની પસંદગીનું કેકેના સ્વરમાં ગીત.
1: અને તમારું નામ શું છે?
0: મારું નામ સેજલ છે.

0: નમસ્કાર બેન.
1: જી કોણ બોલો?
0: હું ગામ જાળિયા હસ્તગીરી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ ચૌહાણ બોલું બેન.
1: જી માધુભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ?
0: હું બેન ખેત કામ કરું છું.
1: ખેત કામ કરો છો અને અત્યારે હાલ આપના ખેતરમાં શું આપણે વાવેલું છે?
0: અત્યારે બેન કપાસ વાવી દીધો છે શાક પલાળીને.
1: જી જી.
0: અને હરક વાવવાની તૈયારી છે.
1: હા, અને એવી જ રીતે તમે વર્ષમાં કયા કયા અલગ અલગ પાકો લો છો?
0: હું બેન એમ તો ઘઉં, બાજરો ને જુવાર ને એવું બધું અમારા પૂરતું કરીએ.
1: બરાબર છે, પણ વેચાણ માટે મુખ્યત્વે તમે કપાસ,
0: સરગવો થઈ
1: ગયો. કપાસ અને સરગવો, આજકાલ સરગવો પણ લોકો ખૂબ જ વાપરતા થઈ ગયા છે. કારણ કે છે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ છે, અને એવું પણ કે છે કે સાંધાના દુખાવા જો ખૂબ હોય,
0: સાંધાના દુખાવા માટે હેલ્ધી છે સરગવો.
1: છે સરગવો, ખૂબ સરસ.
0: પાવડર કરીને

0: શાકમાં નાખીને ખાય તો બહુ ગુણકારી છે.
1: હા, ગુણકારી પણ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. જી, તો જ્યારે આ સ્વસ્થતા અને તંદુરસ્તીની વાત આવી છે તો હું આપને જણાવવા માંગુ છું કે આ સપ્તાહમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના છીએ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015ની સાલથી શરૂ કરાવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. તે આખી દુનિયામાં આ યોગ દિવસને હવે ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને યોગ એક ફક્ત શારીરિક કસરત નથી, તેનાથી શરીરની અંદર આપણે સંતુલનનો અનુભવ કરી શકીએ.
0: કસરત કરવાથી શરીર સારું રહે, તંદુરસ્ત રહે.
1: હા, અને એવું છે કે હૃદય રોગ હોય કે પછી અનિદ્રા હોય કે તમને એમ થાય કે ના મારું મન ચંચળ છે, મને કોન્સન્ટ્રેશનની તકલીફ હોય છે. જેમ કે આજકાલ વિદ્યાર્થીઓને એમ થાય છે કે મને યાદ નથી રહેતું, મારું કોન્સન્ટ્રેશન બરાબર નથી, તો યોગાસન દ્વારા અને પ્રાણાયામ દ્વારા તે લોકો ખૂબ સારા પરિણામ મેળવી શકે છે. બરાબર ને?
0: ના ના, સાચી વાત છે.
1: બરાબર છે. અને બીજો એક એવો સરસ દિવસ છે, વિશ્વ સંગીત દિવસ. તો આ બે ખૂબ સુંદર યોગાનુયોગ છે કે આપણે એક જ દિવસે આ બે મહત્વના દિવસો ઉજવવાના છીએ. તો હવે આપની ફરમાઈશનું ગીત આપ જણાવી શકો છો. કયું ગીત સાંભળવા માંગો છો?
0: હવે નામ ફિલ્મ નું બેન આપી દેજો, ચિઠ્ઠી આઈ હે વતન સે. ચિઠ્ઠી
1: આઈ હે નામ ફિલ્મ નું ગીત છે, પંકજ ઉદાસ ના સ્વરમાં. ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગીનું ગીત. કોલ કરવા માટે ધન્યવાદ. આવજો.

0: શ્રોતા મિત્રો, આ હતો સેજલ કાપડિયા સાથેની વાતચીતનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. હરિહરન અને લેઝલી લુઇસને સાંભળીએ.

0: થેન્ક યુ ગાઈઝ.
1: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે ફાન્સના એવિયનમાં G7 સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત 7મી વખત હાજરી આપશે. પ્રધાનમંત્રીને સ્લોવાકિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા. 21મી જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22મી જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ જવાની ભારતે ચેતવણી આપી. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ એમટી સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂસભ્યો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા. કેલિફોર્નિયામાં અમેરિકન હવાઈદળનું B-52 બોમ્બર વિમાન તૂટી પડતા 8 ક્રૂસભ્યોના મોતની આશંકા. જીનીવામાં અમેરિકા ઇરાન શાંતિ કરાર થવાની શક્યતા, જો કે ઇઝરાયેલ શરતો પર અસંમત. ફિફા વર્લ્ડ કપમાં કેપ વર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઇરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમે FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. લિક્વિફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. અને કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

અચ્છા, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગાર્ગી વોરાને સાંભળીએ. રચના છે ઉમાશંકર જોશીની.

સાધના સરગમ દીપાલી સુમૈયાને આપ સાંભળી રહ્યા હતા, રચનાતી માધવ રામાનુજની. હવે સાંભળીએ આશિત દેસાઈ આરતી મુનશીને.

કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो RBI नी ओम्बुड्समैन ने फरियाद करो। RBI कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: नमस्ते बहनों, नमस्ते धारा बेन।
4: नमस्ते बहनों, नमस्ते जिग्ना बेन। बहनों कार्यक्रम सहियर नो समय एवो छे ने के मोढ़ा मा पानी आवी जाए। सरस मजाना कोई रसोड़ा मा फरसाण बनावे, मिष्टान बनावता होए के सरस मजाना अलग अलग स्वादिष्ट दाळ शाक बनावता होए, कोई गरम गरम रोटली उतारता होए, પણ આ બધી જ વસ્તુ આમ જોઈએ ને તો સ્ત્રીને અન્નપૂર્ણા કહેવાય છે, એટલે કે આપણે શરીરની ભૂખ સંતોષે છે, પણ માત્ર પેટની જઠરાગ્નિ નથી ઠારતી, પણ સાથે સાથે ઘરના સભ્યોની તંદુરસ્તીની અને એમના સ્વાસ્થ્યને કઈ રસોઈ અનુકૂળ આવશે કે નહીં આવે એની પણ ધ્યાન રાખે છે। તો 21 જૂન જે આપણે વિશ્વ યોગ દિવસ જયારે ઉજવી રહ્યા છીએ ત્યારે યોગ દિવસમાં તો શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તીની પણ વાત આવી જાય।
3: અને બહેનો એટલે જ કહેવાનું મન થઈ જાય, વળવું એટલે યોગ નથી, જીવવું એટલે યોગ છે। તન અને મનને જોડતો એક અનોખો સંયોગ છે।
4: શ્વાસોની આવન જાવન પ્રાણાયામે મલકાય, શાંતિનો અનુભવ થાય જ્યારે ચિંતા સઘળી વિલસાઈ જાય।
3: તાળાસન જેવી સ્થિરતા લાવે ગરુડાસન જેવું ધ્યાન, સૂર્ય નમસ્કારના તેજથી જળહળે આખુએ આતન।
4: યમ નિયમની પાળી મર્યાદા અંતરને શુદ્ધ કરીએ, જીવનની આ દોડધામમાં ક્ષણભર પોતે ઠરીએ।
3: રોગ ભગાવે શક્તિ જગાડે, આપે નવું જોમ, યોગ થકી જ સાચું બને આપણું આ કંચન રોમ।
4: આવો સૌ મનથી જોડાઈએ, યોગને શરણ જઈએ, સ્વસ્થ તનને શાંત મનથી પૃથ્વી પર સ્વર્ગ લઈએ।
3: જુઓ બહેનો, આપણું શરીર છે ને એક મંદિર છે અને યોગ છે એની ભક્તિ છે, એટલે આપણે શાંત મન અને સ્વસ્થ તન એ જ સૌથી મોટી શક્તિ છે।

0: કરે યોગા. સવાર સવારમાં આપણને આવી સરસ મજાની માનસિક શાંતિ મળી જાય ને તો જાણે આખો એ દિવસ એવો સરસ મજાનો પસાર થાય કે આપણે તો આખા દિવસ દરમિયાન ઘરના દરેક પરિવારજનોના સમય સાચવવાના હોય અને એની વચ્ચે આપણે આપણું માનસિક સંતુલન જાળવવું બહુ જરૂરી હોય છે. ત્યારે એ પરિસ્થિતિમાં આપણને યોગ છે ને એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે અને આપણે શારીરિક અને માનસિક સંતુલન સાથે આપણા આખા દિવસનું શિડ્યુલ અને સાથે સાથે પરિવારજનોનું શિડ્યુલ ખૂબ સરળતાથી અને સક્ષમતાથી જાળવી શકીએ.
1: એટલે બહેનો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવવો જ જોઈએ. યોગથી આપણા શરીરમાં લચીલાપણું આવે છે, એટલે આપણે નિયમિત આસનો રોજ જો કરીએ ને તો આપણું શરીર લચીલું અને મજબૂત બને છે.
0: અને સાથે સાથે જેમ વાત કરી કે શારીરિક લચીલાપણાની સાથે સાથે આપણે માનસિક સ્વસ્થ પણ થઈએ છીએ, એટલે કે આપણા મનનું જે તણાવ હોય, સ્ટ્રેસ હોય, એનામાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. પ્રાણાયામ અને યોગ દ્વારા આપણી જાત સાથે સમય વિતાવવાનો મોકો મળે છે અને એ જ તો છે આપણા જીવનનો પારસપણી.
1: અને યોગથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે.
0: અને એટલે જ કહેવાયું છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન

0: સિક્યોર, તો આપણે રેગ્યુલર નિયમિત રીતે યોગને આપણા જીવનમાં આપણી દિનચર્યામાં સ્થાન તો આપવું જ જોઈએ.
1: પણ ધારાબેન, આપણને એવું નથી લાગતું કે આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ છે અને આપણા જે રૂટીન ચેન્જ થઈ ગયા છે ને, એમાં આપણે રોગનો ભોગ બનીએ છીએ?
0: અને આ વસ્તુ સૌથી વધુ આપણને ગૃહિણીઓને જ લાગુ પડે, કેમ કે પોતાનું બિલકુલ ધ્યાન ન રાખે.
1: તો આપણે બહેનોને કહીએ કે દરરોજ તમે માત્ર 1 કલાક ફાળવો પોતા માટે. 1 કલાક તમે યોગ કરો, પ્રાણાયામ કરો, નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરમાં રોગને કોઈ સ્થાન જ ન મળે. અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને, તો તમે ઘરનાની, પરિવારની, પરિવારના સભ્યોની, સંતાનોની સેવા કરી શકશો, કાળજી રાખી શકશો
0: અને એમના માટે વધુ ફ્રૂટફુલ સમય આપી શકશો અને વધુ સારી રીતે એમને અટેન્ડ પણ કરી શકશો.
1: એટલે જો આપણે સ્વસ્થ હશું ને, તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું. તો બહેનો, આપણે આપણા જીવનમાં યોગનું મહત્વ ચોક્કસથી સમજીએ.

0: પણ ધારાબેન,
1: બહેનોને પ્રશ્ન થાય કે યોગ એટલે શું? શું જાત જાતના આસનો કરવા, કે એક જ આસન પર સતત બેસી રહેવું, કે પછી ઊંધું અટકવું, કે પગ ઊંચા નીચા કરવા, એટલે યોગ?
2: તો જીજ્ઞાબેન, આપણે બહેનોને ચોક્કસ કહીએ કે યોગ એટલે ટુ બી ધેર વેર યુ આર. યોગ તન મનની અવસ્થા છે, અને આ અવસ્થા મેળવવા માટે પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસનો અને થોડું ઘણું ચાલવું, સાથે સાથે ખોરાકની પદ્ધતિ અને આમ જીવનશૈલીને પણ થોડી સુધારવી, આ બધું જ મળીને સાથે કરીએ તો આરોગ્યની સુંદર ચાવી તૈયાર કરી શકીએ. અને જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે વિશ્વ યોગ દિવસની સાથે સાથે 21 જૂન એ વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
1: હા બહેનો, એટલે જ આપણા જીવનમાં બંનેનું મહત્વ છે, યોગનું પણ અને સંગીતનું પણ. યોગ અને સંગીતથી તન અને મન તંદુરસ્ત રહે છે.
2: કેમ કે બહેનો, આપણે સંગીતમાં જે લયબદ્ધ અને તાલબદ્ધ રચનાઓ સાંભળીએ છીએ ને, એમાં ગાવામાં આપણા શ્વાસોશ્વાસનું નિયમિત આવન જાવન થાય છે, એટલે એ રીતે ગાવામાં પ્રાણાયામનો ખૂબ સરસ

રીતે તમે સમન્વય કરી શકો છો. અને પ્રાણાયામ એટલે શું? તો શ્વાસની નિયમિત આવન જાવન. અને સંગીતમાં પણ તમે લયબદ્ધ જો ગાવ ને તો શ્વાસનું તમારું નિયમિત રીતે આવન જાવન થાય જ છે. એટલે આમ જોવા જઈએ તો યોગ અને સંગીત આ બંને એકબીજા સાથે શરીર અને મનની તંદુરસ્તી ના માધ્યમથી જોડાયેલા છે. અને યોગાનું યોગ 21 જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે વિશ્વ સંગીત દિવસ પણ ઉજવીએ છીએ.

0: બહેનો, સંગીત એ એક એવી ભાષા છે કે જે શબ્દો વગર પણ હૃદયના તાર ઝણઝણાવી દે.
1: જે રીતે હૃદયના ધબકારા એક લય છે, તેમ આખું બ્રહ્માંડ આમ જોવા જઈએ તો સંગીતમય જ છે. પક્ષીઓનો કલરવ, વરસાદનું સંગીત, પવનનો સુસવાટો, આ બધું કુદરતનું જ તો સંગીત છે.
0: અને સંગીત એ એક શ્રેષ્ઠ થેરાપી પણ છે હો. તે માનસિક શાંતિ આપે છે અને આપણી એકાગ્રતા પણ વધારે છે.
1: અને હવે તો જીજ્ઞાબેન એવા પ્રયોગો પણ થયેલા છે કે જે અલગ અલગ જુદા જુદા ભાવ રજૂ કરતા શાસ્ત્રીય રાગો છે ને, એને નિયમિત સાંભળો ને તો અસાધ્ય રોગો પણ દૂર થઈ જાય છે.
0: અને સંગીતને સાંભળવા માટે કે સમજવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી, તે તો સીધું આત્મા સાથે સંવાદ કરે છે.
1: હા હો જીજ્ઞાબેન, તમે ખૂબ સાચી વાત કરી. કારણ કે સંગીત આપણે કોઈ પણ ભાષાનું સાંભળતા હોઈએ, પણ એમાં એક એવો જાદુ રહેલો છે ને કે આપણે આમ આનંદની અનુભૂતિ કરાવી જાય. સાત સુરની સરગમમાં જાણે કે આખું જગત સમાય છે. શબ્દો જ્યારે ખૂટી પડે ને ત્યારે તો સંગીત સંભળાય છે.
0: ક્યાંક વાંસળીના સુર રેલાય, ક્યાંક ઝાંઝરનો ઝણકાર, સંગીતથી જ ખીલી ઉઠે જીવનનો આ સોળ શણગાર.
1: દુઃખમાં આપે સાંત્વના, સુખમાં વધારે ઉમંગ, સંગીત સાથે જે જીવે એને ચડે ભક્તિનો રંગ.
0: સુર લય અને તાલનો જ્યારે થાય અનોખો સંગાત, ઈશ્વરની બહુ નજીક હોઈએ એવો અનુભવાય અહેસાસ.
1: અને કોઈ કવિએ આ પણ ખૂબ સાચું કહ્યું છે કે ઈશ્વરને જો નજીક આપણે ભાવરૂપી જગતથી જવું હોય ને તો સંગીત છે એ એક ખૂબ મહત્વનું માધ્યમ સાબિત થઈ શકે.
0: એટલે જ તો કહેવાય છે ને કે સંગીત એ આત્માનો ખોરાક છે. બહેનો, યોગ અને સંગીતથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાય છે.

0: તો જિજ્ઞાબેન, આ સરસ મજાના સુરીલા સંગીતની સાથે સાથે જો ચટાકેદાર વાનગીઓનો સાથ મળી જાય તો આપણો કાર્યક્રમ ઓર ચટાકેદાર બની જાય. તો આવો બહેનો, હવે એવી જ હેલ્ધી અને ચટપટી રેસીપી વિશે જાણીએ.
1: તો બહેનો, પહેલા જાણીએ ફણગાવેલા મગની હેલ્ધી પેડ. આ પ્રોટીનથી ભરપૂર અને પચવામાં હલકો નાસ્તો છે. જુઓ બહેનો, ફણગાવેલા મગની ભેળ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 2 કપ ફણગાવેલા મગ, 1 નંગ ઝીણું સમારેલું ટમેટું, 1 નંગ ડુંગળી, 1 નંગ કાકડી, લીલા મરચા, કોથમીર, અડધું લીંબુ, સંચળ અને ચાટ મસાલો. હેલ્ધી ભેળ બનાવવા માટેની રીત નોંધી લેશો. સૌ પ્રથમ મગને હળવા બાફી લો અને એક મોટા બાઉલમાં મગ લઈ તેમાં સમારેલી ડુંગળી, ટમેટા અને કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સંચળ, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કોથમીર પપરાવો અને આ ફાઈબર અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો બહેનો, છે ને મજાની વાત હેલ્ધી ભેળ.
0: અને જિજ્ઞાબેન, બહેનોને આપણે ચોક્કસ કહીએ કે આ રીતનું મિશ્રણ તો કદાચ તમે કરતા જ હશો, પણ જો આને વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવી હોય ને તો એનામાં તમે તળેલા મકાઈના પૌઆ, કાબુલી ચટપટી ચણા આવે છે એ, અથવા તો સેવ અને અલગ અલગ જાતના ચેવડા ઉપર નાખીને જો એને સર્વ કરો ને તો એમાં એક ક્રન્ચી ટેસ્ટ પણ આવશે. અને એવી જ રીતે ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 1 કપ ઓટ્સનો પાવડર, 1/2 કપ સોજી, 1/2 કપ દહીં, ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર અને પાલક. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની રેસીપી નોંધી લેશો. ઓટ્સ પાવડર, સોજી અને દહીંને મિક્સ કરી થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો અને ત્યારબાદ તેને 15 મિનિટ રહેવા દો. હવે એમાં બધી શાકભાજી, મીઠું અને થોડા મરીનો પાવડર ઉમેરી નોનસ્ટિક તવા પર થોડું તેલ લઈ અને નાના નાના ઉત્તપમ ઉતારો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો આવા ઓટ્સ કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદ કરે છે અને શાકભાજી આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે છે. તો બહેનો, આવી સરસ મજાની ચટાકેદાર વાનગીઓ બનાવજો અને અમને આપના પ્રતિભાવો પત્રો દ્વારા જરૂરથી જણાવજો અને આ સરસ મજાની ચટાકેદાર વાનગી સાથે થઈ જાય એવી જ ચટાકેદાર વાત.
1: સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
0: પ્રેમથી વધીને ત્યાગ છે,
1: ધન દોલતથી વધીને માનવતા છે,
0: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કઈ જ નથી. તો આવા સરસ મજાના તમારા અને અમારા સુંદર સંબંધોને નિભાવવાના વાયદા સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
1: ફરી મળીશું આવતા મંગળવારે બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો. આવજો જિજ્ઞાબેન.
1: આવજો બહેનો.

0: semi-finals of the FIH Hockey Nations Cup in Auckland, New Zealand. India defeated Japan 2-1 in their second Pool A match. Benchmark domestic equity indices were trading moderately up in the afternoon session today. The Sensex rose 348 points to 76,613, while the Nifty added 80 points to 23,934 when reports last came in. And with that, we end this news bulletin.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળીએ. સુદીપ મુખર્જીને સાંભળીએ. રચના છે સૈફ પાલનપુરીની.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફાન્સ જવા રવાના થયા. તેઓ ફાન્સમાં G7 સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધારકાર્ડનો નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકે નહીં. 21 જૂને યોજાનારી નીટ UGની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ UGની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ભારણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન LNG વહન કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ

0: 18 જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ MT સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે પરત ફર્યા. ઓમાનના મસ્કત ખાતેના ભારતીય રાજદૂતે બચાવાયેલા ક્રૂ સભ્યો સાથે તેમના પ્રસ્થાન અગાઉ વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્બેસીએ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. MT સેટેબેલો ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓમાન મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરાતા ઓમાની અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં 21 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુઃખદ ઘટનામાં 3 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ થવાની ભારતે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે સુરક્ષા પરિષદ સુધારા પર આંતર સરકારી સલાહકાર બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાઓ પ્રાપ્ત કરવામાં ફક્ત બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો અપૂરતો અને અસફળ રહેશે. તેનાથી હાલના 5 કાયમી સભ્યોની નિર્ણય લેવાની શક્તિના માળખામાં મૂળભૂત ફેરફાર થશે નહીં.
2: यदि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में सुधार सिर्फ अस्थायी सदस्य देशों के विस्तार तक ही सीमित रहता है तो ये सुधार अधूरे और नाकाम साबित होंगे. इससे मौजूदा 5 स्थायी सदस्यों की निर्णय लेने की शक्ति संरचना में कोई बुनियादी बदलाव नहीं आएगा. सुरक्षा परिषद और सदस्य देश लंबे समय से सार्थक सुधारों का इंतजार कर रहे हैं.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિની શક્યતાઓને લઈને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. આજે સતત 3જા સત્રમાં શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. પ્રારંભે 350 અંકના વધારા સાથે ખુલેલા માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત છે. આઈટી સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સમાં 400 અંકોનો અને નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં કેપવર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ હતી. કેલિફોર્નિયાના લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ રોમાંચક રહી હતી. બીજી મેચમાં બેલ્જિયમ અને ઇજિપ્ત વચ્ચેની ગ્રુપ જીની પહેલી મેચ 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે ગ્રુપ એચની પહેલી મેચ આજે અમેરિકાના મિયામી સ્ટેડિયમ ખાતે 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા માટે અબ્દુલ્લાહ અલ અમરીએ 41મી મિનિટે રીબાઉન્ડથી ગોલ કર્યો, જ્યારે ઉરુગ્વેના મેક્સી અરાઉજોએ 80મી મિનિટે બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચ્યું છે. આગામી ગુરુવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડના રોટરડેમમાં FIH હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ઇજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને ઝડપી બોલર અશોક શર્માનો ભારત એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે યુદ્ધવીરને જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત 2 મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનું નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃપરીક્ષા અગાઉ સરકારે 22મી જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો.

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઇરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેરબજારમાં સતત 3જા સત્રમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. આ સમયગાળામાં તમામ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં આવી છે. ભરૂચના વિલાયતમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આદિત્ય બિરલા લુબ્રીઝોલના નવા CPVC પ્લાન્ટના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી હતી. દરમિયાન તેમણે ગઈ

0: નવા લુબ્રીઝોલના નવા સીપીવીસી પ્લાન્ટના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી હતી. દરમિયાન તેમણે ગઈકાલે જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ 2026થી ભવિષ્યના ઉદ્યોગોને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
1: વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ અપાવ્યો કે ઉદ્યોગ કોઈ પણ હોય ગુજરાત દરેક સેક્ટર માટે સજ્જ છે. સનરાઈઝ સેક્ટર અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગ દ્વારા ગુજરાતની આ સજ્જતાને વ્યાપક રૂપ આપવા ગઈકાલે જ નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે. હવે ગ્રીન અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગુજરાત ફર્સ્ટ ચોઇસ બનશે અને નવો ઇતિહાસ સર્જશે એવો મને વિશ્વાસ છે.
0: ઉપરાંત શ્રી પટેલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે જીએનએફસીની 5 દાયકાની સફર રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સિદ્ધિ છે. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ગાંધીનગરની પીએમ શ્રી બોરીજ શાળા ખાતેથી અભિયાનની શરૂઆત કરાવી. આ દરમિયાન જેમાં ધોરણ 5 અને 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને રસી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
2: પૂરા ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો અભિયાન ચાલશે. 12+12+12 એમ કુલ 36 લાખ બાળકો સુધી રસી આપવામાં આવશે. દરેક શાળાની અંદર આ બાળકો 5 થી 10 ધોરણના ટીડી રસી, યાને કે ધનુર અને ટીટીનેસ અને ડેપ્ટેરિયાની રસી, 5 વર્ષના બુસ્ટર ડોઝની રસી. આ એક અભિયાનથી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે નાનપણથી બાળકને એ રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય.
0: ઉલ્લેખનીય છે કે ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રગતિ લોકયાત્રા અંતર્ગત જિલ્લાના જનપ્રતિનિધિઓ અને 800થી વધુ નાગરિકોએ સેલવાસના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તો જામનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મુઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ પ્રસંગે શ્રી મુઢવાડિયાએ દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસ નોંધાયા છે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું કે આ અભિયાનમાં 67 બાળકોનું પુનર્વસન કરાયું, જ્યારે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું છે. ભરૂચ જિલ્લાના કંથારિયા ગામમાં આગની ઘટના સામે આવી છે. કેટલાક મકાનોમાં અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કચ્છમાંથી 37.5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે નંદગામ વરસાણા રોડ પરથી એસઓજીએ ઓડિશાના 2 શખ્સો પાસેથી માદક પદાર્થ કબજે કર્યો, જેની બજાર કિંમત 18,55,000 આંકવામાં આવી છે. આ મામલે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા બદલ નવસારી એલસીબીના 4 પોલીસકર્મીઓનું રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે ઈ ગુજકોપ એવોર્ડથી સન્માન કર્યું. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરાજ જાડેજા, એએસઆઈ લલિતભાઈ અને સુનિલસિંહ તેમજ આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 11 આરોપીઓની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી હતી. આ કામગીરીથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના કુલ 14 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં 18 જૂનથી 21 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે, ત્યારે આ વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિ દિવસ 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. માસિક શિવરાત્રિ નિમિત્તે યોજાયેલા જ્યોતપૂજન, મધ્યરાત્રિની મહાપૂજા અને મહાઆરતીના અલૌકિક દર્શન માટે હજારો ભક્તોથી મંદિર પરિસર તરબોળ થયું હતું. સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મધ્યરાત્રિ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. હાલમાં રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તેમાંથી 1 ઉમેદવાર માનસિંહ પરમાર છે, જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં તેમના વતન કાજલી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખી છે. આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિ જાતિના ગણિત સાથે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. તેમાં ખારવા સમાજના નરેશ ગોહિલને પ્રમુખ તરીકે અને પ્રજાપતિ સમાજના હેમીબેન જેઠવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ ગઈ. તેમાં વેરાવળ, સુત્રાપાડા, તલાડા, ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા, તો કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અધિક જેઠ માસમાં આવેલી શુક્લા દશમી નિમિત્તે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેઠ શુક્લ દશમીના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવાનું મનાય છે. આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે, પર પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખી જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ ગયો. નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા કલેક્ટરે અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. આ કાર્યક્રમમાં અરજદારોએ જમીન માપણીમાં વિલંબ, ગેરકાયદેસર રીતે તૈયાર કરેલી પવનચક્કીનું કામ અટકાવવા બાબત, પેશકદમી બાબત, દબાણ દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરાવવા બાબત, આયુષ્યમાન કાર્ડ તેમજ ડેટા મેપિંગના વિરોધાભાસ બાબત, રસ્તાનું અધૂરું કામ પૂરું કરવા બાબતે, ઘઉં ખરીદીમાં વિલંબ, ટેકાના ભાવે ઘઉં ખરીદી બાબત સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

અમી કોઠી છાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી વંચિત કુકમાવાલાની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ, સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

હમણે સાંજે 5 અને 10 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5 અને 45 મિનિટે લોકસંગીત, કલાકારો દેવજીભાઈ માછી અને રોહિતકુમાર બારોટ, 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, સાંજે 7 વાગે આપ સાંભળશો ગીતો, 7 અને 22 મિનિટે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં, કમલમ પાકની ખેતી પદ્ધતિ આ વિશે સંકલ્પ પટેલનો વાર્તાલાપ, રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 વાગે ગુજરાતી ગીતો, 9 અને 15 મિનિટે આપ સાંભળશો ફિલ્મ સંગીત, રાત્રે 9:30 વાગે અમારા પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ દ્વારા વિશેષ પ્રસ્તુતિ, 10 વાગે ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, રાત્રે 11 અને 10 મિનિટે સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી, જેમાં આજનો વિષય છે આતંકવાદ. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ સાયરન.

እንደረገጥ ኮባይሊ ወክቲዮንገኒ ጀህራት પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે આરતીબેન સુરેશભાઈ પ્રજાપતિ, જેઓ તારીખ 24/5/2024 ના રોજ ગામ સામઢી રાણાજીવાસ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 23 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે મધ્યમ બધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળકાળા, ચહેરો લંબગોળ છે. તેમણે વાદળી કલરનો ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે રેખાબેન મગજીભાઈ પરમાર, જેઓ તારીખ 19/5/2024 રોજ ગામ ધાણધા ઠાકોરવાસ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ 9 મહિના, રંગે ખૌવાણા, શરીરે મજબૂત બાંધાના છે, ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ, વાળકાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા કાળા કલરનું ટોપ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠા પાલનપુરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે નિધિબેન મનહરભાઈ રોહિત, જેઓ તારીખ 26/5/2024 રોજ નવાવાસ તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 18 વર્ષ, રંગેશ્યામ, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળકાળા, ચહેરો લંબગોળ છે. તેમણે કાળા કલરનું ટી શર્ટ તથા લેગિંગ્સ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલા ગાઈડ ફિલ્મના ગીતથી.

0: કરાય, સમજો?
1: એ બરાબર. મોન્સૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ છે 12 થીફ, કલાકારો મોહમ્મદ રફી અને લતા મંગેશકર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળી લતા મંગેશકર અને મુકેશ ગાયલું રંગોલી ફિલ્મ ગીત.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: अरे भाई, तया सांभळ्यू, आपणे दरિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
4: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલું મિસ્ટર એક્સ ઇન બોમ્બે ફિલ્મ ગીત।

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું દેવજીભાઈ માછીએ ગાયેલી નરસિંહ મહેતાની રચનાથી.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: દેવજીભાઈ માછીના કંઠમાં હવે સાંભળશો રતનદાસની રચના.

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શબ્દો છે મીરાબાઈના, કલાકાર દેવજીભાઈમાં છે.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું રોહિત કુમાર બારોટના કંઠમાં લોકગીતો.

રોહિત કુમાર બારોટે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન એટલે વહેલી સવારે એલાર્મ વગર જાગી જવું, હોમવર્ક ની કોઈ ચિંતા ન હોવી અને આખો દિવસ બસ ધમાલ મસ્તી કરવી. પણ આજકાલના વેકેશન માં કઈ ખૂટી રહ્યું છે એવું તમને નથી લાગતું? આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બાળપણની સૌથી સુંદર યાદ છે, વેકેશન માં શેરી રમતોનું મહત્વ. આજે ડિજિટલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર નીકળીને આપણે આપણી એ જૂની ધૂળ ભરી પણ જીવંત શેરીઓમાં લટારા મારવાના છીએ. મારી સાથે સ્ટુડિયોમાં કેવિન પણ હાજર છે. શ્રોતા મિત્રો, આપણો આ યુવાણી કાર્યક્રમ આજે આપણી બાળપણની યાદો માટે છે. આજે મારે તમને એ પૂછવું છે કે તમારું વેકેશન ક્યાં પસાર થાય છે? સ્માર્ટફોનની 6 ઇંચની સ્ક્રીન પર પબજી અને ફ્રી ફાયર રમવામાં, કે પછી ટીવી સામે સોફા પર પડ્યા રહેવામાં? મિત્રો, એક જમાનો હતો જયારે વેકેશન પડતા જ બપોરના 2 વાગ્યા નથી કે શેરીઓ બાળકોના અવાજથી ગુંજી ઉઠતી હતી. લંગડી, પકડદાવ, સંતા કુકડી, સતોડિયું, ગિલ્લી દંડા અને આપણું ફેવરેટ ગલી ક્રિકેટ, આ એ રમતો હતી જેમાં કોઈ 4 જણની જરૂર નહોતી પડતી. બસ થોડા મિત્રો અને અખૂટ ઉર્જા કાફી.

હતી. વૈજ્ઞાનિકો અને બાળ મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જે મજા અને જે શીખ આપણને શેરીની રમતોમાંથી મળે છે તે દુનિયાની કોઈ મોંઘી વિડીયો ગેમ નથી આપી શકતી. શેરીમાં જયારે આપણે રમીએ છીએ ત્યારે માત્ર આપણું શરીર ફિટ નથી થતું, પણ આપણું મગજ સામાજિક બનતા શીખે છે. ટીમવર્ક શું કહેવાય, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય કેવી રીતે લેવો, અને સૌથી મહત્વનું, હાર્યા પછી પણ મિત્રતા કેવી રીતે જાળવી રાખવી, આ બધું જ આપણને શેરી રમતો મફતમાં શીખવી દે છે. ગલી ક્રિકેટનો તો પોતાનો જ એક અલગ કાયદો છે, ખરું ને? જેનો બેટ હોય એ પહેલી બેટિંગ કરે, જે બોલ ખોવાય એને શોધવા જવાનો, અને જો બોલ કોઈના ઘરમાં ગયો અને કાચ તૂટ્યો તો એ આખી ટીમ રન આઉટ. આ નિયમો કોઈ સચિન તેંડુલકરે નતા બનાવ્યા, અને આ જ નિયમો આપણને એડજસ્ટમેન્ટ કરતા શીખવતા હતા. આજે જયારે બાળકો ઘરમાં એકલા બેસીને ગેમ રમે છે ત્યારે તેઓ એકલતાનો ભોગ બને છે.

0: કેવી રીતે લેવો અને સૌથી મહત્વનું હાર્યા પછી પણ મિત્રતા કેવી રીતે જાળવી રાખવી, આ બધું જ આપણને શેરી રમતો મફતમાં શીખવી દે છે. ગલી ક્રિકેટનો તો પોતાનો જ એક અલગ કાયદો છે, ખરું ને? જેનો બેટ હોય એ પહેલી બેટિંગ કરે, જે બોલ ખોવાય એને શોધવા જવાનો, અને જો બોલ કોઈના ઘરમાં ગયો અને કાચ તૂટ્યો તો એ આખી ટીમ રન આઉટ. આ નિયમો કોઈ સચિન તેંડુલકરે નતા બનાવ્યા, અને આ જ નિયમો આપણને એડજસ્ટમેન્ટ કરતા શીખવતા હતા. આજે જયારે બાળકો ઘરમાં એકલા બેસીને ગેમ રમે છે ત્યારે તેઓ એકલતાનો ભોગ બને છે, પણ શેરી આપણને હસતા રડતા અને સાથે મળીને જીવતા શીખવે છે. તો મિત્રો, આપણે વેકેશનના સ્વર્ણ દિવસો યાદ કર્યા. કેવિન, વેકેશનમાં તારી શેરીની કઈ રમત તને સૌથી વધુ યાદ આવે છે?
1: વાહ અમી, તે તો જૂની યાદો તાજી કરી દીધી. મને તો પેલી ગલી ક્રિકેટ અને જેનો બેટ તેની પહેલી બેટિંગ વાળો કાયદો ખૂબ જ યાદ આવે છે. શ્રોતા મિત્રો, અમીની વાત એકદમ સાચી છે. સ્ક્રીન પર અંગડાઈઓ કસવા કરતા શેરીમાં દોડીને પરસેવો પાડવાનો રોમાંચ જ કંઈક અલગ છે. અમી, આજે તારી પાસેથી આ રમતનું મહત્વ એટલું રસપ્રદ અંદાજમાં જાણવું છે કે સાંભળનારા અત્યારે જ ફોન સાઈડમાં મૂકીને શેરીમાં ભાગે.
0: મિત્રો, આપણે ગલી ક્રિકેટની વાત કરી, પણ શું તમને સતોડિયું યાદ છે? 7 સપાટ પથ્થરોને એકની ઉપર એક ગોઠવવાના અને પછી કપડા કે રબરના દડાથી નિશાનો લગાવીને તેને તોડવાના. જ્યારે એક ટીમ પથ્થર ગોઠવવા માટે દોડતી હોય અને બીજી ટીમ એમને દડાથી મારવા દોડતી હોય, ત્યારે જે રોમાંચ આવે છે તે અદ્ભુત છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આ રમત બાળકોમાં ટાર્ગેટ ફોકસ એટલે કે નિશાના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ગજબનું ટીમવર્ક કોર્ડિનેશન વિકસાવે છે. હવે વાત કરીએ એ રમતની જેમાં દરેક બાળકે જાસૂસ બનવું પડે છે. હા, સંતા કુકડી એટલે કે છુપમ છુપાઈ. એક વ્યક્તિ આંખો બંધ કરીને 100 સુધી ગણે છે અને બાકીના બાળકોએ છુપાઈ જવાનું. આ રમત માત્ર દોડાદોડી નથી, પણ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલની ઉત્તમ નમૂનો છે. ક્યાં છુપાવવું જોઈએ જેથી કોઈ જોઈ ન જાય, ક્યારે બહાર આવવું અને અવાજ કર્યા વગર કેવી રીતે ચાલવું, આ બધું મગજની જબરદસ્ત કસરત કરાવે છે. આ રમત બાળકોને ધીરજ રાખતા શીખવે છે. અને પેલી લંગડી તો કેમ ભૂલાય? એક પગ ઊંચો રાખીને આખા મેદાનમાં મિત્રોને પકડવા દોડવાનું. આજના જમાનામાં લોકો પોતાના પગના સ્નાયુઓ મજબૂત કરવા માટે હજારો રૂપિયા ખર્ચીને જીમમાં જાય છે, જ્યારે લંગડીની રમત એ જ કસરત મફતમાં કરાવી દેતી હતી. એક પગે બેલેન્સ જાળવવું અને સાથે સાથે સ્પીડમાં દોડવું એ કોઈ સામાન્ય વાત નથી. આ રમતથી શારીરિક બેલેન્સ, સ્ટેમિના અને હાર્ટની ફિટનેસ અનેક ગણી વધી જાય છે. આજે આપણે જોઈએ છીએ કે બાળકો જરાક વાતાવરણ બદલાય એટલે બીમાર પડી જાય છે. વારંવાર શરદી ખાંસી થઈ જાય છે, અને સૌથી મોટું એનું કારણ છે એસી રૂમમાંથી તેઓ બહાર જ નથી આવતા. જ્યારે આપણે શેરીમાં રમીએ છીએ, ધૂળ અને માટીમાં પડીએ છીએ, ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત બને છે. પરસેવો વળવાથી શરીરનો કચરો બહાર નીકળે છે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, જે હાડકા માટે અમૃત સમાન છે. માટીમાં રમતું બાળક ક્યારેક નાની મોટી બીમારીઓથી ગભરાતું નથી. આ ઉપરાંત શેરી રમતનું સૌથી મોટું વરદાન એ છે કે તે માનસિક તણાવ દૂર કરે છે. આજના બાળકોમાં ભણતરનું કે દેખાવનું જે ટેન્શન જોવા મળે છે, તે શેરીમાં મિત્રો સાથે મોકળાશથી હસવાથી અને બૂમા બૂમ કરવાથી ગાયબ થઈ જાય છે. મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાં બાળક ભલે હજારો પોઈન્ટ જીતી લે, પણ શેરીની ધૂળમાં પડીને જાતે ઉભા થવામાં જે ખુશી મળે છે તે બીજે ક્યાંય નથી મળતી. કેવિન, આ બધી રમતમાંથી તને કોઈ ખાસ કિસ્સો યાદ આવે છે?
1: એકદમ સાચી વાત કહી અમી. સતોડી રમતી વખતે જ્યારે છેલ્લો પથ્થર ગોઠવાનું હોય અને સામેવાળાનો દડો આપણી તરફ હવાની ઝડપે આવતો હોય, ત્યારે જે ધબકારા વધી જાય એ થ્રિલ કોઈ મોબાઈલ ગેમમાં નથી આવતો. અને તે જે માટીમાં રમવાથી ઇમ્યુનિટી વધવાની વાત કરી એ 100% સાચી છે. આપણે તો ધૂળવાળા હાથે પાણી પણ પી લેતા હતા, છતાંય કાંઈ થતું નહોતું. શ્રોતા મિત્રો, અમીની આ વાત સાંભળીને તો મને અત્યારે જ સ્ટુડિયોમાંથી બહાર જઈને સતોડિયું રમવાનું મન થઈ ગયું છે.
0: શ્રોતા મિત્રો, વેકેશન અને શેરી રમતોની આ સફરમાં હવે આપણે એવા સ્વર્ણ સમયમાં જઈ રહ્યા છીએ જેની યાદો આજે પણ આપણા ચહેરા પર એક મોટું સ્મિત લાવી દે છે. આજે આપણે એ સમયની વાત કરીશું જ્યારે સ્ક્રીન ટાઈમ ન હતો

0: પ્લે ટાઈમ હતો. આપણે સૌ જાણીએ છીએ કે 90નો દાયકો શેરી રમતો માટે એક સ્વર્ણ યુગ હતો. એ સમયનો રેટ્રો અને વિન્ટેજ માહોલ જ કંઈક અલગ હતો. શેરીના કોઈ ઘરમાંથી જૂના ટેપ રેકોર્ડર પર ગીતો વાગતા હોય અને બહાર સ્ટ્રીટ લાઇટના પીળા અજવાળામાં બાળકો દૂરથી ખરડાયેલા કપડાં સાથે મન મૂકીને રમતા હોય, એ સાદગીમાં જે ખુશી હતી તે આજે શોધવા છતાં નથી મળતી. ઉનાળાની આકરી ગરમીમાં આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા પછી જેવી સાંજ પડે અને હળવો પવન ફૂંકાય એટલે આખી શેરી બાળકોના કોલાહલથી જીવંત થઈ ઉઠતી. એ જ ઉનાળાની સાંજની રમતની રાહ જોવામાં જે રોમાંચ હતો તે આજે નવી વેબ સિરીઝના એપિસોડની રાહ જોવામાં પણ નથી. સાંજ પડે એટલે જાણે આખી શેરી મેદાનમાં ફેરવાઈ જતી હતી. સાંજ પડે એટલે સૌથી પહેલો અવાજ આવે લખોટીઓનો. કાચની નાની રંગબેરંગી લખોટીઓથી નિશાન તાકવું એ કોઈ આધુનિક સ્નાઇપર વિડીયો ગેમ કરતાં જરાય ઓછું ન હતું. એક આંખ બંધ કરીને પૂરા ધ્યાનથી લખોટી પર નિશાન લગાવવું એ બાળકોની એકાગ્રતા વધારવાની સૌથી શ્રેષ્ઠ કસરત હતી. અને ભમરડાની તો આખી હરીફાઈ જામતી. લાકડાના ભમરડા પર દોરી વીંટીને જમીન પર જોરથી ફેરવવો અને પછી તેને ફરતો જ હથેળી પર લઈ લેવો એ સમયનું સૌથી મોટું ટેલેન્ટ ગણાતું. જે બાળક આવું કરી લે એ તો આખી શેરીનો હીરો બની જતો અને બધા એની પાસેથી ટ્રીક શીખવવા આવતા. આ રમતો માત્ર મનોરંજન ન હતી પણ આખી શેરીને એક તાંતણે બાંધવાનું કામ કરતી. જ્યારે બાળકો રમતા હોય ત્યારે ઘરના વડીલો અને પાડોશીઓ ઓટલા પર બેસીને વાતો કરતા હોય. આ એક એવો પારિવારિક માહોલ હતો જ્યાં આસપાસના બધા જ ઘરો મળીને એક મોટો પરિવાર બની જતા. કોઈના પણ ઘરનું પાણી પી લેવાય અને કોઈ પણ વડીલ હકથી લડી શકે. શેરીની રમતોનું સૌથી મોટું શિક્ષણ એ હતું કે આપણને નેગોશિએશન કરતા શીખવે છે, એટલે કે વાટોઘાટો કરવો. જ્યારે મેચમાં કોઈ આઉટ થાય અને ઝઘડો થાય ત્યારે કોઈ મોટા અમ્પાયર નહોતા આવતા. બાળકો જાતે જ દલીલ કરીને અને છેલ્લે વચ્ચેનો રસ્તો કાઢીને સમાધાન કરીને ફરીથી રમત ચાલુ કરી દેતા. આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ રમત રમતમાં જ શીખવા મળી જતી. રમી લીધા પછી જ્યારે પરસેવે રેબજેબ થઈ ગયા હોઈએ ત્યારે શેરીના નાકે આવતા લારીવાળા પાસેથી બરફનો ઘોડો કે કુલ્ફી ખાવાની જે મજા આવતી તે અદ્ભુત હતી. મિત્રો સાથે પૈસા ભેગા કરીને એક જ ઘોડો શેર કરવામાં જે મીઠાશ હતી તે આજે દુનિયાના કોઈ મોંઘા કેફેમાં પણ નથી મળતી. વહેંચીને ખાવાની એ ભાવના બહુ પવિત્ર હતી. આજે અફસોસ થાય છે કે મોડર્ન ટેકનોલોજી આપણને આખી દુનિયા સાથે તો જોડી દીધા છે પણ આપણી શેરી અને પાડોશીઓથી બહુ દૂર કરી દીધા છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાપરતી આ પેઢીને ખબર જ નથી કે જમીન પર બેસીને માટીમાં રમવાનો અને શારીરિક થાક અનુભવવાનો અસલી રોમાંચ શું હોય છે. શ્રોતા મિત્રો, આ શેરીની રમતો આપણું કલ્ચર હતું જે આપણને જમીન સાથે, માટી સાથે અને એકબીજા સાથે જોડી રાખતું. કેવિન, આ લખોટી અને ભમરડાની હરીફાઈ વાળી વાત સાંભળીને તને કેવું લાગ્યું?
1: વાહ અમી, તે તો ખરેખર 90ના દાયકાની આખી ફિલ્મ મારી આંખો સામે ચલાવી દીધી. ભમરડા ફરવાની એ જાદુ ટ્રીક અને મિત્રો સાથે મળીને બરફનો ગોલો ખાવાની વાત સાંભળીને ખરેખર મારું બાળપણ યાદ આવી ગયું. શ્રોતા મિત્રો, બન્યા રહેજો યુવાણી કાર્યક્રમ પર, કારણ કે હજુ તો આ રમતોનું સફર આગળ વધવાનું છે.
0: શ્રોતા મિત્રો, આપણે વેકેશનની એ શેરી રમતોને યાદ કરી રહ્યા છીએ જેણે આપણું આખું બાળપણ સુધારી દીધું. શ્રોતા મિત્રો, શેરીની રમત એ આપણું પહેલું અને સૌથી શ્રેષ્ઠ જીમ છે. આજે મોટા મોટા કોર્પોરેટ જગતમાં ફિટનેસ અને ટીમવર્ક શીખવવા માટે લાખો રૂપિયા ખર્ચાય છે પણ આ જ વસ્તુઓ આપણને ધૂળમાં રમતા રમતા મફતમાં શીખી લીધી છે. શેરીમાં રમવા માટે આપણને કોઈ મોંઘા સાધનો કે સ્પોર્ટ્સ કીટની ક્યારે જરૂર નથી પડતી. આપણો જુગાડ જ આપણું સૌથી મોટું હથિયાર હતું. અને બેટ તૂટી ગયું હોય તો ઘરના કોઈ પણ જૂના લાકડાના પાટિયામાંથી કામ ચલાવી લેતા. સ્ટમ્પ ન હોય તો દિવાલ પર ઈંટની ત્રણ લીટીઓ દોરી દેવાથી આ નાનકડો જુગાડ આપણને જીવનનો એક બહુ મોટો પાઠ ભણાવતો હતો કે ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો. સાધનો ન હોવા છતાં રમત ક્યારે અટકતી ન હતી. શારીરિક મજબૂતીની વાત કરીએ તો આંબલી પીપળી નામની રમત કદાચ તમને યાદ હશે. ઝાડ પર ચડવું, એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદવું અને નીચે ઉભેલા મિત્રથી

0: ખેંચવું. આ રમતમાં આખા શરીરના સ્નાયુઓ, હાથની પકડ અને આંખોનું જે બેલેન્સ જોઈતું હતું તે કોઈ આધુનિક કસરત કરતા પણ ચડિયાતું હતું. ઝાડ પર ચડવાથી બાળકોમાં ડરનો નાશ થતો હતો અને આત્મવિશ્વાસ વધતો હતો. આ ઉપરાંત સાકળ નામની રમત પણ એટલી જ લોકપ્રિય હતી. એક વ્યક્તિ બીજાને પકડે એટલે બંને હાથ પકડીને ત્રીજાને પકડવા દોડવાનું. આખી સાંકળ બનાવીને જ્યારે 8-10 બાળકો એક સાથે જ એક દિશામાં દોડતા હોય ત્યારે જો કોઈ એક પણ ભૂલ કરે તો આખી સાંકળ તૂટી જાય. એકબીજાનો હાથ પકડીને એકબીજાની સ્પીડ સાથે સ્પીડ મિલાવીને દોડવામાં જે સહકાર અને ટીમવર્કની ભાવના હતી તે અદભુત હતી. અને પેલું ટાયર ફેરવવું તો કેમ ભૂલાય. કોઈ સાયકલ કે સ્કૂટરનું જૂનું ટાયર મળી જાય એટલે હાથમાં એક લાકડી લઈને ટાયરને મારતા મારતા આખી શેરીમાં દોડવું. ટાયર પડી ન જાય એનું ધ્યાન રાખવું અને દોડવાનું પણ ખરું. બપોરના તાપમાં કે સાંજના સમયે આ ટાયર પાછળ દોડવાથી જે સ્ટેમિના અને ફેફસાની મજબૂતી આવતી હતી એના કારણે બાળકો ક્યારે હાફી જતા ન હતા. આ રમતમાં એક બહુ સુંદર કન્સેપ્ટ હતો કાચો લીંબુનો. શેરીમાં જો કોઈ બહુ નાનું બાળક રમવા આવે જેને નિયમો બરાબર ખબર ન હોય તો મોટા બાળકો તેને કાઢી નતા મૂકતા. તેને કાચો લીંબુ બનાવીને રમાડવામાં આવતો હતો. તે આઉટ થાય તો પણ આઉટ ન ગણાય. આ નાનકડી વાતમાં સમાવેશીકરણની અને સહાનુભૂતિની કેટલી મોટી ભાવના છુપાયેલી હતી. દરેકને સાથે લઈને ચાલવાની આ કળા શેરીએ જ શીખવી છે. શેરી રમતે આપણને દર્દ સહન કરતા પણ શીખવ્યું છે. રમતા રમતા પડી જવું અને ઘૂંટણા છોલાઈ જવા એ તો રોજની વાત હતી. પણ એ છોલાયેલા ઘૂંટણા લઈને કોઈ રડતું રડતું ઘરમાં નહોતું બેસી રહેતું. એના પર થોડી ધૂળ કે થૂક લગાવીને 2 મિનિટમાં પાછા ઉભા થઈને રમવા લાગતા. આનાથી શારીરિક પીડા સહન કરવાની ક્ષમતા અને મુશ્કેલીઓમાંથી તરત જ ઉભા થવાની રેઝિલિયન્સનો વિકાસ થતો. શેરીમાં રમતી વખતે સમય જોવા માટે કોઈના હાથમાં સ્માર્ટ વોચ ન હતી. સમયનો અંદાજો તો સૂર્યના પ્રકાશ પરથી જ આવી જતો. અંધારું થવા લાગે અને દરેક ઘરમાંથી મમ્મીઓની બૂમ પાડવા લાગે કે હવે ઘરમાં આવ, હાથ પગ ધોઈ લે, જમવાનું તૈયાર છે. ત્યારે જ માંડ માંડ રમત પૂરી થતી. આપણી બાયોલોજિકલ ક્લોક પ્રકૃતિ સાથે એકદમ સેટ થઈ ગયેલી હતી. આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આજના યુવાનો અને નાના બાળકોમાં ગરદન અને પીઠના દુખાવાની ફરિયાદ બહુ સામાન્ય બની ગઈ છે. કારણ કે તેઓ આખો દિવસ સતત મોબાઈલ કે લેપટોપ સામે ગરદન ઝુકાવીને બેઠા રહે છે. શેરીની રમતો આપણું શારીરિક પોશ્ચર એકદમ સીધું, સક્રિય અને લવચીક રાખતી હતી. એટલે જ કહું છું કે વેકેશનમાં બાળકોને સ્ક્રીન પરથી હટાવીને ગ્રાઉન્ડ પર મોકલવા બહુ જરૂરી છે. શ્રોતા મિત્રો, શેરી રમતો એ માત્ર ટાઈમ પાસ નથી પણ મજબૂત શરીર અને મજબૂત મન ઘડવાની કળા હતી. કેવિન, આ લાકડાના પાટિયાવાળું બેટ બનાવવાની વાત અને છોલાયેલા ઘૂંટણવાળી વાત સાંભળીને તને શું યાદ આવ્યું?
1: અરે વાહ અમી, આ લાકડાના પાટિયાથી ક્રિકેટ રમવાની વાત અને કાચા લીંબુ બનાવવાની વાત તો જૂના દિવસો એકદમ તાજા કરી દીધા. તે પેલી છોલાયેલી ઘૂંટણવાળી અને ધૂળ લગાવીને જે વાત કરી એ 100% સાચી છે. મિત્રો, આપણું એ જ અસલી ફર્સ્ટ એડ બોક્સ હતું.
0: શ્રોતા મિત્રો, આપણે શારીરિક ફિટનેસ અને જુગારની વાત કરી પણ હવે આપણે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એટલે કે ડિજિટલ ડિટોક્સ વિશે વાત કરવાના છીએ. આજના ડિજિટલ યુગમાં શેરી રમતોને પાછી કેવી રીતે લાવી શકાય અને તે શા માટે જરૂરી છે એ સમજવું બહુ અગત્યનું છે. આજે વેકેશનની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ છે. પહેલા વેકેશનનો અર્થ આઉટડોર રહેવું એવો થતો હતો, જ્યારે આજે વેકેશન એટલે એસી રૂમમાં ભરાઈને ઇન્ડોર રહેવું. બાળકો સવારના ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂએ ત્યાં સુધી તેમના હાથમાં કોઈને કોઈ સ્ક્રીન હોય છે. પછી ટીવી હોય, મોબાઈલ હોય કે ટેબ્લેટ. આ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને સ્ક્રીન ટાઈમે બાળકો પાસેથી તેમની શેરીઓ છીનવી લીધી છે. ડિજિટલ ડિટોક્સ એટલે અમુક ચોક્કસ સમય માટે ઇરાદાપૂર્વક આ બધા જ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવું. મનોવૈજ્ઞાનીઓ ભારપૂર્વક કહે છે કે વેકેશનમાં બાળકો માટે ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી છે. જ્યારે બાળક મોબાઈલ મૂકીને બહાર રમવા જાય છે ત્યારે તેના મગજને આરામ મળે છે અને વાસ્તવિક દુનિયા સાથેનું તેનું કનેક્શન ફરીથી જોડાય છે. શેરીની રમતો આ ડિટોક્સ માટેનો સૌથી ઉત્તમ

0: સરળ અને મફત ઉપાય છે. મોબાઈલ ગેમ્સ રમતી વખતે મગજમાં જે ડોપામાઇન રિલીઝ થાય છે તે આર્ટિફિશિયલ અને ક્ષણિક હોય છે. તે બાળકને વધુ ને વધુ ગેમ રમવા માટે બંધાણી બનાવે છે. પણ જ્યારે બાળક શેરીમાં દોડીને કોઈ મિત્રને પકડે છે અથવા સંતા કુકડીમાં કોઈને શોધી કાઢે છે ત્યારે મળતો આનંદ સાચો અને શુદ્ધ હોય છે. એ ખુશીમાં કોઈ વ્યસન નથી હોતું, પણ એ એક પ્રકારની આંતરિક શાંતિ અને શારીરિક સંતોષ હોય છે. શેરી રમતોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવે છે. મોબાઈલ પર ચેટિંગ કરતી વખતે આપણે માત્ર પીળા કલરના ઇમોજી જોઈએ છીએ, પણ શેરીમાં રમતી વખતે આપણે મિત્રોના અસલી ચહેરા વાંચતા શીખીએ છીએ. કોણ ગુસ્સામાં છે, કોણ ઉદાસ છે અને કોને ખરેખર મદદની સૌથી વધુ જરૂર છે, આ બધું સામસામે રમવાથી જ સમજાય છે. આ કળા જીવનમાં બહુ કામ આવે છે. 90ના દાયકામાં વેકેશનમાં ઘણીવાર એવો સમય આવતો જ્યારે આપણે કંટાળો આવતો, અને આ કંટાળો જ આપણી સર્જનાત્મકતાનો પાયો હતો. કંટાળો આવે એટલે આપણે જાતે જ નવી રમતોની શોધ કાઢતા, નવા નિયમો બનાવતા. આજે બાળકને જરાક પણ કંટાળો આવે એટલે તરત જ તે યુટ્યુબ ખોલીને શોર્ટ્સ જોવા લાગે છે. તેની સર્જનાત્મકતા ત્યાં જ ખતમ થઈ જાય છે. શેરી રમતો આ કંટાળાને ક્રિએટિવિટીમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુશીની વાત એ છે કે હવે ધીમે ધીમે સમાજમાં જાગૃતિ આવી રહી છે. ઘણા શહેરોમાં હવે સન્ડેના દિવસે હેપી સ્ટ્રીટ કે રવિવારીય રમતોત્સવ યોજાય છે, જ્યાં રસ્તાઓ પર વાહનો બંધ કરીને માત્ર જૂની શેરી રમતો રમાડવામાં આવે છે. લંગડી, કોથળા દોડ અને સતોડિયું જેવી રમતો હવે ફરીથી લાઇમ લાઇટમાં આવી રહી છે. આ દેશી રમતોનું કમબેક આજના ડિજિટલ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ બદલાવ લાવવામાં માતા પિતા અને વડીલોનો રોલ સૌથી મોટો હોય છે. જો ઘરમાં વડીલો જ આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહેશે તો બાળકો પણ એ જ શીખશે. વડીલોએ જાતે જ પહેલ કરીને બાળકો સાથે થોડો બહાર રમવા જવું જોઈએ. જ્યારે એક પિતા પોતાના દીકરા સાથે ગલી ક્રિકેટ રમે છે કે માતા પોતાના બાળકને ભમરડો ફેરવતા શીખવે છે, ત્યારે માત્ર રમત નથી રમાતી પણ બે પેઢી વચ્ચેના સંબંધો મજબૂત બને છે. એ વાત સાચી છે કે આજે શહેરીકરણના કારણે પહેલા જેવી મોટી અને ખુલ્લી શેરીઓ બધે જોવા નથી મળતી, પણ આજે ફ્લેટના કમ્પાઉન્ડ, સોસાયટીના કોમન પ્લોટ્સ કે બિલ્ડિંગના ધાબા તો છે જ ને. જગ્યા ભલે બદલાઈ ગઈ હોય પણ રમતો એ જ રહી છે. જો આપણે ધારીએ તો આધુનિક સોસાયટીના સિમેન્ટના રસ્તાઓ પર પણ એ જૂની માટીની મહેક અને આનંદ ઉભો કરી શકીએ છીએ. કેવેના ડિજિટલ ડિટોક્સ વિશે તારો શું અભિપ્રાય છે?
1: અમી, તે જે ડિજિટલ ડિટોક્સ અને મોબાઈલની આર્ટિફિશિયલ ખુશીની વાત કરી તે ખરેખર આંખ ઉગાડનારી છે. કંટાળો આવો તે પણ ક્રિએટિવિટી માટે જરૂરી છે. આ પોઈન્ટ મને બહુ જ ગમ્યો. શ્રોતા મિત્રો, અમીએ સાચું જ કહ્યું, આપણે જ પહેલ કરવી પડશે. જગ્યા ભલે કોઈ પણ હોય, પણ જો રમવાની દાનત હોય તો બધું જ શક્ય છે. તો ચાલો મિત્રો, એક મસ્ત મજાનું ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચનાઓ. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ.
0: સાંભળીએ અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચના.

અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચનાઓ આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયાચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી પ્રભુ પાનશેરિયાએ ગાંધીનગરની પીએમ શ્રી બોરીટ શાળા ખાતેથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્યતંત્રની કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની ટેવ કેળવવા પણ અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાનશેરિયાએ લોકોને તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવા અને ઓનલાઈન દવાઓ ન મંગાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભ માતાઓ અને બાળકોને 11 જેટલા ઘાતક રોગથી સુરક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યની 84,295 શાળામાં અંદાજે 18,75,000 જેટલા બાળકોને આવરી લેવા 48,529 ટીડી રસીકરણ સત્ર યોજાશે. રાજ્યમાં એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ રદ કરાશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલા સુધારા મુજબ ઈ ચલણ માટે વાંધો કે ફરિયાદ કરવા 45 દિવસ અપાશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ ન થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. તેમજ સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા

0: સાથે વ્યાવસાયિક અભિગમથી તેમને નફાકારક બનાવ્યા છે. ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે 5 દાયકાની સફળતા બદલ GNFCને અભિનંદન પાઠવ્યા હતા.
1: શ્રી મોદી સાહેબે પીએસયુના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગરેડમાંથી બહાર લાવીને ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. GNFC પણ આવું જ એક પીએસયુ છે. તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે.
0: રાજ્યભરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ 5,89,00,000 રૂપિયાથી વધુની કિંમતનો 2,00,000 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો. એક વિડીયો સંદેશમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ સામે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કરતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે અખાદ્ય ખોરાક સામે કડક કાર્યવાહી યથાવત રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
2: તમામ ફૂડ પ્રોડક્શનના અથવા તો તેલ, ઘી, પનીર તમામની ડ્રાઈવ શરૂ છે. નાના નાના વેપારીઓ વગેરેની રોજબરોજની નોટિસો એમને આપવામાં આવે છે અને હવે કેસ દાખલ કરીને પણ વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા એ કેસનું મોનિટરિંગ થાય અને સજા થાય ત્યાં સુધીના આખું અમારું ફૂડ ડ્રગ વિભાગ કામગીરી કરી રહ્યું છે. લોકોના હેલ્થના ચેડા કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.
0: ગાંધીનગર સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સ દ્વારા 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપી આતંકી સંગઠનો માટે ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરતા FIRના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીઓ સાથે નાણાકીય લેવડદેવડ કરતો હતો. આ સાથે તે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુનાઇટેડ કિંગડમમાં કેટલાક લોકોને કેફી પદાર્થની હેરાફેરી કરતો હોવાનું પણ સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સના SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા જે 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો, જે ક્રિપ્ટો ટેરર ફંડિંગ જે ગેંગ પકડેલી હતી, તેમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ પડેલા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા અને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદના બોડકદેવમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગત 12 વર્ષમાં સરકારની યોજનાઓએ દરેક વર્ગના લોકોમાં વિશ્વાસ અને સુખાકારીની અનુભૂતિ કરાવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયકે આજે સિલવાસામાં ભાજપના હોદ્દેદારો સાથે નમો મેડિકલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી, જ્યારે મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, તો વલસાડના ધરમપુરના હનુમંત માળ ખાતે અને નવસારી ગ્રામ્ય તાલુકા સિસોદરા ગણેશ ગામની કુમારશાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા હતા. તો ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે 18 જૂને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આગાહીના કારણે આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે તેમ પણ શ્રી દાસે ઉમેર્યું હતું.
4: आज का जो फोरकास्ट दिया गया है इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18

0: जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनसकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है। 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएं हैं, सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है।
1: કચ્છ ભુજના બે ખેલાડીએ સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે। અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 20 વર્ષના દિવ્યાંગ ખેલાડી નિત્ય અશોક હાથીએ પગમાં તકલીફ હોવા છતાં બે હાથ બેન્ચ પ્રેસમાં ભારે વજન ઉપાડી આ સિદ્ધિ મેળવી હતી। આ સાથે જ 18 વર્ષના ખેલાડી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે। રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાતા પ્રવાસીઓની સુવિધા માટે ગીર અભયારણ્યમાં આગામી 22 તારીખે વેકેશન પડશે। સાસણગીરના વન અધિક્ષક અગ્નેશ્વર વ્યાસે આ અંગે કહ્યું કે સિંહ દર્શનની સાથે રોજગારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે।
2: यहाँ पर इको टूरिज्म की दृष्टि से स्थानिक लोगों को रोजगार देने के लिए और यहाँ आने वाले प्रवासियों को लाइन कंजर्वेशन और बायोडाइवर्सिटी के विषय में जानने को मिले, इसलिए जंगल सफारी का आयोजन किया जाता है। इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा, 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा।
1: રાજ્ય સહિત દેશભરમાં ગત 12 વર્ષમાં ડિજિટલ ક્રાંતિનો નવો યુગ શરૂ થયો છે। રાજ્યસ્તરની બેન્કર્સ સમિતિના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 6.99 કરોડ બચત ખાતાઓમાં ઓછામાં ઓછી 1 ડિજિટલ બેન્કિંગ સેવા ઉપલબ્ધ છે, જ્યારે 63.19% ખાતાધારકો UPI, મોબાઈલ બેન્કિંગ અને USSD એટલે કે ઇન્ટરનેટ વિના ફોનથી બેન્કિંગ સેવાનો ઉપયોગ કરે છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ। એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે। રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત। 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ। દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो।
4: TLI है ना?
5: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी। अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉगिन करें indiapost.gov.in पर।

0: પાકની ખેતી પદ્ધતિ.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડ્રેગન ફ્રૂટ, જેને આપણે કમલમ તરીકે ઓળખીએ છીએ, તેની ખેતી વિશે ચર્ચા કરીશું. ડ્રેગન ફ્રૂટ શું છે, એની ખેતી કેવી રીતે થાય છે, ખેડૂતોને એમાં શું ફાયદો થાય છે, એ વિશે હું આપને થોડુંક આજે જણાવીશ. સૌ પ્રથમ તો વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટ એટલે એક થોડ પ્રજાતિનું ફળ, જેની ઉત્પત્તિ વાત કરીએ તો દક્ષિણ અમેરિકા અને મેક્સિકોમાં એની ઉત્પત્તિ થઈ હતી. પછી ત્યાંથી આપણે બધા પ્લાન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ થયું અને ધીરે ધીરે પછી દુનિયાના બીજા દેશોમાં એનું વાવેતર ચાલુ થયું. આપણે ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષથી એની ખેતી દિન પ્રતિદિન વધતી જાય છે. તો આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી કેમ કરવી જોઈએ, એનું શું મહત્ત્વ છે? તો ડ્રેગન ફ્રૂટની ખેતી એટલા માટે કરવી જોઈએ આપણે કે તેની ખેતી કરવી એકદમ ઇઝી છે, એમાં કોઈ વધારે મહેનત નથી, લેબર નથી, એની આવક પણ વધારે થાય છે, ઇકોનોમિકલી જે ખેડૂતને બેનિફિટ થવો જોઈએ એ પણ વધારે થાય છે, અને એના મેડિસિનલ પ્રોપર્ટીઝ ઘણી બધી છે, જેમ કે એમાં કેલરીઝ ઓછી છે, ફેટ ઓછી છે, બીજી એની મેડિસિનલ વેલ્યુ બી ઘણી બધી છે, વિટામિન્સ છે, એ બધું ઘણું છે અંદર. હવે આપણે પહેલાં પહેલું ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય એ જાણીએ. તો ડ્રેગન ફ્રૂટની ખેતી એટલે કમલમ, એને કેવી રીતે રોપાય, ક્યાં આગળ રોપાય, કેવું વાતાવરણ, કેવી જમીન જોઈએ છે? તો ડ્રેગન ફ્રૂટની ખેતી કોઈ બી સારી જમીન જેમાં ઓર્ગેનિક કાર્બન વધારે હોય, એ કોઈ બી જમીન હોય એમાં ડ્રેગન ફ્રૂટની ખેતી, આપણે કમલમની ખેતી કરી શકીએ છીએ. હવે એમાં પાણીની વાત કરીએ તો પાણી કેવું જોઈએ, તો પાણી 3000 TDS સુધીનું પાણી હોય ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ શકે, એમાં કોઈ વાંધો આવતો નથી. હવે એ ખેતી ખેડૂતોની તૈયારી કેવી રીતે કરી, શરૂઆતમાં કેવી રીતે કરવી? તો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે કાળી જમીન પણ ચાલશે, ગોરાળું પણ ચાલશે, બરાબર, નિતારવાળી જમીન જોઈએ કે જ્યાં પાણી ભરે રહેતું ના હોવું જોઈએ, એ બધી જમીનમાં ખેતી ચાલશે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એનું વાવેતર કેવી રીતે કરવાનું? તો ડ્રેગન ફ્રૂટની ખેતીમાં અલગ અલગ રીતે વાવેતર થાય છે, એક કટકા કલમથી થાય છે, બીજથી થાય છે, અને ટિશ્યુ કલ્ચર રોપા, એ રીતે એનું 3 રીતે વાવેતર થાય છે. આપણે મોસ્ટલી બધા ખેડૂતો કટકા કલમથી એનું વાવેતર વધારે કરે છે, કારણ કે ઇઝીલી વાવેતર થાય છે, પ્લાન્ટિંગ મટીરિયલ સસ્તું પડે છે. એમાં છોડની જ્યારે આપણે પ્લાન્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરીએ ત્યારે શું કાળજી રાખવાની હોય? તો પહેલાં પહેલું રોગમુક્ત અને જીવાતમુક્ત તંદુરસ્ત છોડ હોવો જોઈએ. એ છોડની લંબાઈ 20-25 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ અને પ્રોપર એનું રૂટિંગ હોવું જોઈએ. ખાલી કટકો લાઈન તમે રોપી દેશો તો એ રીતે નહીં થાય, એને પહેલાં તમારે ઠેલીમાં ઉછેરવાની, એના રૂટિંગ થઈ જાય, મૂળ એના વિકસિત થઈ જાય, પછી તમારે ખેતરમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. હવે એમાં કેટલા ડિસ્ટન્સ આપણે રોપવી પડે? તો એ ડ્રેગન ફ્રૂટ છે ને, તમારે થાંભલા એક બે રીતે થાય, એક થાંભલા પદ્ધતિથી થાય અને એક ટ્રેલિસ પદ્ધતિથી થાય. તો બે થાંભલા વચ્ચેનું અંતર તમારે 8-1 ફૂટ જેટલું રાખે છે, દરેક ખેડૂતને પોતાની અનુકૂળતા પ્રમાણે રાખે, અને બે હાર વચ્ચેનું અંતર છે એ 10 ફૂટ રાખે છે, કે જેથી બીજા અંદર ઇન્ટરકલ્ચર ઓપરેશન કરવા હોય તો ઇઝી પડે. એમાં એક તમે થાંભલા રીતે રોપો તો એક થાંભલાની ફરતે 4 છોડ આવે છે, અને ચારે ચાર છોડ થાંભલાથી અડીને 2-3 સેન્ટીમીટર દૂર, કે ચાર આંગણ આપણે કહેવાય દેશી ભાષામાં, એટલા તમારે દૂર રાખવાના, અને ચાર દિશામાં ચાર છોડ તમારે રોપવાના. હવે પોલની સાઇઝ, તો પોલની સાઇઝ કેટલી રાખવાની? તો પોલની સાઇઝ છે ને તમારે 7 ફૂટ હાઇટ જોઈએ, 5 ઇંચ 5 ઇંચ જાડાઈ અને પહોળાઈ 5 ઇંચની હોય, અને એની હેડરિંગ, તો હેડરિંગ ચોરસ બી આવે છે, ગોળ પણ આવે છે, તો ઓછામાં ઓછી ચોરસ હોય તો 1.5 ફૂટ બાય 1.5 ફૂટ હોવી જોઈએ, અને ગોળ હોય તો 1.5 ફૂટનો વ્યાસ આવવો જોઈએ એનો. હવે રોપણીનો સમય કયો છે? તો રોપણી તમારે જૂન મહિનાથી ચોમાસું જે હોય એમાં, જૂન મહિનાથી જૂનથી જાન્યુઆરી સુધી એની તમે રોપણી સારી રીતે કરી શકો છો. રોપણીનું અંતર આપણે વાત થઈ, પછી એમાં પાયામાં તમારે ખાતર આપી દેવાના, જેમ કે આપણે છાણિયું ખાતર છે, બરાબર, દિવેલી ખોળ છે, પછી ફૂગનાશક દવા છે, થોડુંક પાયામાં તમારે એના ખાતર આપી દેવાના. હવે કઈ કઈ જાત તમે રોપી શકો? તો ડ્રેગન ફ્રૂટમાં રેડ ફ્લસ આવે છે, એટલે શું કે ઉપરની સ્કિન રેડ હોય એની અંદર પલ્પ પણ રેડ આવે છે, પછી ઉપરની સ્કિન રેડ હોય એની અંદર પલ્પ વ્હાઈટ કલરનો આવે છે, પછી ઉપરની સ્કિન યલો હોય પલ્પ વ્હાઈટ હોય, એવી ત્રણ અલગ અલગ જાત આવે છે. અને દરેક જણ પોતપોતાના નામથી, કોઈ અલગ અલગ નામથી બધા બોલે છે. સપોઝ કે સી વેરાયટી કે છે, કોઈ કહે છે કે રેડ ડાયમંડ છે, અલગ અલગ રોયલ છે, અલગ અલગ પોતપોતાના ખેડૂતો જે નર્સરી તૈયાર કરે છે એ લોકો પોતપોતાની રીતે અલગ અલગ નામ આપે છે. આપણે પિયત વ્યવસ્થાની વાત કરીએ એમાં, તો ડ્રેગન ફ્રૂટ છે થોર પ્રજાતિનો છોડ કહેવાય, એટલે પાણીની જરૂરિયાત તો એને ઓછી જ પડતી હોય છે. એના છોડની સિસ્ટમ કેવી હોય? તો છોડના મૂળ છે ને જમીનના ઉપરના ભાગમાં રહે, છીછરા રહે, એટલે 1 ફૂટ સુધી ઊંડાઈ જાય એટલો ભેજ આપણે રાખવો જોઈએ. સારી ગુણવત્તા ફળ મેળવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ આપણે અપનાવીએ તો વધારે સારું, એનાથી નિંદામણ પણ કંટ્રોલ થશે અને પ્રોપર છોડને પાણી મળશે. અને ચોમાસામાં ક્યારે જરૂર જણાય, ચોમાસામાં તો જરૂર જણાય તો જ પાણી આપવું, બાકી વધારે પાણી આપવાની કોઈ જરૂર રહેતી નથી. હવે ઉનાળાની છોડમાં છે ને, ઉનાળામાં એની ઋતુમાં છોડ દીઠ તમારે 2-4 લિટર પાણી અઠવાડિયામાં આપવું જોઈએ. છેલ્લા તો એવું કહીશ કે તમારે ત્યાં પરિસ્થિતિ જોવાની, આંબો હોવા તો એની જમીનની પ્રત જોઈને પછી એ પ્રમાણે પાણી આપવાનું. છોડને છે

ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, આજે આપણે ગામનું ચોરું કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની, જેને મિત્રો આપણે ડ્રેગન ફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી આપવાના છે સંકલ્પ કુમાર પટેલ સાહેબ. તો ચાલો મિત્રો સાંભળીએ માહિતી કમલમ પાકની ખેતી પદ્ધતિ એટલે કે ડ્રેગન.

0: હંમેશા ભેજ જોઈએ છે, પાણી નહીં. એટલે જમીનમાં ભેજ રાખવાનો, વધારે પડતું પાણી રાખશો તો એનો કુવારો લાગશે. એટલે ખાલી ભેજ રહે એ પ્રમાણે તમારે પાણી આપવાનું. બીજું હવે એમાં ખસ માવજત શું આપવી પડે, આપણે એને ટેકો આપવો પડે. તો ટેકો ક્યારે અને કેવી રીતે આપવાનો, તો છોડની ઊંચા વધવાની પ્રકૃતિ ખરી નાની અને નબળું થડ હોય છે, એટલે શરૂઆતથી જ એને ટેકાની જરૂર પડે છે. એમાં ટેકો આપવા માટે અલગ અલગ સિસ્ટમ છે. એક સિમેન્ટના થાંભલા સાથે સિમેન્ટની રિંગ ઉપર હોય, અથવા લોખંડની રિંગ હોય, અથવા ટી આકાર ટ્રેલિસ અને સતત પિરામિડ આકાર ટ્રેલિસ જેવી પદ્ધતિઓ અલગ અલગ અપનાવવામાં આવે છે. સિમેન્ટના થાંભલા સાથે સિમેન્ટની રિંગવાળી પદ્ધતિમાં ખેડૂતમાં વધારે પ્રચલિત છે. થંભ અને રિંગની કિંમત શરૂઆતમાં છે તેની સાઇઝ પર આધાર રાખે છે. આ પદ્ધતિમાં શરૂઆતમાં રોકાણ વધારે હોય છે, પરંતુ તેની ટકાઉ શક્તિ વધારે હોય અને ઉત્પાદન પણ એનું સારું મળે છે. એટલે શરૂઆતમાં તમારે રોકાણ વધારે હોય, પણ પછી પાછળથી લોંગ ડ્યુરેશન સુધી એની આવક કોન્સ્ટન્ટ ચાલુ રહે છે. છોડની વૃદ્ધિ પ્રમાણે છોડને ઢીલા કપડા વડે એને બાંધવાનો રહેતો. હવે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, તો ડ્રેગન ફ્રૂટમાં છે ને તમારે 35-37 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યાં સુધી એ તમારે ચાલે. એનાથી વધારે જાય તો શું થાય, તો એનાથી વધારે જાય ને તો ડ્રેગન ફ્રૂટમાં બર્નિંગની ઇફેક્ટ આવે, સનબર્ન થાય છે. એટલે શું, છોડ તમારો પીળો પડે છે. એટલે 35 સુધીનું ટેમ્પરેચર હોય તો એ આઈડિયલ કન્ડિશન છે કે તેમાં તમે ડ્રેગન ફ્રૂટનો સારી રીતે પાક કરી શકો. હવે એમાં ટેમ્પરેચર વધારે જાય તો શું કાળજી રાખવી પડે આપણે, તો ટેમ્પરેચર વધારે જાય તો આમાં એક રિસર્ચ એવું કહે છે કે તમારે નેટ ઉપર મારવાની, 50% નેટ હોય, લીલા કલરની હોય, વાઇટ કલરની હોય, કોઈ બી કલરની નેટ વાપરો, એટલે તમારે 3-4 ડિગ્રી ટેમ્પરેચર તમારું કંટ્રોલ થઈ જાય, ઓછું થઈ જાય બને ટેમ્પરેચર કરતાં. કારણ કે આપણે અહીંયા જોઈએ તો કેટલું 45 ડિગ્રી સુધી તાપમાન આપણું જાય છે ગુજરાતમાં. એટલે તમે નેટનો ઉપયોગ કરો તો ઘણું સારું રહેશે. વાવેતર થઈ જાય પછી એનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય એક આપણે પ્રશ્ન આવે. તો વાવેતર થઈ જાય ને એના પછી લગભગ તમારે 12-15 મહિના પછી એનું ઉત્પાદન ચાલુ થાય છે. એમાં શરૂઆતમાં પહેલા વર્ષે છે તમને 1-2 કિલો પર પ્લાન્ટ તમને પ્રોડક્શન, પછી જેમ જેમ વર્ષ વધતા જશે એમ એમ તમારું પ્રોડક્શન વધતું જશે. હવે એમાં ડ્રેગન ફ્રૂટમાં છે ને 1 કિલોના માર્કેટ વેલ્યુ તમે ગણવા જાઓ તો 150-200 રૂપિયા સુધી તમારે 1 કિલોનો ભાવ આવે છે. અને આ ફ્રૂટમાં કેવું છે, દિવસે દિવસે તમારી ડિમાન્ડ વધતી જાય છે, એટલે તમારે એને વેચવા માર્કેટ શોધવાની જરૂર નથી પડતી, લોકો તમારા ખેતરે આવીને લઈ જાય છે. અને એમાં જો તમે પ્રાકૃતિક ખેતીથી કરો છો ડ્રેગન ફ્રૂટ, તો તમારે 250-300 રૂપિયા કિલો ડ્રેગન ફ્રૂટ તમારું વેચાય છે.
1: ખેડૂત મિત્રો, પટેલ સાહેબ પાસેથી વધુ ડ્રેગન ફ્રૂટની માહિતી સાંભળતા પહેલા સાંભળીએ આ ગુજરાતી ગીત.

0: મિત્રો, સરસ મજાના ગુજરાતી ગીત સાંભળ્યા બાદ ફરી એકવાર પટેલ સાહેબ પાસેથી માહિતી સાંભળીએ કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની.
1: ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય? મેં આપણે વાત કરી એ પ્રમાણે 12 થી 15 મહિના પછી, એટલે લગભગ તમે સમજો જૂન મહિનાથી એનું ઉત્પાદન ચાલુ થાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈ, જૂન જુલાઈથી ચાલુ થાય અને ઓક્ટોબર

0: પાકની ખેતી પદ્ધતિ વિશેની.
1: ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય? મેં આપણે વાત કરી એ પ્રમાણે 12 થી 15 મહિના પછી, એટલે લગભગ તમે સમજો જૂન મહિનાથી એનું ઉત્પાદન ચાલુ થાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈ, જૂન જુલાઈથી ચાલુ થાય અને ઓક્ટોબર નવેમ્બર સુધીનું ઉત્પાદન ચાલુ રહે છે. એટલે તમે સમજો ને વાતને કે 5 થી 6 મહિના એનું ઉત્પાદન ચાલુ રહે છે અને 5 થી 6 વખત તમારે એનું વિનિયા આવે છે. હવે એમાં બીજું એવું છે કે તમે જ્યારે એને ડ્રેગન ફ્રૂટમાં છે ને, પછી અલગ અલગ જાત આવે છે. એમાં અમુક જાત એવી આવે છે કે જે સેલ્ફ પોલિનેટેડ, એટલે એની જાતે પરાગનયન થાય છે, અને અમુક જાત એવી આવે છે કે જેમાં આપણે જાતે પરાગનયન કરાવવું પડે છે. એટલે પણ મોસ્ટલી આપણે ગુજરાતમાં બધા સેલ્ફ પોલિનેટેડ જે હોય છે એ જ વેરાયટી રોપાય છે. હવે એમાં ઘણા બધામાં ખેડૂતો કાળજી નથી રાખતા, પાણી ભરાય છે કે જીવાતની વચ્ચે નિંદન ને બધું હોય, એટલે જીવાતનો ઉપદ્રવ વધી જાય, તો કયા કયા રોગ આવે છે? તો એમાં છે ને, પહેલા પહેલો થડનો સડો આવે, પછી બળિયા ટપકા આવે, પછી એન્થ્રેક્નોસ એટલે કારવર્ણ કહેવાય, એ બધા રોગ આવે છે. તો શું એ થડનો સડો ક્યારે થાય? કે જ્યારે વધારે પડતું પાણી ભરાઈ જાય ને, એટલે થડનો સડો થાય, એટલે શું થાય, થડથી છોડ પોચો થઈ જાય અને પીળો પડી જાય છે. એના માટે આપણે શું કરવું પડે? તો પહેલાં પહેલું તો એ કે છે ને, તમારે એને પાણીનો ભરાવ ના થવા દેવો પડે, અને ડ્રેનેજ પ્રોપર થઈ જાય તો એને કશો વાંધો આવતો નથી. પછી આપણે બળિયા ટપકાનો રોગ આવે છે, કથ્થઈ કલરના ઉપર છે ને ટપકા થઈ જાય, તો એ ટપકાને નિયંત્રણ માટે શું કરવું પડે? તો જે રોગીષ્ટ ડાળીઓ હોય એ તમારે કાઢી નાખવી પડે, અને કોપર ઓક્સી ક્લોરાઇડ છે એ 30 ગ્રામ 10 લિટર પાણીમાં નાખીને બોડો મિશ્રણ બનાવવાનું અને એનો છંટકાવ કરવાનો. એ છંટકાવ તમારે દેખાય એટલે તમારે છંટકાવ કરી દેવાનો. નવેમ્બર ડિસેમ્બરમાં ચોમાસું પૂરું થાય, ડ્રેગન ફ્રૂટ ઉતારી લો, એટલે તમારે રોગીષ્ટ ડાળીઓ એને કાપી લેવાની અને પછી એનો છંટકાવ કરવાનો. બીજો છંટકાવ તમારે ફેબ્રુઆરી માર્ચમાં કરવાનો, અને ત્રીજો છંટકાવ તમારે જૂન મહિનામાં, ચોથો તમારે ઓગસ્ટ મહિનામાં કરવાનો. એમાં તમે સ્ટેપ્રોસાયક્લિન પણ એડ કરી શકો કે જેથી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો પણ એ કંટ્રોલ થઈ જાય. પછી એન્થ્રેગ્નોસ એટલે કાલવર્ણ જે, તો એમાં પણ એનો કંટ્રોલ કેવી રીતે કરશો? તો કાર્બન રેઝિમ છે, મેન્કોજેપ છે, એ જે ફૂગનાશક છે એ બધી દવાઓ પંપે 5 ગ્રામ પ્રમાણે ઉમેરી એનો સ્પ્રે કરો, એટલે તમારે એનું પણ કંટ્રોલ થઈ જાય છે. પછી જીવાતની વાત કરીએ તો આપણે ફળમાખી પણ છે ને, એ બી તમને ઘણું નુકસાન કરે છે. તો ફળમાખીનો કંટ્રોલ કેવી રીતે કરવો? તો પહેલાં પહેલું તો છે ને, ડ્રેગન ફ્રૂટની વાડીમાં છોડની આજુબાજુમાં ગોળ કરવો. એટલે શું છે, ગોળ કરવાથી સૂર્યપ્રકાશ અને પરપક્ષી જીવાનું જે હશે, પરજીવીઓ, એ બધા વસ્તુનો નાશ થઈ જશે, સૂર્યપ્રકાશ પૂરો મળશે. એટલે પછી એમાં છોડની એ ગોળ કરેલો હોય એની આજુબાજુમાં ક્વિનાલ ફોસ્ફેટ એ બધું તમારે આપી દેવાનું, એટલે જે બી એનું ફળમાખી નીચે હશે એનો કંટ્રોલ થશે. પછી મિથાઇલ બાયોલોજીકલ કંટ્રોલમાં મિથાઇલ્યુજિનોલ એના ટ્રેપ મૂકવાના આવે છે. પ્રતિ હેક્ટરે તમે 20 જેટલા ટ્રેપ મૂકો તો આવા બ્લોક છે ને 3 થી 4 મહિના સુધી અસર રહેશે. એ બ્લોક તમે મૂકો એટલે 3 થી 4 મહિના સુધીની અસર રહેશે, એટલે અને એની અસર પૂરી થાય એટલે તમારે સમયાંતરે એને બદલતું રહેવાનું. એની ઉપરાંત તમે લીમડાનાશક જે કીટનાશક દવા આવે, લીમડા આધારિત નીમ ઓઇલ, એ પણ તમે એને છંટકાવ કરી શકો છો. આમાં બીજી મેજર તકલીફ છે ને, કીડીઓની આવે છે. તો કીડીઓના નિયંત્રણ માટે શું કરવું? તો કીડી માટે તમારે 1 લિટર પાણીમાં 400 ગ્રામ જેટલી ખાંડ નાખવાની અને 150 થી 200 ગ્રામ જેવું બોરિક એસિડ એનું દ્રાવણ તૈયાર કરવાનું. આ દ્રાવણને તમારે છોડની નજીક મૂકી રાખવાનું, એટલે શું થશે, જે કીડીઓ છે ને એ બધી ખાંડને લીધે પેલી બાજુ આકર્ષાઈ જશે દ્રાવણ બાજુ, એટલે તમારે જે છોડ છે એ છોડ પર એની એટેક થાય નહીં. પછી મેં કીધું સનબર્ન, તો સનબર્નમાં તો કેવું છે, તમારે નેટ જ મારવી પડે ઉપર તો એ સનબર્નનો કંટ્રોલ થઈ શકે. પછી આવે છે ઉધઈ, તો ઉધઈમાં પણ આપણને ખબર જ છે કે ગોરાળું જમીન હશે તો ત્યાં આગળ ઉધઈનો ત્રાસ હશે જ. તેમાં બી ક્લોરોપાયરીફોસ છે અને જે બી દવા ઉધયનાશક દવાઓ છે એનો ઉપયોગ કરવાથી આપણે ઉધય પર સારું એવું કંટ્રોલ કરી શકીએ છીએ. પછી બીજો એક આમાં છે ને, ફૂલ ખરી પડે, ફળ પીળા પડી જાય, એ બધી તકલીફ આવે છે. એના માટે બી તમારે એનું કેમ એવું થાય એ પહેલાં જાણવું પડે. તો પાણી વધારે ઓછું આપો, પછી ન્યુટ્રિશન એટલે ખાતર વધારે ઓછું થાય, પોષક તત્વોની ઉણપ હોય, એ બધાને કારણે તમારે ફળ અને ફૂલનું ખરણ થાય છે. તો તમારે પ્રોપર જે રેકોમેન્ડેડ કરેલો ડોઝ હોય એ પ્રમાણે તમારે ખાતર આપવાનું, તો એનું ખરણ અટકશે. હવે ખાતર, તો ખાતર ક્યારે આપવાનું? આપણે ખાતરની વાત કરીએ તો ફળ ઉતાર્યા પછી નવેમ્બર મહિનામાં નાઇટ્રોજન છે 135 ગ્રામ, ફોસ્ફરસ 70 ગ્રામ અને પોટાશ 90 ગ્રામ પ્રતિ પોલ નવેમ્બર મહિનામાં આપવાનું ફળ ઉતાર્યા પછી. ત્યારબાદ 2 માસ પછી જાન્યુઆરી મહિનામાં 180 ગ્રામ નાઇટ્રોજન પ્રતિ પોલ, 105 ગ્રામ ફોસ્ફરસ અને 45 ગ્રામ પોટાશ એ પ્રતિ પોલ. પછી ફૂલ આવતા પહેલા મે મહિનામાં ફૂલ આવે એની પહેલા 45 ગ્રામ નાઇટ્રોજન, 35 ગ્રામ ફોસ્ફરસ, 90 ગ્રામ પોટાશ પર પોલ. ફળના વિકાસ સમયે 90 ગ્રામ નાઇટ્રોજન, 140 ગ્રામ ફોસ્ફરસ અને 75 ગ્રામ પોટાશ પ્રતિ પોલ આપવાનું. એ રીતે ટોટલ 450 ગ્રામ નાઇટ્રોજન, 350 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટાશ પ્રતિ પોલ તમારે થાય. હવે એમાં ડ્રેગન ફ્રૂટમાં બાગાયત ખાતું એ આપણને ખેડૂતોને કેવી રીતે સહાય કરે છે એનું જાણીએ આપણે. તો બાગાયત ખાતું ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધે એટલે કમલમ, જેનું વાવેતર વધે એના માટે સઘન પ્રયત્ન કરી રહ્યું છે. બાગાયત ખાતા તરફથી ખેડૂતોને કમલમ પાકની ખેતીમાં પણ સહાય મળે છે. એમાં બાગાયત ખાતે જે યુનિટ કોસ્ટ નક્કી કરી છે 6 લાખ પ્રતિ હેક્ટર, એમાં જનરલ ખેડૂત હોય એને 50%

0: અને એસટીએસસી ખેડૂતોને 75%. 50%માં કેવી રીતે હોય છે? પ્રથમ વર્ષે જે થયેલ ખર્ચ હોય એને 50% અથવા મહત્તમ 2,44,420 રૂપિયા, અને બીજા વર્ષે જે હેડરિંગ અથવા ટ્રેલિસમાં વાયર વપરાય છે એમાં 50%, એના 50%માં મહત્તમ 55,580 રૂપિયા. અને એસટી ખેડૂતમાં પ્રથમ વર્ષે 75% પ્રમાણે 3,66,630, અને બીજા વર્ષે હેડરિંગ અથવા ટ્રેલિસ માટે 75% પ્રમાણે 83,370 રૂપિયા. ગુજરાતમાં આપણે વાત કરીએ તો લગભગ 1,000 કરતાં વધારે હેક્ટરનું ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે. એમાં વડોદરા જિલ્લાની વાત કરીએ તો લગભગ 50 હેક્ટરથી વધારે વડોદરા જિલ્લાનું વાવેતર છે. એટલે દિવસે દિવસે ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધતું જાય છે. અને ખેડૂતોને બી હું એવું એડવાઇસ કરીશ કે તમારી લાંબી ચોડી જમીન હોય તો એક ક્રોપના કરતાં અલગ અલગ પાક કરવા જોઈએ. એમાં ડ્રેગન ફ્રૂટ પર તમે કરો. એમાં ખેડૂતો જે સાથે જે એમાં વાર્તાલાપ થાય છે એ પ્રમાણે ખેડૂતોના અનુભવ પ્રમાણે જે માર્કેટ છે એ લોકોએ જે કીધું એ પ્રમાણે અંદાજિત તમારે 3 વર્ષે તમારો બધો ખર્ચો નીકળી જાય છે, અને 3 વર્ષ પછી જે થાય છે એ બધી આવક જ છે, એટલે નફો છે. એ 3 વર્ષ પછી જે પૈસા આવે છે, આવક આવે, એ બધો મોસ્ટલી તમારો નફો છે. પોલના પૈસા, પછી પ્લાન્ટિંગ મટીરિયલના પૈસા, છોડના પૈસા, એ બધા તમારે નીકળી જાય છે, અને ઉપરથી સરકાર તમને સહાય આપે છે. એટલે શું 2 વર્ષ પછી તમારે લગભગ નફો આવે છે. ફૂટનું જનનું આયુષ્ય 25-30 વર્ષનું હોય છે. એમાં ખેડૂતો બીજું કે બાગાયત ખાતું પ્રોસેસિંગમાં પણ સહાય આપે છે. તો જ્યારે બી તમારે ડ્રેગન ફ્રૂટ છે એવું લાગે કે તમને ભાવ નથી મળતો, આ શક્યતા છે બધી, તો તે ઘડીએ તમે એનું પ્રોસેસિંગ કરો. તો પ્રોસેસિંગ કરીને તમે જામ બનાવો, જેલી બનાવો, એની કેન્ડી બનાવો, ચોકલેટ બનાવો, તો એમાં પણ તમને સારી એવી આવક થશે. અને જે તમે મશીનરી એમાં ખરીદશો એમાં પણ બાગાયત ખાતું તમને સહાય આપે છે. એમાં પણ 40-65% સુધીની સહાય હોય છે. ડ્રેગન ફ્રૂટની મેડિસિનલ વેલ્યુની વાત કરીએ ને તો એમાં એક તો કોલેસ્ટ્રોલ ઓછું હોય છે, પછી વિટામિન અને ખનિજ એની ખાંડ છે એવું તમે સમજો ને. ડ્રેગન ફ્રૂટમાં આયર્ન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, બધા ખનિજો હોય છે. એમાં વિટામિન સી, વિટામિન B1, B2, B3, પ્રોટીન, ફાઇબર, ઓછામાં ઓછા 80% પાણી સારા પ્રમાણમાં હોય છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી ઊંચા પ્રમાણમાં હોય છે, જે અસ્થમામાં શ્વસન જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે. પછી હૃદય માટે પણ લાભદાયક છે. ડ્રેગન ફ્રૂટ રક્તવાહિનીઓ આરોગ્ય માટે પણ લાભદાયક છે. ડ્રેગન ફળમાં ચરબીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. ડ્રેગનના ફળમાં એટલે કમલમના ફળમાં ફાઇબરની માત્રા ઊંચી હોય છે, જે ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદ કરે છે. પછી સંધિવા સાંધા ખંજવાળમાં ઘટાડો કરે છે, જેથી તે એક બળતરા વિરોધી પણ ફળ કહી શકાય. કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. પાણીનો પીએચ 5.5 થી 6 હોય તો ડ્રેગન ફ્રૂટ માટે ઘણું સારું કહેવાય હોય છે. હવે ડ્રેગન ફ્રૂટ આપણે કઈ કઈ જગ્યાએ વધારે થાય છે તો વડોદરા જિલ્લામાં વાત કરીએ તો વડોદરામાં કરજણ તાલુકો, ડભોઈ તાલુકો, સિનોર તાલુકો, એ બધી જગ્યાએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે. પછી બીજી સાઉથ ગુજરાતમાં વાત કરીએ તો સુરત છે. સુરતમાં ઓલપાડ અને પલસાણા તાલુકો છે, ત્યાં આગળ ડ્રેગન ફ્રૂટનું સારું એવું વાવેતર થાય છે. અને કચ્છમાં પણ સૌથી વધારે વાવેતર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કચ્છમાં છે, કારણ કે ત્યાં લાંબી જમીનો હોય છે એટલે ત્યાં લાંબા પટ્ટા જ હોય છે અને વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે. હવે ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે તો પ્લાન્ટિંગ મટીરિયલ ક્યાંથી મળે? તો ખેડૂતોને એવું સજેશન આપીશ, જે બી ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે ત્યાં તમે જાઓ, એનું ફળ જુઓ કેવું છે, ત્યાં આગળ છોડ જુઓ કેવા છે, અને એ ખેડૂતો પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરતા હોય છે કે ત્યાં આગળ સારું ગુણવત્તાવાળું રોગ જીવાત મુક્ત અને જે જાત વેરાયટી છે એ માર્કેટમાં કેવી છે એનું ટેસ્ટ કરો તમે, અને પછી ત્યાંથી એ ખેડૂત પાસેથી બી તમે એનું પ્લાન્ટિંગ મટીરિયલ ત્યાંથી વ્યાજબી ભાવે તમે લઈ શકો છો. તમારી ચોક્કસ ખાતરીનું કે ભાઈ તમે છોડ જોયો છે, કેવું એનું ફ્રૂટ આવે છે, અને એમાંથી એ જે પ્લાન્ટ છે એમાંથી જે પ્લાન્ટ તૈયાર કરીને તમને આપશે. અને તમારે ડ્રેગન ફ્રૂટની જો વધારે માહિતી જોઈતી હોય તો તમારે જે તે જિલ્લાની બાગાયતની કચેરી હોય ત્યાં આગળ તમે જાઓ, અથવા તમારા તાલુકા બાગાયત અધિકારીનો સંપર્ક કરો કે જેથી તમને એ ડ્રેગન ફ્રૂટની વિશેષ માહિતી આપશે.
1: ખેડૂત મિત્રો, તમે સાંભળી રહ્યા હતા માહિતી કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની. અને મિત્રો, આ વિષય પર જાણકારી આપી સંકલ્પ કુમાર પટેલ સાહેબે. ખેડૂત મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં બાદ કરતાં હવામાન એકંદરે સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે પણ કોઈ અગત્યની સૂચના આપેલ નથી. તો આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડી એ રામ રામ રામ રામ.

હવે સાંભળીએ આજના હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની યાદી જણાવે છે કે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે. બાકીના

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર આપ્યો. અને ભારતીય મહિલા ટીમ FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ફાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનમાં નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ થીમ પર એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ભાગ લઈ રહ્યા છે. આ સત્રમાં G7 રાષ્ટ્રોના નેતાઓ, ભાગીદારી દેશો અને વિશ્વ બેંક અને આફ્રિકન વિકાસ બેંકના મુખ્ય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા પ્રધાનમંત્રી અને અન્ય ભાગીદાર દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કર્યા પછી બેઠક શરૂ થઈ. શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કીર સ્ટારમર અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આજે રાત્રે તેઓ ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા આયોજિત ગાલા ડિનરમાં પણ હાજરી આપશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાતચીત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે વિશ્વની સૌથી વધુ વસ્તી હોવા છતાં ભારત આઝાદી પછી વધતી જતી જનભાગીદારી સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યને આકાર આપવા અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારી જરૂરી છે.
1: कैसे हम विकसित भारत के संकल्प को पूरा कर सकते हैं, इसके लिए युवा संसद के माध्यम से तर्क संवाद की संस्कृति को बढ़ाने का एक कार्यक्रम आयोजित किया और निश्चित रूप से आज 50 लाख से ज्यादा युवा संसद से जुड़े. अलग अलग राज्यों के अंदर युवाओं ने उस राज्य के विकसित और विकसित के साथ भारत विकसित के सपनों को साकार करने के लिए अपने विचार रखे.
0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી અને ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંભવિત અલનીનો પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમણે કપાસનું ઉત્પાદન વધારવા, કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને ઓછા વરસાદવાળા જિલ્લાઓ માટે આગોતરી તૈયારીઓ પર ખાસ ભાર મૂક્યો. જે જિલ્લાઓમાં ઓછો વરસાદ અથવા અસમાન વરસાદની સંભાવના છે ત્યાં અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરવા શ્રી ચૌહાણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશના માળખાગત ક્ષેત્રમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નવીને કહ્યું કે દેશમાં ઝડપી અને વ્યાપક વિકાસ થયો છે, જેણે કનેક્ટિવિટીને મજબૂત બનાવી છે અને નવી તકોનું સર્જન કર્યું છે. તેમણે નોંધ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 91,000 કિલોમીટરથી 1,46,000 કિલોમીટરથી વધુ

0: વિસ્તર્યું છે, જ્યારે મેટ્રો રેલ નેટવર્ક લગભગ 250 કિલોમીટરથી વધીને લગભગ 1200 કિલોમીટર થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના ગામડાઓમાં કફ સિરપના વેચાણ માટે આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારે ઔષધ નિયમો 1945માં સુધારો કરીને સૂચના આપી છે કે હવે નાના ગામડાઓમાં કફ સિરપનું વેચાણ અને વિતરણ ફક્ત યોગ્ય રીતે પરવાના પ્રાપ્ત દવાની દુકાનો દ્વારા જ થવું જરૂરી રહેશે.
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने एक अधिसूचना जारी कर कहा है कि औषधि नियमों के अनुसूची के में दवाओं के वर्ग शीर्षक के अंतर्गत शामिल सिरप शब्द को हटा दिया गया है. सिरप शब्द हटाए जाने के बाद अब खांसी के सिरप को इस छूट का लाभ नहीं मिलेगा. इससे पहले 1000 से कम आबादी वाले ग्रामीण क्षेत्रों में खांसी के सिरप की बिक्री को लाइसेंस संबंधी प्रावधानों से छूट मिली हुई थी. यह संशोधन सिरप आधारित औषधियों पर नियामकीय निगरानी को और सुदृढ़ करने तथा छूट संबंधी व्यवस्था को वर्तमान जन स्वास्थ्य और सुरक्षा आवश्यकताओं के रूप बनाने के उद्देश्य से किया गया है. आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22મી જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત પાણીની પાઇપલાઇન પર મંત્રાલય દ્વારા હાલમાં આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે મીડિયા અહેવાલોને શ્રેણી જોઈ છે, જે સૂચવે છે કે સરકાર ગુજરાતને ઓમાન અને અન્ય અખાતી દેશો સાથે જોડતી ઊંડા સમુદ્રી ઉર્જા પાઇપલાઇન મધ્ય પૂર્વ ભારત પાણી પાઇપલાઇન સક્રિયપણે આગળ ધપાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મંત્રાલયમાં કોઈપણ સ્તરે આ પ્રોજેક્ટ પર ઓમાન અથવા અન્ય કોઈપણ અખાતી દેશો સાથે કોઈ સક્રિય ચર્ચા કે વાટાઘાટો થઈ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સના નાઇસ માસેના ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI લોન્ચ કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ફ્રાન્સના અગ્રણી રિટેલ સ્થળોમાંના એક પર ભારતના વિશ્વસ્તરીય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને લાવીને UPIના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાને આજે કહ્યું કે અમેરિકા સાથેના યુદ્ધનો અંત લાવવામાં કરારમાં ઇઝરાયેલને પણ લેબનોનમાંથી પાછા ફરવાની જરૂર પડશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો સતત કબજો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન હશે. જો કે અમેરિકાએ હજુ સ્પષ્ટતા કરી નથી કે લેબનોન અંતિમ કરારનો ભાગ છે કે નહીં. મુખ્ય ઔદ્યોગિક રાષ્ટ્રના ગ્રુપ ઓફ 7 શિખર સંમેલનમાં અમેરિકાના સહયોગી દેશોએ આજે 4 વર્ષથી ચાલતા યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા પર કામ કર્યું. ફ્રાન્સના યજમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ટ્રમ્પને યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવા અને શાંતિ કરાર સુધી પહોંચવામાં મદદ કરવા માટે રશિયા પર દબાણ વધારવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ યુક્રેનને અપાતી સહાયમાં ઘટાડો કર્યો હોવાથી ફ્રાન્સ અને તેના યુરોપિયન સાથીઓ હવે યુક્રેનને લશ્કરી અને નાણાકીય સહાય પૂરી પાડનારા સૌથી મોટા દેશો છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચી ગયું. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડ્સના રોટરડેમમાં FIH હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. ફૂટબોલમાં ફિફા વિશ્વકપ 2026માં ફ્રાન્સ આજે રાત્રે અમેરિકાના ન્યૂજર્સીમાં ગ્રુપ 1 માસેનેંગલ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચ બોસ્ટન સ્ટેડિયમ ખાતે ગ્રુપ 1માં નોર્વે અને ઇરાક વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગે શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે શુક્રવાર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં

ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીજળી અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજેન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો. ભારતીય મહિલા ટીમ FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલા નાયક ફિલ્મના ગીતથી.

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલે ગાયેલું ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો અરિજિત સિંહની ફિલ્મ ઓકે જાનો.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું કૌમુદી મુનશીએ ગાયેલી ભાસ્કર વોરાની રચનાથી.

સરોજ ગુંદાણી અને દિલીપ પટેલે ગાયેલી સુધીર દેસાઈની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો સોનાલી શેઠને, શબ્દો સૈ પાલનપુરીના.

0: to end war with US would also require Israel to withdraw from Lebanon. IMD forecast thunderstorms accompanied by lightning and gusty winds over North India tomorrow, and Indian squad announced for Senior Asian Fencing Championships 2026. That's all in the news at 9. Good night.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું દિલીપ ધોળકિયાએ ગાયેલી આ રચનાથી. ફિલ્મ છે દીવાદાંડે.

0: સાંભળીએ સુમન કલ્યાણપુર, પિનાકીન શાહ અને સાથીઓએ ગાયેલું નંદનવન ફિલ્મનું ગીત.
1: એક ટક ગોરી, અરે ટક ગોરી આહિર ચોરી, ચટક મટક ચાલે, અરે જનક જનક પગમાં પહેર્યું, ઝાંઝર વાગે તાલે, રે ભાઈ ઝાંઝર વાગે તાલે. અરે લાલ રતુંબલ કાવડિયો શો કર્યો ચાંદલો ભાલે, અરે રત્યા સાથે રાતે રમતા ગોરી ઘૂમટો ઢાળે, અરે ગોરી ઘૂમટો ઢાળે, એનો ગોરી ઘૂમટો ઢાળે, તાક થઈ.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત આજના અંકમાં આપણે સાંભળીશું ભારતીય રેલવે વિકાસની નવી સફર અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે પશ્ચિમ રેલવે અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. 12 વર્ષ સેવાના આ શ્રેણી અંતર્ગત આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું એક એવી પરિવહન સેવાની જે ભારતની જીવાદોરી ગણાય છે. જી હા શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય રેલવેની. છેલ્લા એક દાયકામાં રેલવેએ માત્ર પોતાની ઝડપ જ નથી વધારી, પરંતુ એક નવી ઓળખ પણ બનાવી છે અને આધુનિકતાના માપદંડોને પણ નવા આયામો આપ્યા છે. રેલવેની આ પરિવર્તનકારી યાત્રા અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશજી. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં. અમારે સ્ટુડિયોમાં સર, છેલ્લા 12 વર્ષોમાં ભારતીય રેલવેની કાર્ય સંસ્કૃતિ, યાત્રી સેવાઓ બધામાં જ એક અમૂલ પરિવર્તન આવ્યું છે, તો આપ આ યાત્રાને કેવી રીતે જુઓ છો? શું કામ છેલ્લા 12 વર્ષમાં થયું છે રેલવેમાં?
3: દેખીએ, ભારતીય રેલ જો હૈ 2.32 करोड़ पैसेंजर्स को डेली ढोती है. इसका मतलब अगर हम कंपेयर करें ऑस्ट्रेलिया महादेश जो है उसके टोटल पॉपुलेशन को डेली ट्रेन पे ले जाती है. तो ये जीवन रेखा, जैसे आपने कहा, सचमुच जीवन रेखा है. और विगत जो 2014 के बाद जो ये 12 साल का जो टेन्योर है उसमें अमूल चूल परिवर्तन हुआ है, चाहे वो स्टेशन का डेवलपमेंट हो. इंडिया के पूरे इंडियन रेलवे में 8000 स्टेशन हैं. हर स्टेशन में कुछ ना कुछ चेंजेस तो हुए ही हैं, लेकिन जिसे हम अमृत स्टेशन कहते हैं जी. वो 1300 स्टेशन में डेवलपमेंट का काम चल रहा है. कुछ का तो इनोग्रेशन हो चुका है, कुछ कंप्लीट है और कुछ कंप्लीट होने के में है. तो हर छठा स्टेशन पूरे इंडियन रेलवे का वो फिर से रिवैम्प हो रहा है, फिर से रीडेवलप हो रहा है. तो ये आज तक का सबसे बड़ा वर्ल्ड का स्टेशन डेवलपमेंट का प्रोग्राम है. डिफरेंट कंट्री जैसे जापान है, फ्रांस है, जर्मनी है, वो एक या दो स्टेशन एक डिकेड में करती है. और हमने लिया है जो संकल्प वो 1300 स्टेशन के डेवलपमेंट का.
2: બિલકુલ સર, રેલવેનો જે આ કાયાપલટ છે એ માત્ર દેખાવમાં નથી, પરંતુ યાત્રીઓ પ્રત્યેની એક બદલાયેલી સંવેદનશીલતા અને કાર્યશૈલીનું પણ પરિણામ છે. અને આ સફરની સૌથી આકર્ષક જો કોઈ કડી હોય તો એ વંદે ભારત અને નમો ભારત ટ્રેનનો છે. આ આધુનિક અને ઝડપી રેલવેની એક નવી શરૂઆત આજે ભારતમાં થઈ છે, જે નિશ્ચિત રૂપથી આપણે કહી શકીએ કે વૈશ્વિક કક્ષાની છે. તો છેલ્લા 5 વર્ષમાં આ આધુનિક રેલવેનો વ્યાપ જે છે એ કેવી રીતે વધ્યો છે?
3: અગર મેં કમ્પેર કરું जो ट्रेन के जो डब्बे हैं उनको, तो आप देखो जब हम ICF कोचेज, लाल रंग के डब्बे, आप हर कोई, हर श्रोतागण देखे होंगे कि जो कोचेज थे पहले लाल रंग के होते थे
2: जी.
3: पुराने डब्बे थे, इसको ICF कोचेज कहते थे. ये जर्मन की टेक्नोलॉजी थी पुरानी, 1930 की. उसको हम कब तक ढो रहे थे? 2022 तक चलता रहा
2: जी.
3: उसके बाद फेज आया LHB कोचेज का. तो ये टेक्नोलॉजी जो है 1970 की है यूरोप की,
2: बराबर.
3: और 1970 की टेक्नोलॉजी हम अभी इम्प्लीमेंट कर रहे थे. जब PM साहब ने हमें चैलेंज दिया कि भाई आपको अपनी टेक्नोलॉजी बनानी है,
2: बराबर,
3: ट्रेन सेट बनाना है.
2: और
3: हमें 2016 में यह चैलेंज दिया गया कि 2018 में आपको बना के दिखाना है. तो जो पहली, जिसे हम वंदे भारत बोलते हैं ट्रेन सेट, उसका नाम दिया गया ट्रेन 2018 के हिसाब से वो चैलेंज मिला था. रेलवे ने थोड़ा डिले करके बनाया. 2019 में जनवरी में पहली वंदे भारत ट्रेन का इनोग्रेशन PM साहब ने किया.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા આપકી કસમ ફિલ્મના ગીતથી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: لتا جی اور منا ڈے صاحب کی بہت ہی خوبصورت آوازوں میں نغمہ تھا فلم چوری چوری سے, اور اس گیت کو لکھا تھا شیلندر صاحب نے اور بہت ہی خوبصورت سنگیت سے سنوارا تھا شنکر جے کشن صاحب نے. خاص بات یہ ہے کہ شنکر کے جے کشن صاحب کو اس فلم کے لیے سروشریشٹھ سنگیتکار کے پرسکار سے نوازا گیا تھا, کیونکہ اس فلم کے سارے ہی نغمے بہت ہی پیارے بہت ہی خوبصورت سے, اور یہ فلم آئی تھی 1956 میں. آپ سن رہے ہیں آکاشوانی دلی کا ایف ایم گولڈ چینل 100.1 میگا.
1: અમારા સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી આપ સાંભળી રહ્યા હતા. આજનો વિષય હતો આતંકવાદ. કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા. એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો પર. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં સ્વચ્છતા.

વિવિધતા વિશે પ્રોફેસર અશ્વિન એમ આણદાણીનો ચિંતનાત્મક લઘુવાર્તાલાપ, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7:00 સદાબહાર ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે, 9:30 ગુજરાતી ગીતો, 10:02 ઉર્દુ મજલિસમાં અકીલ અન્સારી શાતીર અને ઇરશાદ આતિફ દ્વારા મુશાયરા, 10:45 સુગમ સંગીત, કલાકાર છે ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર, 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગીત ગઝલ, 12:12 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેના કાર્યક્રમ સહિયારમાં, શ્રોતાઓના ઇમેલ્સ અને પત્રો પર આધારિત કાર્યક્રમ, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ કલાકાર સાધના સરગમ, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ, માફ કરશો મિત્રો, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ, કલાકારો છે વસંત રોહિત અને ગોવર્ધનભાઈ વ્યાસ. મિત્રો, ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં આવતીકાલે હેડિંગ્લે લીડ્સ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ રમાશે, જેની રનિંગ કોમેન્ટ્રી તથા મેચ પૂર્વેનો કાર્યક્રમ આપ સાંભળી શકશો 6:30 મુખ્ય સમાચારોની વાત કરતા રમતના અંત સુધી. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 11:49 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર આપને ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:50 થઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. કલાકાર છે દલસુખ પ્રજાપતિ. મધ્યરાત્રિ 12 વાગ્યા હશે. ગુજરાતી નાટક મેરી રોઝ, લેખન વિભૂત શાહ, રજૂઆત રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ

સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું રુજુલ શાહ, હસમુખ પાટડિયા, આરિફ મીર અને અમી પરીખના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંહના સ્વરમાં, અને પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી. સાંભળીએ દલસુખ પ્રજાપતિને.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક મેરી રોઝ, લેખન વિભુત શાહ, રજૂઆત રમેશ ભટ્ટ.
1: પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભુત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોકસી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ. અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા. આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
3: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
3: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી. ચાલો, કોણ શરૂઆત કરે છે?
2: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
5: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ. મિસ
6: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ, મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે. મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
0: તમે સુંદર છો.
6: નો નો મિસ્ટર ડીક.
0: વાય નો નો, યુ આર બ્યુટીફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર.
6: પ્લીઝ ડોન્ટ એમ્બરેસ મી.
4: વેલ મિસ્ટર ડીક, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો, પ્લીઝ પ્રોસીડ.
6: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું અને એમાંથી જ આ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર?
5: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
3: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો, અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
5: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
3: મને પૈસા

0: પરચુવા ખૂબ ગમે છે.
1: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ મિસ
0: ઓ સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
2: પણ લાગો છો તો કુંવરરાજ, તુન્નાની જેમ
3: બ્યુટીફુલ ફ્લાવર.
4: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
5: અરે મને એમ લાગે છે કે આ ડિક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપિડિશનમાં આવ્યા છે.
1: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
0: થેન્ક્સ. હા તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
4: મુકુલ?
0: હા મુકુલ મારા પતિનું નામ છે.
5: હા અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
0: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
4: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે. અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
6: તમે ઇતિહાસકાર છો.
4: ને મારું નામ મનીશ્વર ભટ્ટ.
5: વાહ ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીક થી માડી ઇતિહાસકાર મનીશ્વર ભટ્ટ. અરે આ આપણો એક્સપિડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
3: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
4: બોલો બોલો કઈ વાત?
3: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
4: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
5: સોરી સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
4: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
5: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
6: યસ યસ.
5: હજી તો આપણે 4 વાગે આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
3: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
1: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એક બે પ્રશ્નો પૂછવાના છે.
0: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે ને.
5: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકાજહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
4: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
5: ક્યાં ડૂબ્યું હતું?
4: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું, ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
3: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
4: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જાત પર ભોજન લીધું હતું.
6: એમ
5: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
4: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આજ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
0: This is really fantastic.
6: Yes.
4: Yes, really fantastic.
0: શું ખરેખર આ સત્ય ઘટના છે?
1: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
5: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જ જોઈએ.
4: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100 એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
0: હા એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
3: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયો?

0: એની તમને ખબર છે?
1: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપ ગોળાથી ડૂબી ગયું એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે કેમ ડૂબી ગયું?
2: ના.
3: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
1: હા, ને તરત ફેંસલો.
2: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
1: હા હા, પૂછો.
2: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
1: હા, અલબત્ત. મારા મનમાં એવો લોભ છે ખરો.
2: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
1: આ શ્રીમતી યામિની મુકુલને.
2: અંશુમાનજી, અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માગું છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી આઠમાને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
1: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
4: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
3: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ પાંચ જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
1: નેતા?
4: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
2: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
0: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોક્સી પોતે જ ભલે ને આપણા નેતા બનતા.
1: ધ યંગેસ્ટ લીડર
2: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
3: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં પાંચેયના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
1: હા હા, એવું જ કરો. હા ચાલો લખો. ડીક, યસ, લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ. યસ યસ, અને હા, છેલ્લે મારું નામ. યસ, અંશુમાન.
3: ચાલો, બધી લખાઈ ગઈ.
1: હા તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
4: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા ચાલો
3: લો.
4: ડી
5: ડી,
1: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
3: સાયલેન્સ સાયલેન્સ. એલેક્ઝાન્ડર મેકી સાહેબ આવ્યા.
1: મેકી સાહેબ?
6: મેકી સાહેબ,
1: મેકી સાહેબ, મેકી સાહેબ.

0: જોતા મને મનમાં શું વિચાર આવે છે એની તને ખબર છે?
1: મને ખબર છે. તને એ વિચાર આવે છે કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ.
0: જા જા હવે, મને એવા ખરાબ વિચાર નથી આવતા. હું અત્યારે મરવા નથી ઈચ્છતી.
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું. સારું, ચાલ જા જવા દે મારી આ વાત. ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હું આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે. અને આપણે બધા તો,
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે.
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે. આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે.
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો. તું ખરેખર ખૂબ સુંદર છે. તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર. તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું. અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું.
0: હા હા, એ તો એ દિવસે તેણે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે. તો હું પણ એક પ્રાણી જ છું ને?
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે અને સ્ત્રી એ આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
0: બસ બસ હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
1: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે.
0: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
1: ને પેલી યામિની દુકુલ એના ફોટા પાડે છે.
0: દુકુલ નહીં, મુકુલ.
1: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
0: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
1: ના ના, તું જન્મી છે એટલે રહી છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
0: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુના એટલે માછલી. નથી ઓળખતા આ માછલીને?
1: અરે માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
0: દીક,
1: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
0: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
1: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
0: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. ડીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
1: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
0: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને આ માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબૂ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર આવે છે.
1: સ્વાર્થની બદબૂ? તું આ કહે છે ત્યારે મને
0: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.

0: બોલી લીધું?
1: હા
0: હવે હું બોલું?
1: હા.
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તો ના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી, એથી મને દુઃખ થાય છે. દુઃખ?
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું?
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તું ના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા સાલે છે, અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો, અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને, પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપેડિશનમાં જોડાયો, અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તું ના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય
0: એ જે હોય તે. પણ તું ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશુંક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
1: એટલે કે દરિયો?
0: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરું?
0: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
0: એ તો બાર બાજુ ગયા, જો ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તો ના બેન.
1: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
0: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો પણ બરાબર નેતાગીરી કરતા નથી.
0: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાંય બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઊભા છો પણ ક્યાં સાહસ કર્યા કરો છો, કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
0: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
1: રાજા રાણીની?
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો ડિક સાહેબ? તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના?

0: शुक्र छो मुनेश्वर मने तो એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હતું તો સારું થાત.
0: અરે મુનેશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઊભા ઊભા છે ને ગપ્પા મારતા હતા,
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
1: બૂટ જોવામાં?
2: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે. બોલો કેવું છે? કઈ
0: છે ભારે હસમુખો. પણ મુનીશ્વર, તમે તમારી વાત તો કરો, તમે આ એક્સપિડિશનમાં શા માટે આવ્યા છો?
2: બહુ સાફ અને સ્પષ્ટ વાત છે, કીર્તિ માટે.

0: સાચી વાત કહું છું, આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ, જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું, બસ પ્રખ્યાત થવું.
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
0: બીજી બધી ધૂનો જાઓ તમને અને ડીકને સોંપી.
2: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છો. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
0: મેકે સાહેબ તમને મળ્યા હતા?
2: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
2: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
0: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
2: હા હા, કાલે બતાવીશ.
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને, તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
0: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
2: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
0: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
0: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસ ખાર, બરાબર ને? મેં કહું હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ, ચાલો ત્યારે હું જાઉં. પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારે બંને જણા બેસો. ક્યારેક અંદર અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે નહીં?
1: સાલો ભેદીય છે ને, ઈર્ષાળુ પણ છે.
2: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
1: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે? મુનીશ્વર.
2: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
1: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
2: તો
1: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
2: પૈસા માટે?
1: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ, અભાવ, અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
2: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
1: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
2: તમને મારામાં રસ છે ને?
1: હા.
4: તો સાંભળી,
2: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
1: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
2: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
1: દુઃખને ભૂલવા?
2: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
1: એવું તો તને શું દુઃખ છે યામિની?
2: પૈસો હંમેશા એના સુખની સાથે સાથેના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં ને એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું.
1: ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન? આ બધું જાણીને મને ખૂબ દુઃખ થાય છે।

0: પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે,
1: જે હોય તે. પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
0: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળી યામિની, ડીક તો કુંવારો છે પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે. પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન, જલ્દી આવી પહોંચો.
1: આ યામિની બેન, જોજો, સંભાળજો. ત્યાં, હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું? બાપરે,
1: હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે!
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
0: લાવો તમારો હાથ, સંભાળજો. આ પથરો વાગશે, ખરબચડો છે.
2: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
0: જુઓ, અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા, જાણે નાનું રમકડું.
3: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
0: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
2: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે આ ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
3: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા છો.
2: શી ખબર શું થયું.
0: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
2: ના ના, એવું તો નથી.
1: શી ખબર, મેરી રોઝ આપણને ક્યારે મળશે.
3: મને એક વાત સમજાતી નથી.
0: કઈ વાત?
3: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું, તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
1: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
0: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
4: યસ યસ, અંગ્રેજીમાં અંડરકરન્ટ્સ કહે છે.
3: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
0: બરાબર એમ જ.
1: અને એમે ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
4: શક્ય છે.
2: મેકી સાહેબ, ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
0: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
2: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
1: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
3: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
1: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
2: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
3: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
4: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
0: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
1: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
2: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
3: અમને બતાવજો.
2: જરૂર.
4: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
1: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
0: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
2: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
3: હા, એ બાજુ જ એ લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
1: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
2: હા હા, લગાવો.
3: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નકી સાહેબ પણ કહેતા હતા.
0: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
1: અરે, મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
0: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ,
4: અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેક્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
3: હા હા, બોલાવતા જ લાગે છે.
0: ઓલરાઈટ, ચાલો જઈએ. લેટ અસ ગો.
2: હા પણ મિસ્ટર ડીક, પેલા

0: પંખીની તમે શું વાત કરતા હતા?
1: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
2: હા જુઓ, પેલું પંખી ઉડીએ ગયું, ખબર એ ના પડી.
3: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય એ ખબર એ ના પડે. યામિની, ધીમે ધીમે, પાણી જરા ઊંડું છે.
4: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી.

0: जवा दे नकामी बात।
1: हूँ तने नकामू लागु छु।
0: हूँ तने नकामू नथी कहती। तू मने जे वात कही रह्यो छे ए वात मारे माटे नकामी छे। आ प्रकारनी दरेक वात मारे माटे नकामी छे।
1: तो ना હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે।
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું।
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં, સાંભળ તું ના। આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું।
0: હા, કરી નાખ ફેંસલો।
1: જો તું ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ। સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું। કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું। તને જોઈ ત્યારથી તને મેળવવા હું સતત ઝંખી રહ્યો છું। આઈ લવ યુ ઇન્ટેન્સલી।
0: હજુ પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમમાં માનતી નથી। આઈ ડોન્ટ બિલીવ ઇન લવ।
1: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે। તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે। સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી। હું તને એટલી હદ સુધી
0: ચૂપ, મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી। હું કોઈને પ્રેમ નથી કરતી, મને કોઈનો પ્રેમ જોઈતો નથી। આઈ એમ ઓન્લી આઈ થેટ્સ ઓલ।
1: ઓલરાઈટ ઓલરાઈટ, જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી। આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી।
0: હા હા, તું કહેની આંખ સામે જોઈને કહું કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે, અને એક નેચરાલિસ્ટ તરીકે તેમણે ઘણી મદદ કરી છે આદર્યો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં। આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત।
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં। શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે।
0: કદાચ મેં એવું કહ્યું હશે, સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય, પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય।
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું? આ છે તારી પ્રેમ કરવાની રીત?
1: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી। તું મારી સાથે શબ્દોની રમત રમે છે। તું એક નંબરની દંભી છોકરી છે, ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી।
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું, ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે? હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે।
1: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
0: સંબંધ સંબંધ સંબંધ, મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે। મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી। ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત। દીક, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબુ આવે છે।
1: તને મારા સ્વાર્થની નરી બદબુ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબુ આવે છે। તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે। તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે।
1: હા હા, સ્વાર્થી છું, લાખવાર સ્વાર્થી છું, પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે। ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ।
0: દીખ, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે। તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું। તું પણ એક પ્રાણી છે, પશુ। હા પશુ,
1: હા હા પશુ છું, પશુ। આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે। હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું। મારા ખરબચડા હાથ તારી આસપાસ બિસાઈ જશે, મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે।

0: હસે છે શા માટે?
1: દીક આગળ વધ, હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
0: તુન્ના?
1: હા હા, મેં કહ્યું એમ આગળ વધ, તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ. પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
0: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
1: ધેટ્સ ઓલ રાઈટ,
0: ચાલ હવે હું જાઉં.
1: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેય કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલો નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપિડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ વાત
0: નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કંઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. અરે, આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બસ, બંધ કરો, જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાન, મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ,
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવર થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ, મારા માટે સહી હશે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મેં તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનિશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ, સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાં અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનિશ્વર, સાચું કહું, માનશો, મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર,

0: હું તો જેવી સ્ત્રી છું એવી ખરી, અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું, જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
1: અરે મુનેશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપિડિશનમાં આવે ને, દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
2: મિસ્ટર અંશુમન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુખોલ.
1: ગજબનો છે આ માણસ, ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
1: જોજે, પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
1: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનજો.
1: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
1: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
1: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપિડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો, પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
0: તો પછી અંશુમન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
3: શા માટે
1: એની મને ખબર નથી.

0: મેરી રોઝ અને આપણા બધાનું જયારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદરો અંદર એકબીજાને અભિનંદન આપીએ.
1: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડી.
0: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: Congratulations, Mr. D, Anshumanji, Munishwarji.
1: Thanks and warm and heartiest congratulations to you both.
2: Thanks. Kharo idariyo gadji aavya, Mary Rose lai aavya.
0: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
3: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
4: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
5: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર જ નહીં પડી હોય.
6: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
0: મેરી રોઝ એક્સપીડિશન ની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે તો કેટલી રકમ કઈ ખબર છે? તમે પાડેલા દરેકે દરેક ફોટાનું આલ્બમ બનાવી પછી મને આપશો?
3: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મનીશ્વર.
6: થેન્ક યુ.
3: No, sorry.
4: અરે ડી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ. સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
0: કઈ વાત?
4: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
0: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી. એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
5: ઠીક તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
0: એમ જ લાગે છે.

0: મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
1: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝની બાંધણી
2: અને પેલા કેનેડિયનના બૂટ તો ખરા જ.
1: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
0: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
3: હા, અમુક રોઝવુડની હતી ને એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
4: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
5: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
0: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
3: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથે મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
1: મિસ્ટર ડિક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે, આપણે બધા છૂટા પડી જઈશું. પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
5: દુઃખ ભૂલવા?
1: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
0: એકલતા ભૂલવા?
1: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
3: પૈસા માટે?
1: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા, એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું, અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

0: అలీ నైనా, ఆ చంపా వెన్న కెట్లు దక్
1: జమలి ఇన్నేషను దుక్
0: బబ్బే చోక్రాని మాథై తో యామ్ లోటో లైన్ సౌ పడేస
1: హాలి హో ఈ వాత తో హాచీ
0: మే తో మరే ఈనే లగన్ కట్టా పైలాజ్ కై దిదు తో కే మరే బాప్ నే త్యా క్యారే హూ లోటో లేనే బార్ నత్ గై పైలా సండాస్ బనేవడావ పాచీ లగన
1: તે હા ચીજ વાત છે ને સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે
0: હા અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચાવું આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું જેવી આમ શાંતિ થઈ જઈ
0: સાચી વાત છે હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય
1: સાચી વાત કીધી તે હો
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે ચોકલેટ ખૂબ લાએંગે ઘર અભી વો આએંગે મેં ઉનસે ખે

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક મેરી રોઝ, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્પર્ધામાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું રુજુલ શાહ, હસમુખ પાટડિયા, આરિફ મીર અને અમી પરીખના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ રફી અને સાથી કલાકારોને.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેમાં શરૂઆતમાં હશે ન્યાય દેવતાનું સ્મિત નાટક, નિર્માતા રવિ સાજુલા. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું રુજુલ શાહ, હસમુખ પાટડિયા, આરિફ મીર અને અમી પરીખના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો, ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં. પરોઢે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. ને હવે પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાજુલા.
1: અમદાવાદ વડોદરા નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.

0: હુસેન ભાઈ, આ મખમલની ટોપી ઉતારો અને જરા માથું નમાવો. આ ફૂલોની માળા હું તમને પહેરાવીશ.
1: યા ખુદા, આ માળાઓ અને મીઠાઈ, આ બધું શું છે શાસ્ત્રીજી? આ બધું શું કામ લાવ્યા તમે? તમે તો મને વિમાસણમાં નાખો છો. આપણા બંને વચ્ચે આ શિષ્ટાચાર કેવો?
0: ભાઈ, એ મારી ખુશીની વાત છે. મારા પ્રિય મિત્ર અને સાથી તાહા હુસેન માટે છે આ.
1: હું તમારો મિત્ર નહીં, તમારો ભાઈ છું યાર.
0: કોર્સ, યુ આર રાઈટ, વી આર બ્રધર્સ.
1: તો પછી ભાઈઓની વચ્ચે આ માળાઓ, ગ્રીટિંગ્સ, પાર્ટી, એ બધાનું શું મહત્વ છે?
0: ઓલ રાઈટ, તમારી લાગણી માટે હું મારા ઉંમર

0: કાને દબાવી દઉં છું, પણ એક શરત પર.
1: કઈ છે વળી પાછી શરત?
0: જો, ટાઉન હોલમાં શહેરના બધા આગેવાનોને બોલાવીને તમારા અભિનંદન સમારોહ ગોઠવીશ. તમારે આ તો માનવું જ પડશે.
1: મારા ઓનરરી મેજિસ્ટ્રેટ બનવા બાબતે આ બધું શું કરી રહ્યા છો તમે?
0: અરે બનવા બાબતે નહીં, જીતવા માટે.
1: શું આ બધું જરૂરી છે?
0: અરે ભાઈ, મારી સંતુષ્ટિ માટે જરૂરી છે.
1: સારું, તો પછી જેવી તમારી મરજી. શાસ્ત્રીજી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું.
0: પૂછો ને ભાઈ.
1: શું તમને ઈર્ષા નથી આવતી?
0: ઈર્ષા કેમ?
1: આ પદ તમને ન મળ્યું અને મને મળ્યું, એટલા માટે.
0: અરે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આપણા બંનેની વચ્ચે આવીને બાજની જેમ આને ઝૂંટવી ના ગયો, એ જ મારા માટે તો સંતોષની વાત છે.
1: અલ્લાહની મહેરબાનીથી આપણે બંને ખુશળ રહીએ.
0: હા, એ ભગવાનની કૃપાથી જ આપણે બંને આટલી પ્રગતિ કરી શક્યા.
1: પ્રગતિના પંથે લઈ જાય કે પતનના માર્ગે પછાડે, આ બધું જ એ અલ્લાહની મહેરબાનીથી જ થાય છે. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ હિમ.
0: તમે અલ્લાહ કહો અને હું ઈશ્વર કહું, તમે રહીમ કહો હું રામ કહું, બધું જ ઉપરવાળાની કૃપાથી જ છે ને. પણ એ આપણા બંનેના જીવનમાં કેવી રમત રમે છે જોયું છે ને?
1: શું અલ્લાહ આપણી સાથે રમત રમે છે?
0: બેશક રમી રહ્યો છે, નહીં તો ઓનરરી મેજિસ્ટ્રેટ બનવાની ઈચ્છા આપણા બંનેમાં એક સાથે જ કેમ પેદા થઈ?
1: આ બધો તમાશો લોયર નરસરાજુએ કર્યો છે.
0: શું ખરેખર તેણે કર્યો હતો?
2: મિસ્ટર હુસેન, તમારી ઉંમર કેટલી છે?
1: ગયા જુલાઈ મહિનામાં 50 પૂરા થયા.
2: ગુડ. એક નાનો સવાલ પૂછું છું, આ 50 વર્ષોમાં તમે શું મેળવ્યું અને કેટલું મેળવ્યું?
1: એટલું જ જેટલી અલ્લાહની મહેરબાની થઈ.
2: અલ્લાહએ જેટલી આપી એટલી સંપત્તિ કમાયા, બરાબર? અરબ કન્ટ્રીને કાર્પેટ એક્સપોર્ટ કરીને 2 મહેલ બનાવ્યા, વકફ બોર્ડના અધ્યક્ષ બનીને ખુદાની સંપત્તિ બચાવી, 3 બાળકોને જન્મ આપ્યો, 2 પત્નીઓને તલાક આપ્યા, બસ આટલું જ ને?
1: મેં જે કંઈ પણ કર્યું તે ન્યાયને અનુસાર જ કર્યું છે.
2: જી હા સાહેબ, હું પણ એ જ કહું છું કે તમે ન્યાય અનુસાર જ જીવન વિતાવ્યું છે, એટલે હવે તમે ન્યાયમૂર્તિ કેમ ના બની શકો? આજ તો મારો સવાલ છે.
1: નરસરાજુ, તમે જે કંઈ કરી રહ્યા છો તે મને સમજાતું નથી.
2: વેરી સિમ્પલ, ઓનરરી મેજિસ્ટ્રેટની તક મળી રહી છે, અરજી મોકલી આપો.
1: શું હું અરજી મોકલું?
2: જી હા, ટ્રાયર લક, એડવાન્સ તરીકે વકીલ ફી ચૂકવી દો, પછી આગળ બધું હું જોઈ લઈશ.
1: ફીની શું વાત કરો છો? બ્લેન્ક ચેક આપી દઈએ, પણ અમે જ્યારે મેદાનમાં આવીએ છીએ ત્યારે જીત અમારી જ થવી જોઈએ, એ અમારી પ્રેસ્ટીજની વાત છે.
2: તમે પોતે જોઈ લેજો ને કે વકીલ નરસરાજુની તાકાત શું છે. જો મારો ક્લાયન્ટ જીતે તો એમ જ સમજું કે હું પોતે જ જીતી ગયો.
0: તો તમારું કહેવું એમ છે કે જો હું જીતી જાઉં તો તમે તમે તમારી જીત માનશો?
2: એમાં કહેવાનું શું, એ સાચું જ છે.
0: તો મારી જીત પર તમને કોઈ શંકા તો નથી ને?
2: શું કહો છો, જો તમે ઈચ્છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપીશ, મને કોઈ ડાઉટ નથી. કોઈની સાથે શરત લગાવું બોલો. જો કે હમણાં મને પૈસાની થોડી તકલીફ છે, થોડા પૈસા હાથમાં આવી જાય તો.
0: અરે આ રીતે તમારે કટાક્ષ કરવાની જરૂર નથી નરસરાજુ. તમે જેટલી આશા રાખો છો તેનાથી વધારે હું તમને આપી શકું છું, પણ એ ઓનરરી પદ મને મળવાની ગેરંટી શું?
2: ન્યાયશાસ્ત્રનું જ્ઞાન હોય કે ના હોય, પણ જે વ્યક્તિ સરકારને લાલચમાં ફસાવી શકે છે તે વ્યક્તિ પદને પોતાના હાથમાં લઈ શકે છે. તમારે શું કમી છે? શ્રી વેંકટેશ મંદિરના સંઘના અધ્યક્ષ છો, તમે દાન ધર્મ કરતા વધારે આનંદથી જીવી રહ્યા છો, કલેક્ટરને પણ તમે ઓળખો છો.
0: એટલે તમારું કહેવું એમ છે કે હું પ્રયત્ન કરી બતાવું?
2: મારા કયા મુજબ કરી જાઓ, જીત ચોક્કસ થશે. આપણે તો ભાઈ જાળ નાખી તેમાં 2 મોટી માછલીઓ ફસાઈ ગઈ, બંનેમાંથી કોઈ પણ જીતે આપણું શું બગડવાનું છે? જીતશે તો મારો જ માણસ. રમત પૂરી થાય એ પહેલા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકને ઓર્ડર મળે એ પહેલા, બની શકે એટલા પૈસા હું

0: કમાઈ લઈશ. આ યોગ્ય છે કે અયોગ્ય છે એ તો નથી, જો જીતી જશે તો બધું માન્ય થશે અને બાજી ઊંધી પડી જશે તો બધું ખોટું સાબિત થશે. આ તો જીવન છે, જીવનનો ધંધો છે, જીવવાની લાલસા છે. ઓકે, નેક્સ્ટ સીન ક્યાં છે? તહા હુસેનને જિલ્લા જજને ત્યાં મોકલું છું.
1: Who is there? Oh, Hussain sir. આવો આવો આવો, પધારો. ટોમી, ટોમી બી સાયલન્ટ. આ મારા મિત્ર છે.
2: જી હા, હવે હું ખરેખર તમારી મિત્રતા માટે જ આવ્યો છું.
1: જજ અને પોલીસવાળા સાથે દોસ્તી કરવી નહીં. કોણ જાણે તેઓ ક્યારે અને કેવું બિહેવ કરે, એમને પોતાને જ ખબર નથી હોતી.
2: પણ તમે તો હંમેશા જ મારી સાથે એક સરખો જ વ્યવહાર કરો છો. તમે મને માન સન્માન આપ્યું છે, બધા લોકો વચ્ચે મારું માન વધાર્યું છે.
1: તમે ખરેખર એક સજ્જન માણસ છો સાહેબ, તમે તેને લાયક છો, એટલે મેં તમને માન સન્માન આપ્યું છે.
2: થેન્ક યુ સર. તમે મને જ્યારે ઓનરરી મેજિસ્ટ્રેટ પદ માટે એપોઇન્ટ કરશો ત્યારે તમારી આ વાતનું વજન ઘણું બધું વધી શકે છે.
1: હુસેન સાહેબ, મારે એપોઇન્ટ કરવાથી કે નહીં કરવાથી કંઈ નહીં થાય. એપોઇન્ટ કરનાર તો મંત્રીજી છે, તોય તમારું વ્યક્તિત્વ તો તમારું જ છે.
2: પણ ભલામણ તો તમે જ કરો છો ને, મારી ભલામણ કરશો ને?
1: આમ ઓપનલી પૂછવું ના જોઈએ. હા
2: તો નહીં પૂછું સર, પણ તમે જે કહેશો તે જ કરીશ.
1: આ તો સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ વાત છે, મારાથી કોઈને કંઈ ના કહેવાય.
2: સોરી સર, તમે મારી મદદ કરો કે ના કરો પણ હું તમારો આભાર માનું છું. જો હું ઓનરરી મેજિસ્ટ્રેટ બન્યો તો આપણી ન્યાય વ્યવસ્થામાં તમારા જેવા મહાનુભાવો મારા જેવા વ્યક્તિના આદર્શ રહેશે.
1: થેન્ક યુ.
2: વકીલ સાહેબ, નર્સ રાજુજી.
0: શું વાત છે હુસેન સાહેબ?
2: જજ સાહેબે સ્પષ્ટ રીતે કોઈ વાત ન કરી.
0: ઇન્કાર કર્યો કે શું?
2: એ પણ નહીં.
0: ફાઇન, તો એમ સમજી લો કે અડધી લડાઈ જીતી ગયા. તેમણે તેમની વાતોમાં કંઈક તો ઇશારો આપ્યો હશે ને?
2: હા, ઇશારો તો આપ્યો છે. હા, એક વાત કહી હતી એમણે. એમણે કહ્યું હતું કે મંત્રી મહોદય પોતે અપોઇન્ટ કરશે.
0: એમની વાતનો શું અર્થ છે સમજ્યા? મંત્રી મહોદયને મળો, તેમને પત્ર, ફૂલ, પુષ્પ, ગિફ્ટ વગેરે જેટલું અપાય એટલું આપી દો અને ઓર્ડર લઈ લો. આ જ તો એમની વાતનો અર્થ છે.
2: શું એ એક વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો છે?
0: આ મચરજમાં પડીને કંઈ ઊંધું ચત્તું ના કરી બેસતા. જલ્દીથી જઈ અને મંત્રી મહોદયને મળવાનો પ્રયત્ન કરો. હા, ઓલ ધ બેસ્ટ. કેમ શાસ્ત્રીજી, તમે મંત્રી મહોદયને મળવા નથી જતા?
3: જી ના.
0: તો શું તમે બેઠા બેઠા ચાવી તો નથી ફેરવી રહ્યા ને?
3: ના, એવું પણ નથી.
0: બહુ સરસ. તમે પર્વત પાસે નહીં જાઓ અને પર્વત તમારી પાસે નહીં આવે તો આગળ કામ કેવી રીતે થશે? તમે કહેલું સાથે રહીને કામ આગળ વધારીશું, પણ તમે તો મળતા જ નથી. હું તમારી વાત સમજી નથી શકતો.
3: મને ખબર ન હતી કે ટાહા હુસેને પણ અરજી કરી છે. આ ઉતાવળમાં, લાલચમાં આવીને મેં પણ અરજી કરી દીધી. હવે પેપર્સ પાછા લેવા તો ઠીક નહીં લાગે એમ વિચારીને ચૂપ બેસી રહ્યો છું. તે એની જ મેળે આવશે તો તેને સ્વીકારીશ, પણ અયોગ્ય લોકોના પગ તો નહીં જ પકડું, નકામી મહેનત નહીં કરું. બાય ધ વે, એ જ સાચો વકીલ હોય છે એ સમયસર નિર્ણય લે છે. ચોક્કસ સમયે જ પ્રહાર કરનાર સક્ષમ વકીલ છે. પરંતુ કૃપા કરીને મારી અને હુસેન વચ્ચે મતભેદ ના કરાવશો. એ મુસલમાન છે અને હું હિન્દુ છું, પણ અમે બંને ભારતીય છીએ, ભાઈ ભાઈ છીએ. પહેલા અંગ્રેજોએ વેપારના નામે અલગ કર્યા અને હવે અધિકારના નામે સગા સંબંધીઓ જ ખાઈ ખોદી રહ્યા છે.
0: ગોપાલ શાસ્ત્રી, કેવી હોશિયારીથી તમે નીકળી ગયા. મારું રહસ્ય તમે પકડી પાડ્યું ખરું. ઠીક છે, તમે તો નીકળી ગયા,

0: અને હવે તો હુસેનભાઈ પણ મારા ખિસ્સામાં છે. થોડા સમય માટે તમને હું મારી ચેકબુક સમજીશ. અરે હુસેન સાહેબ, તમે જો આ વાત સાંભળશો ને તો બ્રેક ડાન્સ કરશો.
1: અરે આ ઉંમરે બ્રેક ડાન્સ કરીશ તો મારો જ પગ ભાંગી જશે.
0: પગ તૂટી જાય કે પરસેવો છૂટી જાય, પણ આ ન્યૂઝ સાંભળતા તો તમે ઉછળવા જ લાગશો.
1: કયા વગર તમે મને ટેન્શન આપો છો.
0: કહું છું, એ જ કહું છું, તમારા પ્રતિસ્પર્ધીને મેં ખસેડી લીધા છે.
1: શું શું કહ્યું તમે?
0: ગોપાલ શાસ્ત્રી દ્વારા કેવડાવી દીધું છે કે તેમને ઇન્ટરેસ્ટ નથી. હવે લાઈન ક્લિયર છે. હવે જાઓ, મંત્રી મહોદયને મળો અને ઓર્ડર લઈ લો. બસ આટલું જ.
1: શાસ્ત્રીજી વચ્ચેથી ખસી ગયા છે?
0: હા, આ પદ માટે તમે જ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય છો એમ મેં તેમને કહ્યું.
1: ઓહ.
0: અને એવું પણ કહ્યું કે તેમને ઓર્ડર મળે તે ન્યાયમાં નહીં હોય. જો કોન્ટેસ્ટ કરશો તો પણ તમારું જીતવું મુશ્કેલ છે.
1: થેન્ક્સ રાજુજી. આજ સુધી મને અંદર ને અંદર એવું દર્દ રહ્યું છે કે શાસ્ત્રીજી મારી સામે ઊભા છે, પણ હવે એ દર્દ અને સંકોચ દૂર થઈ ગયા છે.
0: મેં તમારા રસ્તાની અડચણ દૂર કરી છે, તમારો ભાર ઉતારી દીધો છે, એટલે હવે મારી રકમનું વજન વધારવું એ પણ તમારું જ કામ છે.
1: ખુશીથી વધારી સાહેબ, ચિંતા ના કરશો.
0: હુસેન સાહેબ, તો એ આનંદની વાત હશે.
1: આભાર આભાર. યા અલ્લાહ, આ શું થઈ રહ્યું છે?

0: મંત્રી મહોદયને સલામ.
1: શું હુસેન સાયલુ તમે જ છો?
0: જી હુજુર.
1: શું તમારા શહેરમાં કાર્પેટની કંપની છે?
0: જી હુજુર, એ કંપની મારી જ છે.
1: તો તમે કાર્પેટના વેપારી છો? એકવાર મારા ઘરે આવી જાઓ, હું મારા રૂમમાં એક કાર્પેટ લગાવવા ઈચ્છું છું.
0: હું તમારા ઘરમાં કાર્પેટ લગાવીને જ આવી રહ્યો છું.
1: એમ? ઓહો, તમે તો મારાથી પણ ફાસ્ટ લાગો છો. શું તમે કાર્પેટના વેપાર સિવાય બીજું પણ કંઈ કરો છો?
0: ક્યારેક ક્યારેક સમાજ સેવા પણ કરું છું.
1: એમ? ઠીક છે, તો તમે પણ અમારી જાતિના જ છો એમ ને? કઈ કઈ સેવાઓ કરો છો? દારૂનો વેપાર કે ચીટફંડ કંપની છે કે હોટલ ક્લબ કે વિડીયોની દુકાન?
0: વકફ બોર્ડનો અધ્યક્ષ છું સાહેબ.
1: કેટલી બચત થાય છે મહિને?
0: બચત નથી થતી મહિને, લગભગ 10,000 મારા હાથમાં આવે છે.
1: તોય એ નોકરી તો નથી ને? સારું, હવે એ તો કહો તમે કઈ કઈ સેવા કરી શકો છો? અને આનંદની વ્યાખ્યા તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે ને, તો એ તો કહો મહિને તમારો ખર્ચ કેટલો હશે?
0: સાહેબ, એ જ 20-25 હજાર.
1: 20-25 હજાર એટલે કે વર્ષમાં 3 લાખ. 3 લાખ? 3 લાખ રૂપિયા મારા ઘરે મોકલી દો અને ઓર્ડર લઈ જાઓ.
0: 3 લાખ? ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
1: જુઓ, મારી પ્રજા સેવા હાઈ લેવલની છે એટલે ખર્ચા પણ હાઈ લેવલના જ હોય ને. જલ્દી બોલો, તમારી ઈચ્છા છે કે નહીં? ત્યાં લોકો મારી રાહ જોઈને બેઠા છે. આ મારો લોકસંપર્કનો સમય છે.
0: જી જી, સારું સાહેબ, ઓર્ડર અપાવી દો.
1: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી તમને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈ ચિંતા ના કરો, જાઓ જાઓ, તમે તમારા શહેરના લોકોની સેવા કરો.

0: अरे हुसैन साहब, अरे ओ हुसैन साहब, आ बाजू आ बाजू, जाने कितली बाजू। हो तमारी राह जोता जोता तो मारा पगनी कड़ी थई गई।
1: તમે જ કહેલું કે હું એકલો જાઉં।
0: તદ્દન સાચું, એકલામાં જ કોઈ પણ વાત વિના સંકોચે કરી શકાય છે, એકદમ ખુલ્લા મને વાત થાય છે। સારું, હવે એકો તમારા કામનું ફળ કાચું નીકળ્યું કે પાકું?
1: 3 લાખ।
0: 3 લાખ? અરે માનવામાં નથી આવતું, તમે તમે ખૂબ જ લકી છો હુસેન સાહેબ। આફ્ટર ઓલ 3 લાખ તો એક જ મહિનામાં કમાઈ લેવાય।
1: શેનાથી કમાઈ લેવાય?
0: ક્રિમિનલ એટલે કે કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી વસૂલી શકાય।
1: અલ્લાહના માર્ગે શૈતાનના રાજ્યમાં જવા માટે આ જ તો એક નજીકનો રસ્તો છે ને?
0: મિસ્ટર હુસેન, એક વાત કહું, સાંભળી લેજો। રાજપથ પર જનાર ક્યારે રાજા નથી બની શકતો, આડા રસ્તે ચાલનારને કોઈ અડચણ આવતી નથી।
1: વકીલ સાહેબ, જ્યારે આપણે ચાની કેટલીએ ઊભા હોઈએ ત્યારે આપણે ચા જ પીવી જોઈએ, દારૂ મંગાવવો યોગ્ય નથી। તેવી જ રીતે જ્યારે અલ્લાહના રાજ્યમાં રહીએ છીએ ત્યારે તેમની વાત સાંભળવી પડશે। અંધકારમાં અટવાઈને અય્યાશીના શિકાર થવું એ ઠીક નથી। તમારી દ્રષ્ટિ જુદી છે અને મારી દ્રષ્ટિ જુદી છે। ગુડ બાય।
0: અરે અરે અરે અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો હુસેન સાહેબ, અરે તમારે મને આમ છોડીને, અરે અરે તમારે મને આમ છોડીને ના જવાય। અરે જો તમે મારા માર્ગે નથી આવી શકતા તો હું તમારા માર્ગે આવી જઈશ। તમે મેજિસ્ટ્રેટ છો અને હું એડવોકેટ વકીલ છું, આવું કઈ રીતે ચાલે?
1: શાસ્ત્રી, આજ થયું, રાજુએ એપ્લિકેશન મોકલી દીધી, તમે વચ્ચેથી ખસી અને મને સ્પર્ધામાં ઉતાર્યા વગર મને પદ અપાવ્યું।
2: હું તો વચ્ચેથી ખસી ગયો, પણ ફાયદો શું થયો? તમે તો ખર્ચથી બચ્યા નહીં ને?
1: હા, ખર્ચ થયો પણ વધ્યો નહીં। જો તમે સ્પર્ધામાં રહેત તો એ મંત્રી હજુ વધુ 3 લાખ રૂપિયા વસૂલ કરત।
2: એ જ તમારું કેરેક્ટર છે, અંધકારમાં પ્રકાશ જુઓ છો, ખરાબમાં સારું જુઓ છો, આનંદમાં દુઃખ દેખાય છે તમને, ઠીક છે? કાલે જ શપથ લઈ રહ્યા છો ને?
1: મૌલવી સાહેબનું કહેવું છે કે મુહૂર્ત સારું છે।
2: હુસેન, તમે તો ધર્મ કે મજહબથી દૂર રહેતી વ્યવસ્થાના માનીતા દીકરા છો, આત્મગત સંસ્કારના વારસદાર છો। તમે ઉચ્ચ મેજિસ્ટ્રેટના આસન પર તમારું બેસવું ન્યાયસંગત અને યોગ્ય લાગી રહ્યું છે। ગુડ લક।

0: કોન્સ્ટેબલ કહો, આ વૃદ્ધ માણસે શું ગુનો કર્યો છે?
1: ગંભીર અપરાધ છે સાહેબ. મેઇન રોડ ઉપર લાલ બહાદુર જંકશનની જમણી બાજુએ છોકરીઓની શાળા આવેલી છે. એના ગેટની પાસે 5 વાગે જ્યારે ઘણો બધો ટ્રાફિક હોય છે, આ ડોસો લાજ શરમ વગર પેશાબ કરી રહ્યો હતો. હજુર, કેવું ગંદુ કામ કહેવાય. આ રોડની સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે. યોર ઓનર, જો આ ડોસાને મોટો દંડ થશે ને તો તેમાંથી ઘણા બધા લોકો પણ બોધપાઠ લઈ શકે.
0: કેમ માશય, તમને તમારો ગુનો કબૂલ છે?
2: ના, મને કબૂલ નથી બાબુજી.
1: એ ડોસા, આ માથાકૂટ ના કર. સાહેબને બાબુ બાબુ ના કહેવાય. સર કે સર.
2: જી સર, સર જી, હું ક્યાં ગાબુ કરું છું? હું તો બાબુ કીને કહી રહ્યો છું. શું આ ખોટું છે બાબુજી? એમને જોઈને મને એમ લાગે છે કે હું મારા નાના ભાઈને જોઈ રહ્યો છું.

0: વાહ વાહ, સંબંધ પણ બાંધી લીધો એમની સાથે. અરે ભાઈ, આ કોર્ટ છે, ઘર નથી. સર બોલો સર.
1: હા હારો, સર સર સર.
0: પહેલા તમે તમારો ગુનો કબૂલ કરો, મેજિસ્ટ્રેટ સાહેબ જે પણ દંડ ફટકારે એ ભરો અને અહીંથી રવાના થાવ.
1: અરે પણ મેં ખરેખર કોઈ ગુનો કર્યો નથી, તો દંડ કેમ ચૂકવું?
0: એક થપ્પડ લગાવી દઈશ ને તો મગજ ઠેકાણે આવી જશે. તમે તમારા મનમાં સમજો છો શું? હે
2: કોન્સ્ટેબલ, પબ્લિક કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે એક અપરાધીનું અપમાન કરવું એ શું ગુનો નથી?
0: સોરી સર.
2: તમને 1000 રૂપિયા દંડ કરું છું.
0: અરે સાહેબ, સાહેબ મારા પર દયા કરો. અરે સાહેબ, મારી નોકરી જશી હશે. સાહેબ મારા પર દયા કરો.
1: બાબુજી, આટલા પસંદ માણસની આંખમાંથી એક સ્ત્રીની જેમ આંસુ ટપકી રહ્યા છે. દયા ભાવ રાખો બાબુજી.
2: આ માણસ તમારા ઉપર અપરાધ લગાવી રહ્યો છે અને તમે એના પર દયા બતાવો છો?
1: બુજી, મેં આ મને વિનંતી કરી હતી. ખરેખર મેં કોઈ ગુનો કર્યો નહોતો.
2: તમે રોડ ઉપર દૂષણ કર્યું છે એટલે.
1: હું બાબુજી, હું ગામડાનો માણસ છું, પાછો ઘરડો છું, મને ડાયાબિટીસ છે. તમે તો જાણો છો કે ડાયાબિટીસ વાળો માણસ ખૂબ જ હેરાન થાય છે. બાબુજી, આ શરીરની ગંદકી નહીં કાઢીએ તો બીજી મોટી માંદગી થઈ જશે. અહીં એટલા માટે આ મોટા શહેરમાં મને ક્યાંય મૂતળી દેખાઈ નહીં થઈ. અરે બાબુ, ચારે બાજુ દુકાનો છે, ઇમારતો છે, જ્યાં પણ જોઉં માણસ માણસ દેખાય છે. મારી મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી, તો હું શું કરું બાબુજી? જો આ મારો ગુનો છે તો આ ગુનાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. તમારે તેમને સજા કરવી જોઈએ.
2: આ ગ્રામીણ સજ્જનની વાતોની સચ્ચાઈ અદાલત માને છે. હું પોલીસ વિભાગને આદેશ આપું છું કે જ્યાં સુધી શહેરમાં નગરપાલિકા ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ ન કરે, ત્યાં સુધી આવા પ્રકારના ગુનેગારો પ્રત્યે કડકાઈ રાખવી નહીં. નગરપાલિકાને આદેશ આપવામાં આવે છે કે આ બાબતે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની વિગતો 1 મહિનામાં કોર્ટમાં રજૂ કરે.
1: બાબુજી, તમે તો સાચે ન્યાયના દેવતા છો બાબુજી.
0: સર સર, મારી નોકરી બચી છે, હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.
2: ધ કોર્ટ ઇઝ એડજર્ન ફોર ધ ડે.

0: મેજિસ્ટ્રેટ સાહેબ.
1: શાસ્ત્રી, હમણાં હું હુસેન ભાઈ છું. તમારો ભાઈ કેવો છે મારો ચુકાદો?
0: મારા મતે વૃદ્ધને દંડ ફટકારીને એ પૈસા નગરપાલિકા પાસેથી વસૂલ કરવા જોઈતા હતા.
1: જો વૃદ્ધને દંડ ફટકારત અને દંડ બીજો કોઈ ચૂકવે તો પણ એ વૃદ્ધ તો દોષિત ગણાતા જ ને. મારું માનવું છે કે આપણા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા સરકારના અધિકાર નીચે કચડાઈને ભૂક્કો થઈ રહી છે. મારો અભિપ્રાય છે કે નાગરિકોને ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડ્યા વગર વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ નહીં કરવો જોઈએ.
0: હુસેનભાઈ, ખૂબ જ નક્કર વાત કહી તમે.

0: ચૂડામણી, જો મને આજે કેટલો સંતોષ છે, કેટલો આનંદ છે.
1: કેમ, તમારી પસંદનું શાક બનાવીને ખવડાવ્યું એટલે, કે પછી આ મીઠું પાન બનાવીને ખવડાવી રહી છું એટલે આનંદ છે?
0: અરે, આમાં પાનની ક્યાં વાત આવી? પાન તો એક સામાન્ય ચીજ છે.
1: સામાન્ય ચીજ? હું કેટલા પ્રેમથી તમારા માટે પાન બનાવું છું અને તમે એને સામાન્ય ચીજ કહો છો? હા, પત્ની ગમે એટલું કરે ને તોય કોઈ યશ ના મળે. બધા પુરુષો સરખા જ હોય છે.
0: બધા પુરુષો માટે આવું કહેવું યોગ્ય નથી. એટલે મારા મિત્ર ટા હુસેન જેવા લોકો પત્નીના હાથનું પાન પણ નથી ખાતા અને તેથી તેમને આવું સાંભળવાની નોબત પણ નથી આવતી.

0: હા, ખરા સમયે તમે યાદ અપાવી. હું તમને તમારા મિત્ર વિશે જ કંઈક કહેવાની હતી.
1: શું
0: તમે જાણો છો મને કેટલું દુઃખ છે.
1: અરે કઈ વાતનું દુઃખ અને શા માટે?
0: તમારા એ મિત્ર પાસે નાના નાના ગુનેગારો જાય છે, જેવા કે રસ્તાની બાજુએ ગાડી પાર્ક કરનારા, જેમની પાસે લાયસન્સ ના હોય, દારૂ પીને જે ગાડી ચલાવતા હોય, અને એ ફેરિયાઓ જે તેમની લારીથી ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા નાના ગુના કરનારા લોકોને ત્યાં લાવવામાં આવે છે.
1: હા, આવા જ લોકોને હુસેન પાસે લાવવામાં આવે છે.
0: હા સારું, પહેલાં એ કહો કે જે લોકો તમારા મિત્રની કોર્ટમાં જાય છે તેઓ પહેલાંથી જ પોલીસવાળાને પૈસા નક્કી કરી ચઢાવો કરીને કોર્ટમાં પ્રવેશે છે, અથવા તો પછી હિસાબ કિતાબ થાય છે. બોલો, એ સાચું છે કે ખોટું છે?
1: હા, મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે.
0: સાચું પૂછો તો આ કોર્ટનું નાટક માત્ર એક દેખાડો છે. આના પહેલાં દંડ તેના ગુના મુજબ નહીં પણ રકમના વજન મુજબ થતો હતો.
1: ના, હવે આવું નથી. જે ગુનેગારો આવે છે તેમને મારો મિત્ર ગુના મુજબનો જ દંડ ફટકારે છે. પોલીસ, સબ ઇન્સ્પેક્ટર બધા જ મોઢું લટકાવીને પાછા જાય છે. વકીલના ચહેરાઓ તો પીડા પડી ગયા છે મારા મિત્રના કારણે. અરે આટલા દિવસો પછી હવે ન્યાય દેવતા ખુશ છે.
0: એનું તો મને દુઃખ છે.
1: અરે સાચો ન્યાય મળે ત્યારે ખુશ થવું જોઈએ. દુઃખ શેનું છે એ તો કે.
0: ન્યાયના નામે કાલે કોર્ટમાં આપણા દીકરાને કઈ કઈ સજા મળશે એ કોણ જાણે.
1: અરે સારી રીતે સમજાવો, મને કઈ સમજાયું નહીં.
0: આપણા કિરીટને પોલીસ ઇન્સ્પેક્ટર રેડીએ એક ગુના માટે બુક કર્યો છે.
1: હા, એવો તે શું ગુનો કર્યો છે કિરીટે?
0: આ બસ સ્ટેન્ડ નજીક કાર ઊભી રાખીને કિરીટ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ગાડી હટાવવાનું કહ્યું. કિરીટને લાગ્યું કે તેના મિત્રની સામે ઇન્સ્પેક્ટરે તેનું ઇન્સલ્ટ કર્યું છે. બસ વાત આગળ વધી ગઈ અને ઇન્સ્પેક્ટરે કેસ બનાવી દીધો.
1: બસ આટલી જ વાત છે. મને એમ કે કોઈ મોટું નુકસાન થયું છે. હેરાન થવાની જરૂર નથી, આ એટલો મોટો ગુનો નથી. જો કોર્ટને તેનો વાંક જણાશે તો નાની વોર્નિંગ આપીને પાછો મોકલશે, એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ આ હુસેન સાથે વાત કરવાનું મારા પર દબાણ ના કરીશ.
0: તમારા માટે તો આ કશું જ નથી. મિત્ર સાથે વાત નહીં કરું.

0: વકીલ સાહેબ, આ કેસમાં તો તમારા મિત્રના દીકરાનો જ ગુનો છે. જોઈએ હવે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ શું કરે છે. જેમ બધા ગુનેગારોને દંડ ફટકારે છે તેવું થશે કે નહીં? વકીલ સાહેબ, હું જાણતો નથી કે ન્યાય મોટો છે કે મિત્રતા.
1: અરે, આ લોકો સગા સંબંધીઓને થાળીમાં પીરસે છે અને બહારના લોકોને પતરાળામાં. આ જમાનો એવો છે, દૂર દૂરની ઓળખાણ કાઢીને લોકો મળી લે છે મેજિસ્ટ્રેટ સાહેબને, પોતાની સ્વાર્થ પૂર્તિમાં લાગેલા રહે છે ઘણા. હવે જોવાનું એ રહે છે કે મેજિસ્ટ્રેટ ત્રાહા હુસેન ગોપાલ શાસ્ત્રીના દીકરાને શું સજા આપે.
2: ગુડ મોર્નિંગ સર.
3: આ શું કિરીટ, તું કઠેડામાં?
2: યસ આઈ યોર ઓનર. ઇન્સ્પેક્ટર સાહેબે મારી રિક્વેસ્ટ માની નહીં અને ગુનેગાર બનાવીને કોર્ટમાં લઈ આવ્યા.
3: ઇન્સ્પેક્ટર
4: જી,
3: આ વિશે તમારું શું કહેવું છે?
4: સર, અમારા હેડ કોન્સ્ટેબલે પણ રિક્વેસ્ટ કરી કે સર, ગાડીને એક કિનારે લાવો. પણ આમણે તો વચ્ચેથી ગાડી ખસેડી જ નહીં ને. એટલું જ નહીં, પાછું અમારા પોલીસ વિભાગને પણ અપમાનજનક શબ્દો કયા.
3: હે ખુદા, મારા કારણે કોઈની સાથે અન્યાય ન થાય, હું કોઈ ખોટો ચુકાદો ન સંભળાવું. તું રહેમ કર મારા ઉપર.
5: જે લોકો કોર્ટમાં આવે છે તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના ગુના વિશે વિચારો, ન્યાય દેવતાને બચાવો.
3: મિસ્ટર કિરીટ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના.
3: તમારા તરફથી કોઈ વકીલ છે?
2: મારે કોઈની જરૂર નથી.
3: તો તમે જે ગુનો કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે?
2: આ બધા આરોપ ખોટા છે.

0: એ હેડ કોન્સ્ટેબલે મારી પાસે લાંચ માગી. મેં ઇન્કાર કર્યો. આ ઇન્સ્પેક્ટરે પણ મને આવીને ધમકાવ્યો. મેં ટેક કેર કર્યું એટલે એ મને કોર્ટમાં ઢસડી લાવ્યા.
1: ડ્યુટી બજાવી રહેલા ઓફિસર ઉપર તમે તહોમત લગાવી રહ્યા છો. તમે આનું પરિણામ શું થશે એ જાણો છો?
0: ના ના, જો આવું બોલવું ખોટું છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું અંકલ.
1: હુ ઇઝ યોર અંકલ?
0: આઈ એમ સોરી સર.
1: ઇન્સ્પેક્ટર, યુ કેન પ્રોસીડ.
2: યસ યોર ઓનર. એ સમયે આ શખ્સ નશામાં હતો અને એની સાબિતી છે તેની સીટની પાસે પડેલી દારૂની અડધી ખાલી થયેલી બોટલ. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ તે ગુનો છે. ઉપરથી આ મિત્ર પાસે લાયસન્સ પણ નથી.
0: હુસેન અંકલ, આ ઇન્સ્પેક્ટર તદ્દન જુઠ્ઠો છે અને આ સાક્ષી પણ એક ચોર છે. આ બધા જુઠ્ઠા છે. આ એક ષડયંત્ર રચ્યું છે ઇન્સ્પેક્ટરે.
1: મોડું સંભાળીને વાત કરો. આ કોર્ટ છે, પદનું માન જાળવતા શીખો.
0: સોરી સર, મારું સ્ટેટસ, મારું ક્વોલિફિકેશન, પેરેન્ટ,
1: એ ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવચેત રહેવાની જરૂર હતી. હું આ ગુના બદલ તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારું છું. દંડ નહીં ભરો તો તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. કોર્ટનો આ જ ચુકાદો છે.
3: હવે જોઈને તમારા મિત્રની મિત્રતા, મારી વાત તો સાંભળી નહીં. મિત્ર મિત્ર કહેતા કેવા હવામાં ઉડતા હતા.
0: માં એ ફ્રેન્ડ નથી, બ્રધર છે.
3: એ જ બ્રધરે જુઓ કેટલું અપમાન કર્યું છે. ફલાણા શાસ્ત્રીના દીકરાને દંડ થયો છે
0: અને મારા માટે તો ડૂબી મરવા જેવું થયું.
3: એને મેજિસ્ટ્રેટની પદવી મળી તે કેટલા ખુશ થયા હતા તમે, જાણે કે એ પદવી તમને જ ના મળી હોય.
0: હા, સન્માન સમારંભ ગોઠવ્યો, ફૂલોના હાર પહેરાવ્યા, પોતાના પૈસા ખર્ચ્યા.
3: ગમે તેમ તોય તે છે અને આપણે બંનેમાં ફેર છે.
0: વિચારી લો પાપા, આટલી નાની અમથી વાત ઉપર દંડ ફટકારનાર અને આપણા પરિવારની આબરૂ કોર્ટમાં ઉછાળનાર તમારો સાચો મિત્ર હોઈ શકે? મારું તો એટલું જ કહેવું છે કે તમે હુસેન સાથે કોઈ સંબંધ ન રાખો.
3: અને હા, એ ઘરનો કાગડો પણ આગળ બેસવો ના જોઈએ.
0: તમે તમારી મિત્રતાને કબરમાં દાટી દો.
3: કોઈ સમારંભમાં મળી જાય ને તો તમે એને ઓળખતા જ નહીં.
4: બસ બંધ કરો તમારો આ બકવાસ. હું કંઈ પણ સાંભળવા માંગતો નથી.
5: ગોપાલ શાસ્ત્રીજી, અમે તાહા હુસેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. આપ એ કાર્યક્રમની અધ્યક્ષતા કરો એવું અમારું આપને નિવેદન છે.
4: જો અશક્ય નહીં બને, કારણ કે એ દિવસે હું બહારગામ હોઈશ.
6: તો સર, તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
4: જો તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
5: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
0: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ તમે બધા જઈ શકો છો.
6: શાસ્ત્રી સાહેબ, મેં તો સાંભળ્યું છે કે શાસ્ત્રીજી અને હુસેન સાહેબ બંને ભાઈ જેવા છે.
0: પાંડવ અને કૌરવ પણ ભાઈ ભાઈ હતા ને.
4: તમે લોકો વાતને ખોટી રીતે આગળ ના વધારો. મેં કહ્યું ને કે હું સમારંભમાં નહીં આવી શકું, કોઈ જરૂરી કામ છે.

0: శాస్త్రీ, శాస్త్రీ, గోపాల్ శాస్త్రీ.
1: હા આવું છું.
2: ઉભા તો રહો, કેમ આટલી ઉતાવળ છે, ક્યાં જાવ છો?
1: અરે હુસેન આવ્યો છે મણી, બારણું ખોલવા જાઉં છું.
2: ગમે તેટલું કહો, સાંભળતા જ નથી. તમારે જઈને બારણું ખોલીને સ્વાગત કરવાની જરાય જરૂર નથી. હું જાઉં છું, તમે બેસો જમવા. કોણ છે?
1: હું છું ભાભી, તહા હુસેન.
2: ઓહો, મેજિસ્ટ્રેટ સાહેબ, બોલો કેમ આવવું પડ્યું?
1: આજે મારા કરીમનો જન્મદિવસ છે ભાભી. તમે શાસ્ત્રીજી અને કિરીટ,

0: બધાએ સાંજે ફંક્શનમાં આવવાનું છે.
1: પણ અમે નહીં આવી શકીએ, સાંજે ગામડેથી કેટલાક મહેમાન આવવાના છે.
0: એ તો બહુ સારી વાત છે, તમે એમને પણ સાથે લેતા આવજો. તમારા મહેમાન એ મારા મહેમાન. આમ તો મારી મેજિસ્ટ્રેટની પદવીનો સમય પણ હવે પૂરો થઈ રહ્યો છે, એક ગેટ ટુગેધર પણ રાખવાનું છે.
1: ખોટું ના લગાડશો, અમને ફુરસદ નથી. અને આમે દંડના શિકાર બન્યા છીએ અમે, એટલે માથું ઊંચું રાખીને ચાલવું બહુ સારું નહીં લાગે.
0: ભાભી
1: ભાભી ભાભી ભાભી ભાભી બોલી રહ્યા છો. આમ બોલતા બોલતા જ અમારી આબરૂ ગંગા નદીમાં ડૂબાડી દીધી. આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય.
0: જરીના,

0: આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય.
1: જરીના, ખબર છે તને શું થયું? મારા મોઢા સામે દરવાજો બંધ કરી દીધો. મેં એવી રીતે કઈ મોટી ભૂલ કરી છે?
2: તમે ભલે ના કરી હોય, પણ એ તો માને છે ને. જુઓ, જેઓ હોદ્દા પર હોય છે ને, એમના સંબંધો બગડવા સામાન્ય વાત છે.
1: તો આવો સંબંધ તોડવા વાળો હોદ્દો કે પદ મારે નથી જોઈતા.
2: એનો અર્થ એ થયો કે તમે બીજી વાર મેજિસ્ટ્રેટના પદ માટે એપ્લિકેશન નહીં મોકલો.
1: હા, તે સાચું કહ્યું.
2: તમે ઘણી વાર કહો છો કે ચાહે પ્રગતિ તરફ લઈ જાય કે પતન તરફ, આ બધું ખુદાનું કામ છે. અલ્લાએ જ એ પદ આપ્યું છે. બીજી વાર ઈચ્છા હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે. તો પછી એપ્લિકેશન ના મોકલો તે યોગ્ય નથી. હું
1: વિચારીશ.
2: તમારે વિચારવાની જરૂર નથી, મેં અને કરીમે વિચારી લીધું છે. અલ્લાહ પર ભરોસો રાખી અને એપ્લિકેશન મોકલી આપો. તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો.
1: જરૂરી છે? ટાળી નહીં શકાય?
2: ના, નહીં ટાળી શકાય.
1: ઠીક છે, વિચાર કરીશ.

0: Who is on the door?
1: Good evening, sir.
0: Oh, honorary magister sahib. How, how? Tommy, go inside. Bolo. અહીંયા કેમ તશરીફ લાગ્યો છો સાહેબ?
1: આપનાથી શું સંતાડવું સર? સેકન્ડ ટર્મ માટે એપ્લિકેશન મોકલી છે, જો આપ ભલામણ કરો તો.
0: કોન્ફિડેન્શિયલ છે તો પણ કહું છું, ખોટું ના લગાડતા અને ખોટું સમજતા પણ નહીં. આ વિશે હું કંઈ પણ કરી શકું તેમ નથી. તમારા પર જુદા જુદા તોહમત લગાડીને પિટિશન્સ આવી છે.
1: શું મારા પર તોહમત? યા અલ્લાહ, આગની જ્વાળાઓ વચ્ચે રહીને આ 3 વર્ષનો સમય મેં વિતાવ્યો છે. મેજિસ્ટ્રેટની ખુરશી ઉપર જ્યાં સુધી બેઠો ત્યાં સુધી પોતાના પારકા વચ્ચેનો ભેદ હું ભૂલી ગયો છું. નિષ્પક્ષ રીતે ચુકાદા આપ્યા છે, ઉપરથી મારા ઉપર તોહમત લગાડતા પત્રો આવ્યા છે. એ પિટિશનર છે કોણ સર?
0: ગોપાલ શાસ્ત્રી.
1: હવે કશું જ કહેવા જેવું નથી સાહેબ. શાસ્ત્રીજીએ તો પિટિશન મોકલી દીધી, હવે હું શું કોન્ટેસ્ટ કરીશ? શાસ્ત્રીજી સારું ખોટું જાણે છે, સારા સંસ્કારો ધરાવે છે. શાસ્ત્રીજી જો એ કોઈ કામ કરે છે તો બહુ જ સમજી વિચારીને કરે છે. સારું સાહેબ, હું રજા લઉં. નમસ્તે.
0: નમસ્તે.
2: નમસ્કાર સર.
3: આવો. ગોપાલ શાસ્ત્રી તમે જ છો?
2: જી હા, હું જ છું.
3: અરે વાહ, આખા જિલ્લાને એકદમ હચ મચાવીને મૂકી દીધો છે તમે તો. કદાચ ચાણક્ય તમારા વંશના જ હશે. તમારા સમર્થકોએ કલેક્ટર અને જિલ્લા જજ મહોદયની ઊંઘ હરામ કરી દીધી છે. આટલા પૈસા કેવી રીતે કમાયા તમે?
2: એક નાનો વેપાર છે સાહેબ.
3: શેનો વેપાર?
2: જી, ચીટફંડ કંપની છે.
3: હો, ચીટફંડ કંપની વાળા છો. બીજું શું શું કરો છો?
2: વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટ બોર્ડનો ચેરમેન છું સાહેબ.
3: ભગવાનને પણ ચીટ ફંડના સભ્ય બનાવ્યા છે કે શું? ઠીક છે, બીજું શું શું કરો છો?
2: આવા જ બીજા નાના નાના કામો કરું છું.
3: તો નાના નાના કામોમાંથી 1-1 લાખની તો બચત થતી જ હશે ને?
2: સમયને અનુસાર બચત પણ થઈ શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે.
3: અત્યારે કઈ ખર્ચ થઈ શકે છે?

0: મંત્રીજીએ આવું કર્યું તેવું કર્યું કહેતા કહેતા સૌની સામે રડીને ફર્યા કરતા હસતા હસતા ઓર્ડર લઈને ખુશીથી ઘરે જશો?
1: ખર્ચ થશે તો પણ સહન કરીશ, ઝઘડો નહીં કરું, ઓર્ડર લઈને હસતો હસતો ઘરે જઈશ.
0: સારું, તો 5 લાખ આપી દો.
1: સાહેબ, બ્લેક મની તરીકે કે વ્હાઈટમાં?
0: વાહ, મારો સાચો જોડીદાર મળી ગયો ને. એટલે જ આટલા લોકોએ મને તમારી ભલામણ કરી છે. જુઓ, હું તમારી પડખે છું, તમારા કામમાં કોઈ દખલ નહીં કરે, હાથ પણ નહીં નાખે. બસ
1: જી, રજા લઉં છું. નમસ્તે.
0: ઠીક છે, ક્યારેક ક્યારેક મળતા રહેજો.
2: તમારી સાથે ઘણા વ્યક્તિ છે અને ઘણી સંસ્થાઓ પણ છે. ઉતાવળ કરી તમે એક પણ પૈસો ખર્ચ્યા વગર એ મંત્રીના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવી લેવાની તાકાત છે આપણામાં.
1: નરસરાજુ, તમે તો જાણો જ છો કે આ દેશમાં લાંચ રૂશ્વત એક રાષ્ટ્રીય કામ બની ગયું છે. કોઈ એને ભેટ કહી તો કોઈએ પુરસ્કાર, કોઈ બોલ્યું ગિફ્ટ છે તો ક્યાંક ભગવાનની ભેટનું નામ આપી દીધું. હવે જોજો, મારું પદ સ્થિર છે, મંત્રી મહોદય મારા ખિસ્સામાં છે, હુસેન સાથે બદલો લેવાની ગેરંટી છે. જ્યારે આટલી ગેરંટી મળતી હોય ત્યારે થોડી રકમનો ખર્ચ કરવો ભારે ના પડે, એની કોઈ પરવા નથી વકીલ સાહેબ.
2: ગોપાલ શાસ્ત્રીજી, તમે ઘણા બદલાઈ ગયા છો. તમે ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટ પદની બધી જ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. મે ગોડ બ્લેસ યુ.
1: થેન્ક યુ.

0: કેમ ભાઈ, નક્કી કરેલા સમય કરતા પણ એક કલાક વધારે થઈ ગયો. ક્યાં છે પેલા ગોપાલ શાસ્ત્રી જેનું સન્માન કરવાનું છે?
1: દુલ્હા વગર લગ્ન કઈ રીતે થાય? જેનું સન્માન થવાનું છે તેમના વગર સન્માન સમારંભ કેવી રીતે યોજાશે?
2: હુસેન સાહેબ, તમે તો કહેલું કે ગોપાલ શાસ્ત્રી સગા ભાઈ કરતા પણ વધારે છે. શું વાત છે ભાઈનો પ્રેમ?
0: બાબુજી, અમે તો બ્રાહ્મણ પૂજારી છીએ ભાઈ. હા, ને ઘેર જઈને ગાયત્રી મંત્રના જાપ પણ કરવાના છે, ને અહીં તો કશું થઈ રહ્યું જ નથી. ને આમે ભાઈ ભાઈ મોડું તો બહુ થઈ ગયું છે. એક કામ કરો ભાઈ, મારી દક્ષિણા આપી દો ને, એટલે હું અહીંથી જાઉં.
2: સાહેબ, આ લખેલું સન્માનપત્ર ક્યાં મૂકીએ? ફ્રેમિંગ કરવાના 100 રૂપિયા થઈ ગયા છે.
1: હુસેન સાહેબ, હું સન્માન માટે જે માળા લાવી છું તેના ફૂલોય કરમાવા લાગ્યા છે. ગુલાબની પાંખડીઓ પણ ખરવા લાગી છે.
2: સાહેબ, અમારે ક્યાં સુધી રાહ જોવી પડશે યાર?
1: સન્માન સમારંભ થવાનું છે કે નહીં?
0: મને લાગે છે કે આ બધાને મૂર્ખ બનાવે છે.
3: સાચી વાત છે ને?
1: સાચી સાચી વાત.
0: હા, ચલો ચલો બધા જતા રહી. ચલો ચલો ચલો
4: જાઓ જાઓ, જતા રહો. તમે બધા જતા રહો અહીંયાથી. કોઈ કાર્યક્રમ નહીં થાય, નહીં થાય સમારંભ, કોઈનું પણ સન્માન નહીં થાય. તમને બધાને અગવડતા પડી તે માટે હું હાથ જોડીને માફી માંગું છું. આ મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં જ ઉતાવળ કરી હતી, તેમની મંજૂરી ચોક્કસ રીતે ના લીધી, તેથી જ આવા મેજિસ્ટ્રેટ સાહેબ ગોપાલ શાસ્ત્રીજી સન્માન સમારંભમાં હાજર નથી રહી શક્યા. આઈ એમ સોરી, આઈ એમ રિયલી રિયલી વેરી વેરી સોરી. મારા મિત્ર, આવું કેમ કર્યું તમે? મેં શું ગુનો કર્યો છે? મારું કોઈ એવો આશય જ નહોતો. તમારું મેં કયું અપમાન કર્યું છે? 40 વર્ષની આપણી મિત્રતાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આપણે એવા તે કેવા શૈતાનના શ્રાપનો શિકાર બન્યા છીએ.

0: ક્યાં છો? ક્યાં છો? અરે સાંભળ્યું તમે?
1: શું વાત છે જરીન, આમ આટલી બધી ગભરાયેલી કેમ છે?
0: આપણા કરીમને લેવલ ક્રોસિંગ પાસે શહેરના એસઆઈએ પકડી લીધો છે અને તેના પર કેસ કર્યો છે. કેસ
1: કેમ? શું કર્યું છે કરીમે?
0: અરે આપણો કરીમ એના મિત્રોને સ્કૂટર પર બેસાડી જરા વધારે સ્પીડમાં જતો હતો. સ્પીડ લિમિટનું પાલન કર્યું નહીં અને અને ઉપરથી 3 સવારી, એટલે એસઆઈએ કેસ નોંધી લીધો. કહું છું, હવે શું કરીશું આપણે?
1: સજા સાંભળવા તૈયાર રહેવું પડશે.
0: યા ખુદા, મારા દીકરાનું શું થશે? અરે શું સજા મળશે એને? એને કોણ બચાવશે? શાસ્ત્રીભાઈ જાને મેજિસ્ટ્રેટ બન્યા બાદ આપણી સાથે દુશ્મની રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
1: શાસ્ત્રી વિશે વિચારીને ડરવાની જરૂરત નથી. મને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જરીના.

0: એમ વકીલ સાહેબ, હવે શું થશે?
1: શું થશે? ગોપાલ શાસ્ત્રી વિલ હેવ હિઝ સ્વીટ રિવેન્જ.
0: એનો અર્થ શું?
1: એનો અર્થ હું શું બતાવું? જોઈ લેજો કોર્ટમાં આવીને.
2: હે ભગવાન, મારી રક્ષા કરજો. મારાથી કોઈના પ્રત્યે અન્યાય ના થાય. ખોટા ચુકાદા સંભળાવવાથી મને બચાવજો. જ્યાં સુધી હું આ ધર્મ આસન પર બેસું, હે ન્યાય દેવતા, ત્યાં સુધી મારા માર્ગદર્શક રહેજો.
3: કોર્ટમાં આવેલી વ્યક્તિઓના પૂર્વ ચરિત્ર સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના કરેલા ગુના વિશે વિચારો ને તે અનુસાર નિર્ણય કરો. ન્યાય દેવતાની રક્ષા કરો.
2: મિસ્ટર કરીમ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
4: ના સર.
2: તમારા તરફથી રજૂઆત કરવા માટે કોઈ છે?
4: મારી સાથે એકમાત્ર અલ્લાહ છે.
2: જે ગુનો થયો તે બાબતે તમારે શું કહેવું છે?
4: એ મારો ગુનો નથી, મારા સ્કૂટરનો છે.
2: શું?
4: યસ યોર ઓનર, હું સાચું કહું છું. એ મારો ગુનો નથી, સ્કૂટરનો છે. ક્લચ વાયર તૂટી ગયો. ત્યાં સુધી ગાડી ચોથા ગિયરમાં હતી. મને ખબર છે, ત્યાં સુધી જ્યારે રસ્તા પર ટ્રાફિક ના હોય ત્યારે ચોથા ગિયરમાં 60ની સ્પીડથી જવું એ કોઈ ગુનો નથી. અચાનક ક્લચ વાયર તૂટી ગયો તો ગિયર વાયર બદલી શક્યો નહીં. બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ એ બ્રેક પણ લૂઝ વાગી.
5: એક્સક્યુઝ મી સર, આ એક બીજો ગુનો છે. જે ગાડી સારી સ્થિતિમાં ન હોય તે ચલાવવી પણ કાયદેસર ગુનો છે.
4: મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂટર બરોબર હતું સર, વચ્ચે બ્રેક ડાઉન થઈ ગયું. એમાં
2: એના સાક્ષી કોણ છે? કોઈ?
4: મારી પાછળ બેઠેલા આ બે મિત્રો છે.
5: સ્કૂટર પર ત્રણ સવારી જવું એ પણ એક ગુનો છે સર.
4: આઈ નો સર, આ ગુનો મેં જાણી જોઈને કર્યો છે. આમાંથી એક વ્યક્તિના પત્નીની ડિલિવરી આવવાની હતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, તરત દવા મંગાવી હતી. મારા મિત્રને સ્કૂટર ચલાવતા આવડતું નહોતું, તેણે મારી મદદ માગી. હું ના પાડી શક્યો નહીં. સર, હું જે કંઈ કરી રહ્યો છું તેની સાબિતી માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન.
2: તો પછી બીજા માણસને કેમ બેસાડ્યો?
4: સર, મને ખબર નથી એ વ્યક્તિ કોણ છે. તેને એ દિવસે બરાબર 10 વાગે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનો હતો. સિટી બસની અચાનક હડતાલથી ઓટો રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી. તે ખૂબ જ ગભરાયેલો હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે જો તે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જશે તો એક પરિવારનો ઉદ્ધાર થશે. આમ તો ત્રીજી સવારી ગુનો બને છે, એ જાણવા છતાંય હું એને બેસાડવા તૈયાર થઈ ગયો. આઈ ફીલ ગિલ્ટી. સર, યુ મે ગીવ મી વોટ એવર પનિશમેન્ટ આઈ ડિઝર્વ. મારા ગુના માટે આપ મને જે સજા સંભળાવશો તે માટે હું તૈયાર છું.
2: મિસ્ટર કરીમ, તમારી પૂરેપૂરી દલીલ સાંભળ્યા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે

કે તમે પરોપકાર અને સમાજ સેવાનું તમારું કર્તવ્ય સમજીને જે ગુનો કર્યો છે તે માફીને લાયક છે, તેથી તમને સન્માન સાથે છોડી મૂકવાનો હુકમ કરું છું.

0: ગોપાલ ભાઈ, તમારું દિલ કેટલું વિશાળ છે અને અને તમારી મહાનતાથી તમે મને હરાવી દીધો છે. ખરેખર ખરેખર તમને જોઈને મને.
1: અરે હુસેનભાઈ, તમે પણ અનુભવ કર્યો જ હશે કે એ ખુરશી પર બેસીને ન્યાય દેવતા જ ચુકાદો આપે છે. ત્યારે મને ખબર પડી કે મારા દીકરા વિરુદ્ધ તમે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની મહાનતા શું હતી. તમને જોઈને હું ગર્વ અનુભવું છું હુસેનભાઈ. તમારા પ્રત્યે મારા બદલાયેલા વ્યવહાર માટે હું શરમ અનુભવું છું.
2: અને તમને બંનેને જોઈને ન્યાય દેવતા ગર્વ કરી રહ્યા છે, એક સંતુષ્ટિ સાથે મધુર સ્મિત વેરી રહ્યા છે. આપણા દેશની જનતા માટે અને લોકશાહી માટે તમારા જેવા ન્યાયપ્રેમી ભાઈઓની જરૂર છે. તમારા જેવા મેજિસ્ટ્રેટ દેશને વધુ ને વધુ મળે એવી ન્યાય દેવતાને પ્રાર્થના છે.

ન્યાય દેવતાનું સ્મિત હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી દીપક દરજી, હેમંત મિસ્ત્રી, હિમાંશુ વ્યાસ, બીડી વાઘેલા, નરેશ સૂર્યવંશી, યોગિતા જાની, ભાગ્યેશ સૂર્યવંશી, ભાર્ગવ ઠક્કર, નિલેશ મિસ્ત્રી, જયરાજ પંડ્યા, કિરીટ પંડ્યા, મુકેશ જાની, રક્ષા નાયક, જયશ્રી પરીખ, હસમુખ ભાવસાર અને જનક દવે. મૂળ તેલુગુ નાટકના લેખક હતા શ્રી કોંડમુદ્દિ શ્રી રામચંદ્રમૂર્તિ. હિન્દી અનુવાદ કોંડાલ રામારાવ. ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા.

0: નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: અલી નૈના,
2: હા,
1: આ ચંપાબેનને કેટલું દુઃખ.
2: જમલી, એમને શેનું દુઃખ?
1: આ બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને સૌ પડે છે.
2: હા લી, હો, ઈ વાત તો હાચી.
1: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
2: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
2: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: હાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
2: હાચી વાત કીધી તે. હું
3: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. અને હવે પ્રસ્તુત છે હિન્દી ગઝલો ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘના સ્વરમાં.

0: passé.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં, ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.